नमस्कार, सुप्रभात। FM बैंड 96.7 मेगाहर्ट्ज पर विविध भारतीनी विज्ञापन प्रसारण सेवानुं आ अमदावाद केन्द्र छे। શ્રોતા મિત્રો, આજે વૈશાખ માસ, દિનાંક 18, શક સંવત 1948, એટલે કે તારીખ 8મી મે, ઈસવીસન 2026ને શુક્રવાર, અત્યારે સવારના 5:58 થઈ ચૂકી છે। અમારી આજની સભામાં આપ સૌ શ્રોતા મિત્રોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ। શ્રોતા મિત્રો, સભાની શરૂઆત કરીએ શરણાઈના મંગળ સૂરો સાથે।

રામદાસની રચના આપ સાંભળી રહ્યા હતા નારાયણ સ્વામીનો સર. અને હવે કાર્યક્રમ અર્ચનામાં આગળ વધીએ. કબીર સાહેબની રચના દિનેશ વઘાસિયાના સ્વરમાં આપના સુધી મોકલી રહ્યા છીએ.

96.1 મેગાહર્ટ્ઝ આપ છો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર સાથે અને માણી રહ્યા છો પ્રાતકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના. કાર્યક્રમ અર્ચનામાં હવે આગળ વધી સૂરદાસની રચના આપના સુધી મોકલી રહ્યા છે અમી પરીખનો સ્વર.

પ્રાતકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના. આ કાર્યક્રમની અંતિમ પ્રસ્તુતિ એક સુમધુર ભજન આપ માણી રહ્યા હતા, હરિહરનનો સ્વર હતો. અને આ સાથે શ્રોતા મિત્રો, પ્રાતકાલીન ભક્તિ સંગીતના કાર્યક્રમ અર્ચનાને અહીં વિરામ આપીએ છીએ. પ્રસારણ 96.7 મેગાહર્ટ્ઝ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

0: વિશેષ જયમાલા દર બુધવારે અને શનિવારે સાંજે 7 વાગે પ્રાયોજક દેવદર્શન ધૂપ અગરબત્તી
1: 96.7 મેગાહર્ટ્ઝ આપ છો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર સાથે. સવારના 6:30 થઈ ચૂકી છે. પ્રસ્તુત કરીએ છીએ ચિંતન રાણી અમૃતધારા. અમૃતધારા અંતર્ગત આજે પૂર્વ આ વિષય પર સતીશ વ્યાસનો લઘુ ચિંતનાત્મક વાર્તાલાપ આપ સાંભળશો.
2: ગતાનુગતિકતાને કે પરંપરાને ટકાવવા માગતી કેટલીય વ્યક્તિઓ પાસેથી આપણે સાંભળીએ છીએ કે આ તો પરાપૂર્વથી ચાલ્યો આવે છે. આપણા વડીલો પણ આ કહી અને કરી ગયા છે. કોઈક વાતને દૃઢાવવા, સ્થિર કરવા આવી ઉક્તિનો આશ્રય લોકો લે છે. પરાપૂર્વ સંજ્ઞા આ રીતે બ્રહ્મ શબ્દ, બ્રહ્મવાક્ય જેવી બની જાય છે. એ લક્ષ્મણ રેખાની જેમ અનુલંઘનીય બની જાય છે. તર્કના બધા છેડા ત્યાં થંભી જાય છે. પૂર્વનો એક અર્થ આપણે જૂનું એવો કરીએ છીએ. એમાં પરા જેવો પૂર્વ પ્રત્યય ઉમેરી એને અતિ દૂર લઈ જઈએ છીએ, એના મૂળ પણ ન જડે એમ. હવે આટલી જૂની પરંપરા હોય તો એને અવગણવી કઈ રીતે? એનું જતન પાલન તો કરવું જ જોઈએ ને. એનાથી વિરુદ્ધ કે ઉફરા કઈ રીતે જઈ શકાય? રૂઢિવાદીઓ આવા પરાપૂર્વનો ઘણો મહિમા કરતા હોય છે. પરંતુ પરાપૂર્વથી ચાલ્યું આવતું બધું સારું જ હોય, સ્વીકાર્ય જ હોય એ માન્યતા પુનર્વિચાર માગી લે છે. પરાપૂર્વે સતી થવાનો રિવાજ હતો એટલે આપણે સ્વીકારી લેવો? પરાપૂર્વે બાળ લગ્નો હતા એટલે આપણે સ્વીકારી લેવા? પૂર્વે દીકરીઓને દૂધ પીતી કરવામાં આવતી એટલે આપણે પણ એમ કરવું? ના, અહીં આપણે આપણા મતિ વિવેક કામે લગાડવા પડશે. આપણા શિક્ષણ વિકાસના ધોરણો ઉપયોગમાં લેવા પડશે. પરાપૂર્વનું બધું સારું જ હોય એ માન્યતા બદલવી પડશે. આ જ રીતે સંસ્કૃતિ સભ્યતાના વિકાસ થતા આવ્યા છે. ક્યારેક પરાપૂર્વનું ઉન્મૂલન પણ કરવું પડે, એમાં ફેરફાર પણ કરવા પડે. આપણી પરાપૂર્વ ગણાતી સંસ્કૃત ભાષાના સુપ્રસિદ્ધ કવિ કાલિદાસે એમના પ્રથમ નાટક માલવિકાગ્નિ મિત્રમમાં આ પ્રમાણે કહ્યું છે. પુરાણ મિત્યેવ ન સાધુ સર્વમ ન ચાપી કાવ્યમ નવઈતિ અવદ્યમ સંત પરીક્ષ્ય અન્ય તરત ભજંતે મૂઢ પરપ્રત્યય નેય બુદ્ધિ. એનો અર્થ એ કે પુરાણું

0: છે એ બધું સારું જ છે એમ માનવું નહીં, નવું પણ અનવદ્ય હોઈ શકે. અને એમ સંતો પરીક્ષા કરીને એની પ્રતીતિ કરાવી શકે. કેવળ મૂળ વ્યક્તિઓ જ પરાપૂર્વ ઉપર આધાર રાખે છે. જૂનું એટલું સોનું, એ કહેવત હંમેશા સાચી નહીં હોય. સંસ્કૃતિનો, જગતનો એક અર્થ એ છે કે નિત્ય પરિવર્તનશીલ છે, એ ચાલતા રહે છે. બદલાવ એ એની પ્રમુખ લાક્ષણિકતા છે. આથી પરાપૂર્વથી ચાલ્યું આવતું પણ રૂપાંતરિત થાય છે. આપણે આ પરિવર્તનને રૂપાંતર ગણીશું. એનું રૂપાંતર થતાં એ કદરૂપું નથી થતું, પણ અધિક સુંદર બને છે. હા, જે સત્વશીલ હોય એને અવશ્ય સાચવીએ. જૂનું બધું જ ત્યાજ્ય નથી હોતું. પરાસંજ્ઞામાં એક પ્રકારની સાત્વિક ગરિમા છે. એ ગહનતામાંથી, ઊંડાણમાંથી, મંથનમાંથી આવે છે. એના સત્વબળે કરીને ટક્યું હોય છે. આથી જ અહીં વિવેકની, હેય ઉપાદેય ભાવની, નિરક્ષીર ચયનની આવશ્યકતા ઊભી થાય છે. આવો સંસ્કાર વિવેક આપણે કદીએ વિસારે ના પાડીએ.
1: પૂર્વ આ વિષય પર સતીશ વ્યાસનો લઘુ ચિંતનાત્મક લેખ આપ હમણાં જ સાંભળી રહ્યા હતા ચિંતન શ્રેણી કાર્યક્રમ અમૃતધારા અંતર્ગત.
2: વિશેષ જયમાલા દર બુધવારે અને શનિવારે સાંજે 7 વાગે, પ્રાયોજક દેવદર્શન ધૂપ અગરબત્તી.
3: ભારતીય રાષ્ટ્રીય સેવા પ્રસ્તુત હૈ શ્રી રામચરિત માનસ ગાન ભાગ 182.

વિધિક સેવા સત્તા મંડળ અધિનિયમ 1987 ની કલમ 12 હેઠળ પાત્ર નાગરિક મફત કાનૂની સહાય ન્યાયબંધુ મોબાઈલ એપ અને www.probono-dog.in પરથી મેળવી શકે છે.

0: ખીચપીચ ભૂલક્કડ છે તું.
1: ભૂલ બસ એટલી છે કે તમારી સાથે લગ્ન કર્યા.
2: લડો નહીં, જાણો આભા વિશે.
1: આભા?
2: હા, મોદી સરકારની ડિજિટલ પહેલ જેમાં અત્યાર સુધી 86 કરોડથી વધુ નાગરિક બનાવી ચૂક્યા છે આભા. એટલે આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ, જ્યાં તમે તમારા મેડિકલ રેકોર્ડ સુરક્ષિત રાખી શકો છો અને જ્યારે ઈચ્છો ત્યારે અને જ્યાં ઈચ્છો ત્યાં આ રિપોર્ટ બતાવી શકો છો. આભા, સ્વાસ્થ્યની સફરમાં તમારો હમ સફર. આજે જ આભા એપ ડાઉનલોડ કરો અથવા ડાયલ કરો 1447.
3: 96.7 મેગાહર્ટઝ શ્રોતા મિત્રો, આપ છો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર સાથે અને માણી રહ્યા છો જૂના ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ભૂલે બિસર ગીત. કાર્યક્રમનો શેષ ભાગ આપ સાંભળશો પ્રાદેશિક સમાચાર બાદ. તો પ્રતીક્ષા કરીએ સમાચારની. ત્યાં સુધી આપ જોડાયેલા રહો અમારી સાથે. આ છે 96.7 મેગાહર્ટઝ પર વિવિધ ભારતી અમદાવાદ કેન્દ્રનું પ્રસારણ.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રીટા દવે વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં યોજાનારા સોમનાથ અમૃત મહોત્સવ માટેની તૈયારીઓ પૂરજોશમાં. કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સીતારમણે કહ્યું કે પશ્ચિમ એશિયાના સંઘર્ષ વચ્ચે પણ દેશભરમાં એલપીજી ગેસની કોઈ જ અછત નથી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ દરેક કલેક્ટરને જિલ્લાના વિકાસના વડા તરીકે જવાબદારી નિભાવવા અને વહીવટમાં પારદર્શકતા લાવવા આગ્રહ કર્યો. ભાવનગરની સરકારી બેંકમાં કરોડો રૂપિયાના ધિરાણ કૌભાંડ મામલે ચીફ મેનેજરની ધરપકડ. અને રાજ્યમાં આગામી 48 કલાક બાદ ગરમી વધવાની શક્યતા. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 11 તારીખે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરમાં સોમનાથ અમૃત મહોત્સવમાં સહભાગી થશે. ત્યારે કૃષિમંત્રી જીતુ વાઘાણીએ ગઈકાલે સાગર દર્શન ખાતે વરિષ્ઠ અધિકારીઓ સાથેની એક બેઠક યોજી આ પર્વની તૈયારીઓની માહિતી મેળવી. તેમણે કાર્યક્રમ સ્થળની મુલાકાત લઈને સમગ્ર વ્યવસ્થાની સમીક્ષા પણ મેળવી. શ્રી વાઘાણીએ પ્રધાનમંત્રીના રોડ શો, બેરિકેટિંગ સહિતની વ્યવસ્થા તેમજ મંદિર પરિસરમાં સાંસ્કૃતિક કાર્યક્રમ, સૂર્યકિરણ એર શો સહિતની તમામ તૈયારીઓની સમીક્ષા કરી કાર્યક્રમના આયોજન અંગે ચર્ચા કરી હતી. કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સીતારમણે કહ્યું કે પશ્ચિમ એશિયાના સંઘર્ષ વચ્ચે કેન્દ્ર સરકારના યોગ્ય આયોજન થકી દેશભરમાં એલપીજી ગેસની કોઈ જ અછત નથી. કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી તથા દમણ દીવમાં પુસ્તક મેળા અને ઔદ્યોગિક પ્રદર્શનનો પ્રારંભ કરાવતા સુશ્રી સીતારમણે આ વાત કહી. તેમણે પ્રદેશમાં ગત એક વર્ષમાં થયેલી ઔદ્યોગિક પ્રગતિની પણ પ્રશંસા કરી.
1: ઇસ્રાયેલ, અમેરિકા, ઈરાન વો ઝગડા ભી ઉસકે કારણ ફર્ટિલાઇઝર પ્રાઇસ બઢતે જા રહી હે, પેટ્રોલ કા, ક્રૂડ ઓઇલ કા આના જાના ભી દિક્કત મે હે. આપકો માલુમ હે એલપીજી કે ઉપર બહુ ચર્ચા હુઆ, મગર માનનીય પ્રધાનમંત્રી જી ઉસકે લિયે એક કમિટી બનાયા, ચાર પાંચ મંત્રીગણ કે સાથ રોઝાના બેઠો, દેખો હમારે લોગો કો એલપીજી કા કમી ના હોના ચાહિયે, આપ કુછ ભી કરો, યે આદેશ દિયા હમારે. और वो कमेटी बैठती है, इसीलिए आज एलपीजी में भारत देश में कोई संकट नहीं है, सबको मिल रही
0: है. સુશ્રી સીતારમણે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ એમએસએમઈ ક્ષેત્રને મજબૂત બનાવવા, ઔદ્યોગિક સુવિધા વધારવા અને વેપાર ઉદ્યોગમાં સરળતાને પ્રોત્સાહન આપવા કેન્દ્ર સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવીએ મહિલા સશક્તિકરણ માટે સકારાત્મક અભિગમ એ સમયની માંગ હોવા પર ભાર આપ્યો. નીતિ આયોગ દ્વારા આઈઆઈએમ અમદાવાદ ખાતે ટકાઉ વિકાસ લક્ષ્ય પાંચ લિંગ સમાનતા અંગે યોજાયેલી એક કાર્યશાળાને વર્ચ્યુઅલ સંબોધતા સુશ્રી દેવીએ કહ્યું કે રિયલ ટાઇમ મોનિટરિંગ એપ્સ, ડિજિટલ ફરિયાદ નિવારણ પોર્ટલ અને જિલ્લા સ્તરના સૂચકાંકો દ્વારા સરકારની યોજનાનો લાભ વાસ્તવિક લાભાર્થીઓ સુધી અસરકારક રીતે પહોંચાડી શકાય છે. ઉલ્લેખનીય છે કે કાર્યશાળામાં મહિલા સશક્તિકરણ, મહિલા નેતૃત્વ આધારિત વિકાસ અને આંકડાઓ આધારિત નીતિ અમલીકરણ અંગે ચર્ચા કરવામાં આવી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ દરેક કલેક્ટરને જિલ્લાના સર્વાંગી વિકાસના વડા તરીકે જવાબદારી નિભાવવા અને વહીવટમાં સંપૂર્ણ પારદર્શકતા લાવવા આગ્રહ કર્યો. ગાંધીનગરમાં અડાલજના ત્રિમંદિર ખાતે મહેસૂલ વિભાગની ત્રણ દિવસની ચિંતન શિબિરના સમાપન સમારોહને સંબોધતા શ્રી સંઘવીએ કહ્યું કે અસામાજિક તત્વો પર લગામ કસવા પાસા કે તડીપાર જેવી દરખાસ્ત પર નિર્ણય લેતા પહેલા પોલીસ અધિકારીઓને સાંભળીને મહત્તમ કડક પગલાં લેવા જોઈએ. શ્રી સંઘવીએ પારદર્શક રીતે ચૂંટણી પ્રક્રિયા અને વહીવટી કાર્યમાં રાત દિવસ એક કરીને સમૂહ કાર્ય કરવા બદલ મહેસૂલ વિભાગની પણ પ્રશંસા કરી હતી.

0: જે સેક્ટર જે ઓફિસીસ તમને એવું લાગતું હોય કે સૌથી વધારે પબ્લિક ઇન્ટરેક્શનમાં છે, પબ્લિક ત્યાં વધુમાં વધુ જાય છે, એને સેન્સિટાઇઝ કઈ રીતે કરવું? એને જો સેન્સિટાઇઝ નહીં કરી શકીએ તો તમારા 3 દિવસની પ્રેક્ટિસ હું એવું માનું છું કે તો નીચે સુધી નહીં પહોંચી શકશે. એટલે સૌથી પહેલાં ગ્રાઉન્ડ લેવલ તક, ગ્રાઉન્ડ ઝીરો તક તમે કઈ રીતે પહોંચી શકો તેનું પ્લાનિંગ કરવું જોઈએ.
1: સાણંદમાં માઇક્રોનની મુખ્ય સપ્લાય ચેઇન પાર્ટનર કંપની હોતાઈ ઇલેક્ટ્રોનિક્સ આગામી 10 વર્ષમાં અંદાજે 700 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મલેશિયા સ્થિત આ કંપનીને ઓફર કમ અલોટમેન્ટ એટલે કે જમીન ફાળવણી માટેનો એક પત્ર એનાયત કર્યો. આ પ્રસંગે શ્રી સંઘવીએ રાજ્યમાં સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન માળખું વધુ મજબૂત બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. તેમણે કહ્યું કે અદ્યતન ઉત્પાદન અને કૃત્રિમ બુદ્ધિમત્તા, એઆઈ સંચાલિત યંત્રોના ઉપયોગથી થતી પ્રક્રિયા એટલે કે ઓટોમેશન ટેકનોલોજીના ઉપયોગથી સ્થાનિક સ્તરે ટેકનોલોજીકલ પ્રગતિ થશે અને મોટા પાયે રોજગારીની તકોનું સર્જન થશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગાંધીનગરથી અમદાવાદ સુધી મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરી. દરમિયાન તેમણે મુસાફરો સાથે સંવાદ કરીને તેમના અનુભવો જાણ્યા. ગાંધી આશ્રમ પુનરોદ્ધાર યોજનાની સમીક્ષા કરવા રાજ્યપાલશ્રી સચિવાલય મેટ્રો મથકથી રાણીપ મેટ્રો મથક સુધી મુસાફરી કરી. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. ભાવનગરની સરકારી બેંકમાં કરોડો રૂપિયાના ધિરાણ કૌભાંડ મામલે નીલંબાગ શાખાના ચીફ મેનેજરની ધરપકડ કરવામાં આવી છે. અમારા પ્રતિનિધિ સુરેશ ત્રિવેદી જણાવે છે કે અગાઉ પ્રધાનમંત્રી રોજગાર સર્જન કાર્યક્રમ PMEGP યોજના હેઠળ ધિરાણ મેળવી બેંક સાથે છેતરપિંડી થયાની ફરિયાદ નોંધાઈ હતી. તપાસ દરમિયાન બેંકના ઉચ્ચ અધિકારીઓ આ કૌભાંડમાં સામેલ હોવાનું જણાયું. આરોપીઓએ ખોટા દસ્તાવેજ અને પહોંચના આધારે બેંક પાસેથી કરોડો રૂપિયાનું ધિરાણ મેળવ્યું હોવાનું પણ તપાસમાં ખુલ્યું છે. અગાઉ પોલીસે આ મામલે 4 મહિલા લોન ધારક સહિત 2 એજન્ટની ધરપકડ કરી હતી, જોકે હજી 38 જેટલા લોકો અને કૌભાંડમાં સામેલ અન્ય લોકોની તપાસ હાથ ધરાઈ છે. રેલવે તંત્ર દ્વારા આગામી 12 તારીખથી સુરેન્દ્રનગર ધાંગધ્રા ડેમુ ટ્રેનને કાયમી ધોરણે ચલાવવાનો નિર્ણય કરાયો છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનિલકુમાર મીણાએ કહ્યું કે આ ટ્રેન સુરેન્દ્રનગર મથકથી દરરોજ સવારે 5 વાગે ઉપડશે અને સવારે 6 વાગે ધ્રાંગધ્રા પહોંચશે. તેનું ભાડું 10 રૂપિયા રહેશે. અરવલ્લીમાં રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ NDRF દ્વારા વહીવટી અધિકારીઓ અને કર્મચારીઓને તાલીમ અપાઈ. મોડાસા તાલુકાના ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ GIDC વિસ્તારમાં બેકવેલ ખાતે યોજાયેલી તાલીમમાં આપત્તિ સમયે ત્વરિત પ્રતિસાદ, સલામતીના પગલાં અને રાહત કાર્યો અંગે જાણ કરવામાં આવી.
2: મોડાસા GIDC ખાતે બેકવેલ ખાતે NDRFની ટીમ દ્વારા અગ્નિ, પૂર, વાવાઝોડા સહિત વિવિધ આપત્તિઓ વિશે વિસ્તૃત જાણકારી આપતો એક કાર્યક્રમ અને તાલીમ યોજવામાં આવી હતી. NDRFની ટીમના અધિકારીઓ અને જવાનો દ્વારા વિશેષ માર્ગદર્શન અને તાલીમ આપવામાં આવી હતી. આ કાર્યક્રમનો હેતુ સ્થાનિક વહીવટી અધિકારીઓ અને કર્મચારીઓને વિવિધ આપત્તિઓ વખતે ત્વરિત પ્રતિસાદ અને સલામતીના પગલાં અને રાહત કાર્યો વિશે વ્યવહારુ જ્ઞાન આપવાનો હતો. આકાશવાણી માટે અંકિત ચૌહાણ.
1: હવે છુપાવો નહીં, નિદાન વિહોણાને શોધો, વણ ઓળખાયેલાને સહારો આપો. આ વિષયવસ્તુ સાથે આજે વિશ્વ થેલેસેમિયા દિવસ મનાવાશે. સત્તાવાર યાદી મુજબ થેલેસેમિયા એ લોહીનો વારસાગત રોગ છે. તે અંગે જાગૃતિ લાવવા અને થેલેસેમિયાગ્રસ્ત દર્દીઓને મદદરૂપ થવાના ઉદ્દેશથી થેલેસેમિયા ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન દ્વારા 8 મે વિશ્વ થેલેસેમિયા દિવસ મનાવવામાં આવે છે. આ વખતે આ દિવસની વિષયવસ્તુનો હેતુ એવા લોકોને શોધવાનો છે જેમને હજી સુધી પોતાની બીમારીની જાણ નથી અને જેઓ આ બીમારી સાથે લડી રહ્યા છે છતાં લોકોની નજરમાં નથી આવ્યા, તેમને મદદ પૂરી પાડવાનો છે. રાજ્યમાં આગામી 48 કલાક બાદ ગરમી વધી શકે છે. દરમિયાન આજે દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના હોવાનું હવામાન વિભાગના પ્રાદેશિક નિયામક ડોક્ટર AK દાસે જણાવ્યું.
3: અધિકતમ તાપમાન કે બારે મેં જો પૂર્વાનુમાન આજ દે રહે હમ લોગ અગલે 48 ઘંટા તો કોઈ અધિકતમ તાપમાન મેં કોઈ બડા બદલાવ નહીં રહેગા, લેકિન ઉસકે આગે 2 થી 3 ડિગ્રી સેન્ટીગ્રેડ ગ્રેજ્યુઅલ રાઇઝ રહેગા, ધીરે ધીરે તાપમાન મેં બઢતર રહેગી. ઇસકે કારણ હમ 9 થી 13 મે તક હીટવેવ કા વાર્નિંગ દિયા હૈ, ઇસમે યેલો વાર્નિંગ દિયા રહા હૈ. 9 તારીખ કો જો ડિસ્ટ્રિક્ટ હમ હીટવેવ મે રખ રહે હૈ કચ્છ, દેવભૂમિ દ્વારકા ઓર રાજકોટ કે લિયે દિયા ગયા હૈ.
1: ગત 24 કલાકમાં રાજ્યમાં સૌથી

0: વધુ 43 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રાજકોટમાં નોંધાયું, જ્યારે અમરેલીમાં 42, કંડલા વિમાન મથક, સુરેન્દ્રનગર અને વડોદરામાં 41 ડિગ્રી તાપમાન રહ્યાના અહેવાલ છે. વલસાડના ધરમપુર અને કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં કાળઝાળ ગરમી વચ્ચે વરસાદી ઝાપટા પડતા લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી, પરંતુ કેરીના પાક પર નિર્ભર ખેડૂતો નુકસાનની ભીતિ સેવી રહ્યા છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ આઈપીએલ T20 ક્રિકેટમાં આજે દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે મુકાબલો થશે. દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમ ખાતે 7:30 વાગે આ મેચ શરૂ થશે. દિલ્હીની ટીમ અક્ષર પટેલ અને કોલકાતાની ટીમ અંજેક્યા રાણાની આગેવાની હેઠળ મેદાનમાં ઉતરશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં યોજાનારા સોમનાથ અમૃત મહોત્સવ માટેની તૈયારીઓ પૂરજોશમાં. કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સીતારમણે કહ્યું કે પશ્ચિમ એશિયાના સંઘર્ષ વચ્ચે પણ દેશભરમાં એલપીજી ગેસની કોઈ જ અછત નથી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ દરેક કલેક્ટરને જિલ્લાના વિકાસના વડા તરીકે જવાબદારી નિભાવવા અને વહીવટમાં પારદર્શકતા લાવવા આગ્રહ કર્યો. ભાવનગરની સરકારી બેંકમાં કરોડો રૂપિયાના ધિરાણ કૌભાંડ મામલે ચીફ મેનેજરની ધરપકડ અને રાજ્યમાં આગામી 48 કલાક બાદ ગરમી વધવાની શક્યતા. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: आइए सुने कार्यक्रम भूले बिसरे गीत का शेष भाग.

0: આકાશવાણી સમાચાર સંસ્કૃતિ ભુંડિયા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે કોલકાતામાં નવા ચૂંટાયેલા ભાજપના ધારાસભ્યો સાથે બેઠક યોજશે. વિયેતનામના રાષ્ટ્રપ્રમુખ તો લામે ભારપૂર્વક જણાવ્યું કે બદલાતી વૈશ્વિક વ્યવસ્થામાં ભારત અને વિયેતનામ પાસે વૈશ્વિક પુરવઠા શૃંખલામાં મુખ્ય ભૂમિકા ભજવવાની તક છે. કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય આજે કાનપુરમાં ઉદ્યોગ પરામર્શ બેઠકનું આયોજન કરશે. કેરલમ, માહે, દક્ષિણ આંતરિક કર્ણાટક, તામિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં આજથી બે દિવસ ભારે વરસાદની આગાહી. અને આઈપીએલ ક્રિકેટમાં લખનૌ સુપર જાયન્ટ્સે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને 9 રનથી હરાવ્યું. સમાચાર વિગતવાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે કોલકાતા પહોંચશે. તેઓ નવા ચૂંટાયેલા ભાજપ ધારાસભ્યો સાથેની બેઠકમાં હાજરી આપશે. દરમિયાન પાર્ટીના ધારાસભ્ય નેતાની પસંદગી કરાશે. રાજ્યના નવા મુખ્યમંત્રી અને મંત્રી પરિષદ આવતીકાલે શપથ લેશે. દરમિયાન કોલકાતાના બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓ ચાલી રહી છે. તે અંગે જરૂરી વહીવટી બેઠકો યોજાઈ રહી છે અને કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સમારોહમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના વરિષ્ઠ નેતાઓ અને અન્ય રાજ્યોના મુખ્યમંત્રીઓ ઉપસ્થિત રહે તેવી અપેક્ષા છે. વિયેતનામના રાષ્ટ્રપ્રમુખ તો લામે ભારપૂર્વક જણાવ્યું છે કે બદલાતી વૈશ્વિક વ્યવસ્થામાં ભારત અને વિયેતનામ પાસે વૈશ્વિક પુરવઠા શૃંખલામાં મુખ્ય ભૂમિકા ભજવવાની તક છે. મુંબઈમાં ભારત વિયેતનામ બિઝનેસ ફોરમને સંબોધતા શ્રી લામે ભાર મૂક્યો કે વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિ ખરેખર એક પડકાર છે, પણ ભારત અને વિયેતનામ વચ્ચેના સહયોગના નવા સ્તરે લઈ જવાની તક પણ છે. આ પ્રસંગે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે ભારત અને વિયેતનામ જેવા દેશમાં ટેકનોલોજી અને ઉત્પાદન ક્ષેત્રના ઉદ્યોગ સાહસિકો, રોકાણકારો અને વ્યવસાયિકો એશિયાના ભવિષ્યને આકાર આપશે. કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલયના તાલીમ મહાનિદેશાલય દ્વારા આજે ઉત્તરપ્રદેશના કાનપુરમાં રાષ્ટ્રીય કૌશલ તાલીમ સંસ્થા ખાતે ઉદ્યોગ પરામર્શ બેઠક યોજાશે. મંત્રાલયે જણાવ્યું કે આ બેઠક વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક ભારતીય કૌશલ્ય પ્રણાલી માટે મહત્વની રહેશે. તેમાં 30થી વધુ ઉદ્યોગ નેતાઓ, મુખ્ય કાર્યકારી અધિકારી અને નીતિ નિષ્ણાતો રાષ્ટ્રીય ઉત્કૃષ્ટતા કેન્દ્રની સ્થાપના અંગે ચર્ચા કરશે. આ ચર્ચા પ્રસ્તાવિત ઉત્કૃષ્ટતા કેન્દ્રના માળખા, ભૂમિકાઓ અને જવાબદારીઓ અંગેના મુદ્દાઓ પર કેન્દ્રિત રહેશે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સીતારમણે કહ્યું કે પશ્ચિમ એશિયાના સંઘર્ષ વચ્ચે કેન્દ્ર સરકારના યોગ્ય આયોજન થકી દેશભરમાં એલપીજી ગેસની કોઈ અછત નથી. કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી તથા દમણ દીવમાં પુસ્તક મેળા અને ઔદ્યોગિક પ્રદર્શનો પ્રારંભ કરાવતા સુશ્રી સીતારમણે આ વાત કહી. તેમણે પ્રદેશમાં ગત એક વર્ષમાં થયેલી ઔદ્યોગિક પ્રગતિની પણ પ્રશંસા કરી.
1: इसराइल, अमेरिका, ईरान, वो झगड़ा भी उसके कारण फर्टिलाइजर प्राइस बढ़ते जा रही है. पेट्रोल का, क्रूड ऑयल का आना जाना भी दिक्कत में है. आपको मालूम है एलपीजी के ऊपर बहुत चर्चा हुआ, मगर माननीय प्रधानमंत्री जी उसके लिए एक कमिटी बनाया, 4-5 मंत्रीगण के साथ रोजाना बैठो, देखो हमारे लोगों को एलपीजी का कमी ना होना चाहिए, आप कुछ भी करो, ये आदेश दिया हमारे. और वो कमेटी बैठती है, इसीलिए आज एलपीजी में भारत देश में कोई संकट नहीं है, सबको मिल रही.
0: સુશ્રી સીતારમણે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો, એમએસએમઈ ક્ષેત્રને મજબૂત બનાવવા, ઔદ્યોગિક સુવિધા વધારવા અને વેપાર ઉદ્યોગમાં સરળતાને પ્રોત્સાહન આપવા કેન્દ્ર સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આગામી 11 તારીખે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરમાં સોમનાથ અમૃત મહોત્સવમાં સહભાગી થશે, ત્યારે કૃષિમંત્રી જીતુ વાઘાણીએ ગઈકાલે આ પર્વની

0: તૈયારી અંગે વરિષ્ઠ અધિકારીઓ સાથે સાગર દર્શન ખાતે બેઠક યોજી. તેમણે કાર્યક્રમ સ્થળની મુલાકાત લઈ સમગ્ર વ્યવસ્થાની સમીક્ષા પણ કરી હતી. શ્રી વાઘાણીએ પ્રધાનમંત્રીના રોડ શો દરમિયાનની તૈયારીઓ, બેરિકેટિંગ સહિતની વ્યવસ્થાઓ તેમજ સોમનાથ મંદિર પરિસરમાં સાંસ્કૃતિક કાર્યક્રમ, સૂર્યકિરણ એર શો સહિતની તમામ તૈયારીઓની સમીક્ષા કરી કાર્યક્રમના આયોજન અંગે ચર્ચા કરી હતી. ભારત દ્વારા ઓપરેશન સિંદૂર દરમિયાન સરહદ પાર આતંકવાદને પ્રોત્સાહન આપવા બદલ પાકિસ્તાને યોગ્ય જવાબ આપવામાં આવ્યો હતો. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે પાકિસ્તાન લાંબા સમયથી સરહદ પાર આતંકવાદનો ઉપયોગ એક યુક્તિ તરીકે કરે છે. તેમણે જણાવ્યું કે ભારતને આતંકવાદ સામે પોતાનો બચાવ કરવાનો સંપૂર્ણ અધિકાર છે અને આતંકવાદ સામે વૈશ્વિક લડાઈને મજબૂત બનાવવા માટે કાર્યરત છે. બાંગ્લાદેશી ઘૂસણખોરો અંગે શ્રી જયસ્વાલે કહ્યું કે દેશમાં ગેરકાયદેસર રીતે રહેતા કોઈપણ વિદેશી નાગરિકોને દેશના કાયદા, પ્રક્રિયાઓ અને પ્રણાલીઓ અનુસાર દેશ નિકાલ કરવો જોઈએ.
1: જો લોગ અવૈધ ઢંગ સે હમારે યહાં રહે રહે હૈ ઇસમે હમકો બાંગ્લાદેશ કી સહયોગ ચાહિયે તાકી વો ઉનકો રિપેટ્રિએટ કિયા જાયે અપને દેશ. પિછલે કુછ સાલો મે

0: પાર આતંકવાદને પ્રોત્સાહન આપવા બદલ પાકિસ્તાને યોગ્ય જવાબ આપવામાં આવ્યો હતો. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે પાકિસ્તાન લાંબા સમયથી સરહદ પાર આતંકવાદનો ઉપયોગ એક યુક્તિ તરીકે કરે છે. તેમણે જણાવ્યું કે ભારતને આતંકવાદ સામે પોતાનો બચાવ કરવાનો સંપૂર્ણ અધિકાર છે અને આતંકવાદ સામે વૈશ્વિક લડાઈને મજબૂત બનાવવા માટે કાર્યરત છે. બાંગ્લાદેશી ઘૂસણખોરો અંગે શ્રી જયસ્વાલે કહ્યું કે દેશમાં ગેરકાયદેસર રીતે રહેતા કોઈપણ વિદેશી નાગરિકોને દેશના કાયદા, પ્રક્રિયાઓ અને પ્રણાલીઓ અનુસાર દેશ નિકાલ કરવો જોઈએ.
1: જો લોગ અવૈધ ઢંગ સે હમારે યહાં રહે રહે હૈ ઇસમે હમકો બાંગ્લાદેશ કી સહયોગ ચાહીએ તાકી વો ઉનકો રિપેટ્રિએટ કિયા જાયેગે અપને દેશ. પિછલે કુછ સાલ મે 2860 સે ઉપર એસે મસલે હૈ જિસમે હમ લોગો ને રાષ્ટ્રીય સત્યાપન કે લિયે બાંગ્લાદેશ કો ખબર કિયા હૈ ઓર યે સભી મામલે ઉનકે યહાં લંબિત હૈ. હમારા યે નીતિ હૈ કે જો ભી વિદેશી નાગરિક હમારે યહાં અવૈધ રૂપ સે રહ રહા હૈ વો ઉનકો અપને દેશ જાના પડેગા.
0: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક હેન્ડલ AIR_ABID ને ફોલો કરશો. તામિલનાડુમાં નવી સરકારની રચનામાં વિલંબને કારણે રાજકીય પરિસ્થિતિ હાલ અનિશ્ચિત છે. સરકાર બનાવવા માટે જરૂરી 118 સભ્યોની બહુમતી સુધી પહોંચવા માટે વાટાઘાટો ચાલી રહી છે. ડીએમકે અને ઓલ ઇન્ડિયા અન્ના ડીએમકે પાર્ટીએ ગઈકાલે નવા ચૂંટાયેલા ધારાસભ્યો સાથે બેઠક યોજી હતી. ઓલ અન્ના ડીએમકે પાર્ટીના મહાસચિવ ઈ પલાની સ્વામીને વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા. વિદુથલાઈ ચિરુથૈગલ કાચી ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી અને ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી માર્ક્સવાદીના નવા ચૂંટાયેલા ધારાસભ્યો આજે રાજ્યની સૌથી મોટી પાર્ટી તામિલનાડુ વેત્રી કઝગમ ટીવીકેને ટેકો આપવાના મુદ્દા પર ચર્ચા કરવા માટે મળશે. હવામાન વિભાગે આજે અને આવતીકાલે કેરળ, માહે, દક્ષિણ આંતરિક કર્ણાટક, તામિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું કે આજે ઉત્તરપ્રદેશ, પૂર્વ રાજસ્થાન, દરિયાકાંઠાના કર્ણાટક અને રાયલસીમામાં વીજળી અને તેજ પવન સાથે વાવાઝોડાની સંભાવના છે. મધ્યપ્રદેશ, બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, ઓડિશા અને ઉત્તર પૂર્વ ભારતના કેટલાક ભાગોમાં પણ આવી જ સ્થિતિ રહેવાની અપેક્ષા છે. આઈપીએલ ક્રિકેટમાં લખનૌના એકાના ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ગઈકાલે રમાયેલી મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સે ડીએલએસ પદ્ધતિનો ઉપયોગ કરીને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને 9 રનથી હરાવ્યું. જીત માટે 213 રનના લક્ષ્યાંકનો પીછો કરતા રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ 19 ઓવરમાં 6 વિકેટે 203 રન કર્યા હતા. પ્રથમ બેટિંગ કરતા લખનૌ સુપર જાયન્ટ્સે 19 ઓવરમાં 3 વિકેટે 200 રન બનાવ્યા. વરસાદના વિક્ષેપોને કારણે મેચ 19 ઓવર સુધી ઘટાડી દેવામાં આવી, જેના કારણે બેંગલુરુને ડીએસએલનો 213 રનનો લક્ષ્યાંક મળ્યો. લખનૌ માટે મિશેલ માર્શે 56 બોલમાં 111 રન બનાવ્યા, જ્યારે બેંગલુરુ માટે રજત પાટીદારે 31 બોલમાં 61 રન કર્યા. મિશેલ માર્શેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો. આજે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે 7:30 વાગે દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે મેચ રમાશે. ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું કે દેશમાં સરકારી અનાજનો જથ્થો 604 લાખ ટનથી વધુ થઈ ગયો છે, જે ફરજિયાત બફર જરૂરિયાત કરતાં લગભગ 3 ગણો વધુ છે. સોશિયલ મીડિયા સંદેશમાં મંત્રીશ્રીએ કહ્યું કે ઘઉં અને ચોખાના મજબૂત ભંડાર દેશભરમાં કલ્યાણકારી યોજનાઓ અને જાહેર વિતરણ વ્યવસ્થા માટે અવિરત પુરવઠો સુનિશ્ચિત કરી રહ્યા છે. ઇન્ડિયા એઆઈ અને ભારતીય તબીબી સંશોધન પરિષદ ICMR એ આરોગ્ય સંભાળમાં કૃત્રિમ બુદ્ધિમત્તા અપનાવવાની પ્રક્રિયાને વેગ આપવા નવી દિલ્હીમાં એક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા. આ સહયોગ હેઠળ બંને સંસ્થાઓ કૃત્રિમ બુદ્ધિમત્તા અને પોતાની ક્ષમતાઓની સાથે સાથે કાઉન્સિલની તબીબી સંશોધન કુશળતાનો ઉપયોગ કરશે. ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયે જણાવ્યું કે આ ભાગીદારી કૃત્રિમ બુદ્ધિમત્તાના જવાબદાર અને વ્યાપક ઉપયોગ દ્વારા આરોગ્ય સંભાળ સુધારવા તરફ મહત્વનું પગલું છે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે રીટા દવે.
2: આજના મુખ્ય અખબારોએ હોર્મુઝ ફરી ખોલવા અંગેના, તમિલનાડુમાં સરકાર રચવા અંગેના તેમજ પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પછી હિંસા અને અરાજકતા અંગેના સમાચારોને પ્રથમ પાને સ્થાન આપ્યું છે. નવગુજરાત લખે છે, હોર્મુઝ ફરી ખુલશે, વચગાળાના કરાર માટે અમેરિકા, ઈરાન તૈયાર. જ્યારે દિવ્ય ભાસ્કરે ટાંક્યું છે કે સાઉદી સહિત ખાડીના 4 દેશે ટ્રમ્પને ના કહ્યું, તેથી ઈરાન ઓપરેશન રોક્યું. સંદેશ અને નવગુજરાત સમયે બંગાળમાં વિધાનસભા ભંગના સમાચારને પ્રથમ પાને સ્થાન આપ્યું છે. સંદેશે પોતાના પ્રથમ પાને ચીનના સમાચાર અંગે ટાંક્યું છે કે ચીનમાં ભ્રષ્ટાચાર કેસમાં 2 પૂર્વ સંરક્ષણ પ્રધાનોને મોતની સજા.
0: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે કોલકાતામાં નવા ચૂંટાયેલા ભાજપના ધારાસભ્યો સાથે બેઠક યોજશે. વિયેતનામના રાષ્ટ્રપ્રમુખ તો લામે ભારપૂર્વક જણાવ્યું કે બદલાતી વૈશ્વિક વ્યવસ્થામાં

0: ભારત અને વિયેતનામ પાસે વૈશ્વિક પુરવઠા શૃંખલામાં મુખ્ય ભૂમિકા ભજવવાની તક છે. કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય આજે કાનપુરમાં ઉદ્યોગ પરામર્શ બેઠકનું આયોજન કરશે. કેરલમ, માહે, દક્ષિણ આંતરિક કર્ણાટક, તામિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં આજથી બે દિવસ ભારે વરસાદની આગાહી. અને આઈપીએલ ક્રિકેટમાં લખનૌ સુપર જાયન્ટ્સે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને 9 રનથી હરાવ્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: आइए सुने कार्यक्रम हम है राही प्यार के का शेष भाग.

0: આ વેકેશન માં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
1: તો ચાલ ને, આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
0: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
1: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
0: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
1: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.
2: નમસ્તે સુનીતા, કેસી હો? આજ યહાં કેસે આના હુઆ?
3: નમસ્તે દીદી, આજ મેરી બેટી 14 સાલ કી હો ગઈ હૈ, ઉસી કે લિયે ગિફ્ટ લેને આઈ હું.
2: બધાઈ હો, અબ ગિફ્ટ કે સાથ સાથ ઉસે HPV કા ટીકા ભી લગવા દો.
3: યે કોન સા ટીકા હૈ દીદી?
2: યે ટીકા સર્વિકલ કેન્સર સે હમારી બેટિયો કા બચાવ કરતા હૈ, ઓર હમારી સરકાર ને ઇસે 14 સાલ કી લડકિયો કે લિયે સરકારી સ્વાસ્થ્ય કેન્દ્રો મે બિલકુલ મુફ્ત કર દિયા હૈ. મેં વહી સે તો આ રહી હું અપની બેટી કો ટીકા લગવા કર.
3: ટીકા લગવાને કે બાદ કોઈ દિક્કત હુઈ?
2: નહીં, કોઈ દિક્કત નહીં હુઈ. તુમ ભી આજ હી અપની બેટી કો HPV કા ટીકા લગવાને કે લિયે વેક્સિન પોર્ટલ UVN પર રજિસ્ટર કર લો.
3: ધન્યવાદ દીદી.
4: ભારત સરકાર ને સર્વિકલ કેન્સર સે બચાવ કે લિયે 14 સાલ કી લડકિયો કે ટીકાકરણ કો સરકારી સ્વાસ્થ્ય કેન્દ્રો પર નિશુલ્ક ઉપલબ્ધ કિયા હૈ. આજ હી www.uvin.mohfw.gov.in પે જાકે HPV વેક્સિનેશન કે લિયે રજિસ્ટર કરવાએ. યે સંદેશ ભારત સરકાર કે સ્વાસ્થ્ય ઓર પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જનહિત મે જારી.
0: આ વેકેશન માં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
1: તો ચાલ ને, આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
0: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
1: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
0: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
1: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.
5: ઉનાળામાં જ્યારે 40ની ઉપર જાય પારો, તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતાં 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી નોંધાય, તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે. પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે, જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત, તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
0: આ વેકેશન માં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
1: તો ચાલ ને, આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
0: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
1: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
0: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
1: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.

0: 96.7 મેગાહર્ટ્ઝ શ્રોતા મિત્રો, આપ છો વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર સાથે. સવારના 8:20 થઈ ચૂકી છે. પ્રસ્તુત કરીએ છીએ અલ્પસંખ્યક કાર્ય મંત્રાલય ભારત સરકાર દ્વારા પ્રાયોજિત રેડિયો કાર્યક્રમ મદદ અમારી મંઝિલ તમારી. આજે કાર્યક્રમની 6 કડી આપ સાંભળશો.
1: રજૂ કરીએ છીએ અલ્પસંખ્યક કાર્ય મંત્રાલય ભારત સરકાર દ્વારા પ્રાયોજિત રેડિયો કાર્યક્રમ મદદ અમારી મંઝિલ તમારી.

0: અપવાહ.
1: નમસ્કાર, આદાબ. હું છું તમારો મિત્ર અનમોલ.
2: હું છું રોઝી. આજે અમે એવા કાર્યક્રમની વાર્તા લઈને આવ્યા છીએ કે જે કોઈ એક વ્યક્તિને સીધા પૈસા આપવાની યોજના નથી, પરંતુ આખા વિસ્તારની જરૂરિયાતોને જોઈને સમુદાય માટે સંપત્તિઓ બનાવે છે.
1: જ્યારે વિકાસની વાત થાય છે ત્યારે અવારનવાર લોકો મોટા મોટા પુલો અને મોટી ઇમારતોની તસવીરો જુએ છે, પરંતુ સત્ય તો એ છે કે વિકાસનો પહેલો સંકેત કાયમ એવો હોય છે કે શાળામાં પૂરતા ઓરડા હોય, સ્વાસ્થ્ય કેન્દ્રમાં સારવારની સગવડો હોય અને યુવાનો પાસે હુનર શીખવાનો રસ્તો હોય.
2: પ્રધાનમંત્રી જન વિકાસ કાર્યક્રમ એટલે કે PMJVK નો સૌથી મોટો અર્થ એ જ છે કે વિકાસનો આધાર મજબૂત કરવામાં આવે. આનો લાભ ફક્ત અલ્પસંખ્યક સમુદાયોને જ નહીં, પરંતુ તે વિસ્તારના તમામ રહેવાસીઓને મળે છે. કારણ કે શાળા અને હોસ્પિટલ કોઈ એક નામની દિવાલ હોતા નથી, તે આખા સમાજની જરૂરિયાત હોય છે. પરંતુ યાદ રાખો, કોઈ યોજનાનો પ્રભાવ ફક્ત સરકારી આદેશથી નથી થતો. તેનો પ્રભાવ ત્યારે થાય છે જ્યારે તે જમીન પર દેખાય, અને જમીન પર દેખાવા માટે જરૂરી છે કે લોકોની જરૂરિયાત ઓળખવામાં આવે, પ્રસ્તાવ સાચો બને, કામ સમય પર થાય અને સુવિધા ચાલુ પણ થાય. આને પૂરી કરે છે PMJVK.
0: ડગલા ભરો, સપના જુઓ, સરકાર આવી સાથ આપવા.
1: PMJVK ના ઘણા ઉદ્દેશ્યો છે. પહેલો, અલ્પસંખ્યકો માટે બહેતર સામાજિક આર્થિક પાયાનું માળખું તૈયાર કરવું જેથી તેઓ મુખ્ય ધારા સાથે જોડાઈ શકે. બીજું, શિક્ષણ, સ્વાસ્થ્ય, કૌશલ્ય, પીવાનું પાણી, સ્વચ્છતા અને અન્ય ક્ષેત્રોમાં સામુદાયિક સુવિધાઓ બનાવવી. અને ત્રીજું છે, વિકાસના અંતરને ઓછું કરવું અને સમાવેશી વિકાસને પ્રોત્સાહન આપવું.
2: પ્રધાનમંત્રી જન વિકાસ કાર્યક્રમની એક ખાસ વાત એ પણ છે કે આ જરૂરિયાતથી શરૂ થાય છે. આનો અર્થ એ છે કે કોઈ જિલ્લા કે બ્લોકમાં કઈ સુવિધાની અછત છે તે પહેલા ઓળખવામાં આવે છે.
1: અછત ઓળખ્યા પછી યોજના બને છે, યોજના બન્યા પછી પ્રસ્તાવ બને છે, પ્રસ્તાવ બન્યા પછી ટેકનિકલ અનુમોદન, જમીનની ઉપલબ્ધતા, વિભાગીય સહમતિ અને સંચાલન જાળવણીની જવાબદારી નક્કી થાય છે.
2: અને આ બધું એટલા માટે જરૂરી છે કારણ કે ભવન બનવું એ એક તબક્કો છે, પરંતુ ભવન ચાલવું એ તેનું અસલી લક્ષ્ય છે. શાળાનું ભવન બને તો તેમાં ભણતર ચાલે, હોસ્પિટલ બને તો તેમાં ડોક્ટર અને ઉપકરણો હોય, કૌશલ્ય કેન્દ્ર બને તો તેમાં તાલીમ અને પ્લેસમેન્ટની દિશા હોય.
3: પ્રધાનજી, બાળકોની સંખ્યા વધી રહી છે, પરંતુ રૂમો એ જ જૂના છે, વરસાદમાં છત તપકે છે. વિજ્ઞાનની પ્રયોગશાળા ફક્ત નામની છે.
4: હું જાણું છું, પણ ગામ પાસે પૈસા જ ક્યાં છે? ઘણું બધું કરવું છે પણ થઈ

0: શકતું નથી.
1: ગઈકાલે એક બાળકીએ કહ્યું કે તે પાછળ બેસે છે તો બોર્ડ દેખાતું નથી. એક બીજી બાળકીએ કહ્યું કે તેને ભીડમાં શ્વાસ લેવામાં તકલીફ થાય છે. હું તેમને કેવી રીતે સમજાવું કે અછત ફક્ત રૂમની નથી, ભરોસાની પણ બની જાય છે.
0: જો સુવિધા ન હોય તો સપના કેવી રીતે પૂરા થશે?
2: પ્રધાનજી, આજે હું એક ખુશીની ખબર લઈને આવ્યો છું. સરકારે આપણા વિસ્તારને પ્રધાનમંત્રી જન વિકાસ કાર્યક્રમ હેઠળ પસંદ કર્યો છે. પીએમજેવીકેમાં પ્રસ્તાવ મોકલી શકાય છે. જો આપણે સાચો પ્રસ્તાવ બનાવીએ તો શાળામાં વધારાના રૂમ અને કોમ્પ્યુટર લેબ બનાવવાની શક્યતા છે.
0: પીએમજેવીકે એટલે એ જ યોજના જે શિક્ષણ, સ્વાસ્થ્ય અને કૌશલ્ય માટે માળખું બનાવે છે.
1: આનાથી શું ફાયદો થશે?
2: આ યોજના હેઠળ અહીં શાળા, સ્વાસ્થ્ય કેન્દ્ર, છાત્રાલય અને સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર બનાવવામાં આવશે.
3: મતલબ હવે અમારે ભણવા માટે દૂર શહેર નહીં જવું પડે.
0: બિલકુલ, એ જ તો છે આ યોજનાનો મકસદ, દરેક સમુદાયને વધુ સારું શિક્ષણ અને સુવિધાઓ આપવી.
2: જી, હવે દેખરેખ પણ કડક હોય છે. કામની તસવીરો, લોકેશન અને પ્રગતિના અપડેટ નોંધવામાં આવે છે.
1: જો રૂમ વધી જશે તો બાળકોની હાજરી વધી જશે, અને જો લેબ ચાલુ થઈ જશે તો ભણવામાં રુચિ વધશે.
4: ડગલા ભરો, સપના જુઓ, સરકાર આવી સાથ આપવા.
5: શાળામાં એક વધારાના વર્ગખંડનો અર્થ ફક્ત એક રૂમ નથી હોતો, આનો અર્થ હોય છે બાળકોનો આત્મવિશ્વાસ વધવો.
6: જ્યારે ઓરડા ઓછા હોય છે ત્યારે ભણતર શિફ્ટમાં થાય છે. બાળકો સાંકડી જગ્યામાં બેસે છે, શિક્ષકનું ધ્યાન વહેંચાઈ જાય છે અને ધીરે ધીરે શીખવાની ગુણવત્તા પર માઠી અસર પડે છે.
5: પણ જ્યારે વધારાના ઓરડા બની જાય છે ત્યારે બાળકોને જગ્યા મળે છે, શિક્ષકને યોજના બનાવવાની તક મળે છે, બાળકોને સવાલ કરવાની સુવિધા મળે છે.
6: અને જ્યારે કોમ્પ્યુટર લેબ કે ડિજિટલ સુવિધા જોડાય છે ત્યારે બાળકો ફક્ત પુસ્તકોની દુનિયામાં નથી રહેતા, તેઓ ભવિષ્યની દુનિયાનો દરવાજો પણ જુએ છે. એવો જ ફેરફાર ગામમાં લાવી છે પીએમજેવીકે.
1: બાળકો, હવે આપણા ગામમાં નવી શાળા ખુલી ગઈ છે. અહીં આધુનિક ક્લાસરૂમ અને લાઇબ્રેરી પણ છે.
3: હું ડોક્ટર બનવા માંગુ છું. શું અહીં ભણીને મારું સપનું પૂરું થઈ શકે છે?
1: કેમ નહીં, મહેનત અને શિક્ષણથી દરેક સપનું પૂરું થઈ શકે છે.
7: સલીમ, જો આ નવું સ્કિલ ટ્રેનિંગ સેન્ટર, અહીં કમ્પ્યુટર અને નવી ટેકનિક શીખવવામાં આવી રહી છે.
8: આજે અમે તમને ફક્ત મશીન ચલાવતા નથી શીખવી રહ્યા, આજે અમે તમને સુરક્ષા, અનુશાસન અને ગુણવત્તા પણ શીખવી રહ્યા છીએ.
7: સર, જો મને સર્ટિફિકેટ મળી જશે તો નોકરી મળશે?
8: નોકરીનો રસ્તો ખુલે છે જ્યારે હુનરની સાથે વ્યવહાર પણ સારો હોય, અને રસ્તો ત્યારે ટકે છે જ્યારે તમે સતત શીખતા રહો.
2: હા, હવે અમારે નોકરી માટે શહેરોમાં ભટકવું નહીં પડે.
8: એ જ તો છે આ યોજનાનો ઉદ્દેશ્ય, યુવાનોને હુનર આપીને તેમને આત્મનિર્ભર બનાવવાનો.
1: અને આ અમારી નવી લેબ છે. હવે બાળકોએ વિજ્ઞાન ફક્ત વાંચવાનું નહીં હોય, જોવાનું પણ હશે.
9: મેડમ, ચાવી તમારી પાસે રહેશે?
1: ચાવી મારી પાસે રહેશે, પણ લેબની અસલી ચાવી બાળકોના સવાલો હશે.
3: મેડમ, શું આપણે આજે જ માઇક્રોસ્કોપ જોઈશું?
1: હા, અને આપણે એ પણ શીખશું કે વિજ્ઞાન ડરાવનારી વસ્તુ નથી, સમજવાની વસ્તુ છે.
5: ઘણીવાર વિકાસ એક ચાવીથી શરૂ થાય છે, પરંતુ તે ચાવી બાળકોના હાથમાં ત્યારે આવે છે જ્યારે સુવિધા વાસ્તવમાં ચાલુ થાય છે.
6: પીએમજેવીકેનો બીજો એક મહત્વપૂર્ણ સ્તંભ સ્વાસ્થ્ય છે. ઘણા વિસ્તારોમાં સ્વાસ્થ્ય કેન્દ્રો છે પણ ઉપકરણો નથી. ઘણા વિસ્તારોમાં ભવન છે પણ પૂરતા ઓરડા નથી.
5: આનું પરિણામ એ આવે છે કે નાની બીમારી પણ મોટી બની જાય છે, કારણ કે તપાસ સમય પર થતી નથી, ગર્ભવતી મહિલાને દૂર જવું પડે છે, વૃદ્ધોની દવા સમય પર મળતી નથી.
6: જ્યારે સ્વાસ્થ્ય સુવિધાઓ નજીક આવે છે ત્યારે ખર્ચ ઘટે છે અને ભરોસો વધે છે, અને ભરોસો વધવાનો અર્થ એ છે કે લોકો સમય પર ઈલાજ કરાવવા લાગે છે.
10: બેટા, આ કાપલી વાંચી દે, ડોક્ટરે શું લખ્યું છે?
6: અમ્મા, તમારે નિયમિત દવા લેવાની છે, અને હવે નવી તપાસ સુવિધા શરૂ થવાની છે તો તમારે શહેર નહીં જવું પડે.
10: શહેર જવામાં પૈસા લાગે છે, સાથે કોઈ જોઈએ. હવે પાસે હશે તું સારું થશે.
6: હા અમ્મા, હવે તમારો ઈલાજ અહીં તમારી પાસે જ થશે, તમારે ચિંતા કરવાની જરૂર નથી. ઘણીવાર વિકાસનો અર્થ હોય છે દવા સમય પર મળી જવી, અને આને પૂરો કરે છે પ્રધાનમંત્રી જન વિકાસ કાર્યક્રમ.
5: પીએમજેવીકેમાં દેખરેખનું મહત્વ એટલા માટે છે જેથી કામ સમય પર અને સાચી ગુણવત્તા સાથે થાય.
6: જ્યારે નિર્માણના અલગ અલગ તબક્કા નોંધાય છે ત્યારે વિલંબ અને ખામી પકડમાં આવે છે, અને જ્યારે ખામી પકડમાં આવે છે ત્યારે સુધારવાની શક્યતા વધે છે.
5: યોજનાનો લાભ ત્યારે જ પૂર્ણ થાય છે જ્યારે ભવન બનીને ખાલી ન રહે, તેથી સંચાલન અને જાળવણીની વ્યવસ્થા પહેલેથી નક્કી હોવી જરૂરી છે.
6: પીએમ જેવી કે આપણને એ

0: યાદ અપાવે છે કે ઇમારતો ફક્ત ઈંટોથી નથી બનતી, ઇમારતો ઈરાદા, યોજના અને જવાબદારીથી બને છે. પીએમ જેવી કે જ્યાં સુવિધા બને છે ત્યાં ભવિષ્ય બને છે. હવે અમને આજની કડી સમાપ્ત કરવાની રજા આપો. આગામી કડીમાં તમને ફરી મળીશું એક નવી ઉમેદ અને વિશ્વાસ સાથે.
1: નમસ્કાર, ખુદા હાફિઝ.

શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા અલ્પસંખ્યક કાર્ય મંત્રાલય ભારત સરકાર દ્વારા પ્રાયોજિત રેડિયો કાર્યક્રમ મદદ અમારી મંઝિલ તમારી. આજે આ કાર્યક્રમની છઠ્ઠી ઘડી આપે સાંભળી 96.7 મેગાહર્ટ્ઝ પર આપ છો વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર સાથે.

96.7 મેગાહર્ટ્ઝ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પર ફરી એકવાર આપનું સ્વાગત કરીએ છીએ. ગીત સંગીત માહિતી અને મનોરંજનથી ભરપૂર કાર્યક્રમોની હારમાળામાં આગળ વધીએ પહેલાં આવો સાંભળીએ ઝરોખા અંતર્ગત આજે દિવસ દરમિયાન પ્રસારિત થનારા કેટલાક મુખ્ય કાર્યક્રમોની વિગતો. થોડી ક્ષણોમાં એટલે કે બરાબર 8:35 વિવિધ ભારતીના મુંબઈ કેન્દ્રનું પ્રસારણ કાર્યક્રમ ચિત્રલોક, બરાબર 9 પ્રાયોજિત કાર્યક્રમ અનુરૂપ વિવાહ સંસ્થા અને 9:05 કાર્યક્રમ ચિત્રલોકનો શેષ ભાગ. 9:30 રોજની જેમ 9:30 લઈને આવીશું કાર્યક્રમ આજ કે ફનકાર. આજનો કાર્યક્રમ કેન્દ્રિત હશે ફિલ્મકાર પ્રકાશ મહેરા પર. 10:02 ગુજરાતી ગીતોની રમઝટ આપ માણશો અને 10:30 લઈને આવીશું ધૂમ મચાવતા મસ્તી ભર્યા ગીતો કાર્યક્રમ ધૂમ મસ્તી ધૂમ અંતર્ગત. થીમ આધારિત ફિલ્મ સંગીતનો કાર્યક્રમ દિલ સે આ કાર્યક્રમ આપ માણશો બરાબર 11:02. 11:30 જૂના હિન્દી ગીતોનો કાર્યક્રમ તરન્નુમ. 12:05 વિવિધ ભારતીના મુંબઈ કેન્દ્રનું પ્રસારણ કાર્યક્રમ યાદો કે મહેફિલ. 12:30 મહિલાઓ માટેનો કાર્યક્રમ સહિયર. આજનો કાર્યક્રમ અલ્પા શાહ અને લિપિ ત્રિવેદી રજૂ કરશે. કાર્યક્રમમાં આપ સાંભળશો વિશ્વ રેડક્રોસ દિવસ તથા થેલેસેમિયા દિવસ વિશેની વાતો. આ સાથે સાથે હીટવેવ દરમિયાન લેવાતા કેટલાક સેફટી પ્રોટોકોલ્સ વિશે આપ જાણશો અને નાગરિકો માટે કોર્ટ કાર્યવાહીની સમજણ આ વિષય પર વત્સલ શાહ સાથે હિતેશ માવણીની વાતચીત આજે પ્રસારિત કરીશું. ફરી એકવાર સમય યાદ કરાવી દઈએ, સહિયર કાર્યક્રમ 12:30. 1:00 વિવિધ ભારતીના મુંબઈ કેન્દ્રથી કાર્યક્રમ સુરીલા સફર. 2:00 કાર્યક્રમ વંદે માતરમ એક જય ઘોષ. 2:35 રજૂ કરીશું ગુજરાતી ગીતો. 3:00 વિવિધ ભારતીના મુંબઈ કેન્દ્રથી કાર્યક્રમ હલો સહેલી અને 4:00 લઈને આવીશું કાર્યક્રમ પિટારા. સાંજે 5:00 સરગમ કાર્યક્રમ અંતર્ગત 90ના દશકના કેટલાક ફિલ્મ ગીતો આપ સાંભળશો. 5:30 સુરીલી સાંજ કાર્યક્રમ અંતર્ગત આપ માણશો ગુજરાતી ગીતો. હિન્દી રેટ્રો ગીતો લઈને આવીશું 6:00 અને 7:00 આપ માણશો વિવિધ ભારતીના મુંબઈ કેન્દ્રથી ફોજી દોસ્તો માટેનો કાર્યક્રમ જયમાલા. હવામહેલ હાસ્ય નાટિકા રજૂ કરતો આ કાર્યક્રમ 8:00 વિવિધ ભારતીના મુંબઈ કેન્દ્રથી પ્રસારિત કરીશું. આજનો પ્રહસન એટલે કે આજની હાસ્ય નાટિકા રિઝલ્ટ કા ચક્કર. 8:15 ઝરોખા અંતર્ગત ફરી એકવાર આપ સાંભળશો દિવસ દરમિયાન પ્રસારિત થનારા મુખ્ય કાર્યક્રમોની વિગતો અને ત્યારબાદ નવા ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક. 9:00 વિવિધ ભારતીના મુંબઈ કેન્દ્રથી કાર્યક્રમ આપ કે લીએ. 9:30 ફિલ્મ સંગીત. 10:00 જી હા મિત્રો, છાયાગીતો નવો સમય એકવાર નોંધી લેશું. 10:00 વિવિધ ભારતીના મુંબઈ કેન્દ્રથી કાર્યક્રમ છાયાગીત અને 10:30 કાર્યક્રમ ઢલતી જાહેરાત. આ સાથે સાથે જ દેશ વિદેશ અને પ્રદેશના સમાચારો સમયાંતરે આપના સુધી પહોંચાડતા રહીશું. તો આ હતી ઝરોખા અંતર્ગત આજે દિવસ દરમિયાન પ્રસાર થયેલા કેટલાક મુખ્ય કાર્યક્રમો.

0: આ વેકેશનમાં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
1: તો ચાલને આ વખતે કંઈક નવું કરીએ. અમદાવાદ હાટમાં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
0: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
1: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
0: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
1: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.
2: ઉનાળામાં જ્યારે 40ની ઉપર જાય પારો, તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપ

તાપમાનમાં સામાન્ય કરતાં 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી ન થાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.

0: सांडिल्य और साथियों की आवाजों में गीतकार थे जैस्मिन सांडिल्य और संगीत शाश्वत सचदेव का था।
1: આ વેકેશન માં બાળકો ને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા,
2: તો ચાલ ને આ વખતે કઈક નવું કરીએ। અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે।
1: સરસ મેળો? ત્યાં બાળકો ને મજા આવશે?
2: હા, 1-15 મે સુધી છે। ગુજરાત ની બહેનો ના 80 સ્ટોલ્સ છે। ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે।
1: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે।
2: ચાલો વોકલ ફોર લોકલ થઈએ, આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર।

0: आवाजें थीं दिलजीत दोसांझ, परंपरा टंडन और सचेत टंडन की। गीतकार थे कौसर मुनीर और संगीतकार थे सचेत टंडन और परंपरा टंडन।
1: આ વેકેશન માં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા,
2: તો ચાલને આ વખતે કઈક નવું કરીએ। અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે।
1: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
2: હા, 1-15 મે સુધી છે। ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે। ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે।
1: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે।
2: ચાલો વોકલ ફોર લોકલ થઈએ, આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર।
3: चलिए हमारे साथ वॉकथॉन पर।
4: चलो चले मितवा,
3: आकाशवाणी के 90 बरस के जश्न में हिस्सा लीजिए। विविध भारती के सदस्यों के साथ वॉक कीजिए।
5: चलते चलते
3: आज शाम 5 बजे गोराई 2 के छत्रपति शिवाजी महाराज ग्राउंड यानी पेप्सी ग्राउंड पर।

0: लापता लेडीज फिल्म का गीत आप सुन रहे थे। श्रेया घोषाल की आवाज़ थी। स्वानंद किरकिरे ने इस गीत को लिखा था और राम संपत ने इस गीत को संगीत से सजाया था।
1: આ વેકેશન માં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા,
2: તો ચાલને આ વખતે કઈક નવું કરીએ। અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે।
1: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
2: હા, 1-15 મે સુધી છે। ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે। ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે।
1: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે।
2: ચાલો વોકલ ફોર લોકલ થઈએ। આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર।
3: और आइए कार्यक्रम में अब सुनवाते हैं आंखों की गुस्ताखिया, इस फिल्म से जुबिन नौटियाल की आवाज में ये गीत।

96.7 મેગાહર્ટઝ શ્રોતા મિત્રો, આપ છો વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર સાથે. સવારના 9 થયા છે. પ્રસ્તુત કરીએ

0: છે પ્રાયોજિત કાર્યક્રમ અનુરૂપ વિવાહ સંસ્થા.
1: આ પ્રોગ્રામના પ્રાયોજક અનુરૂપ વિવાહ સંસ્થા.
2: નમસ્તે, અનુરૂપ વિવાહ સંસ્થા દ્વારા પ્રસ્તુત શોધ અનુરૂપ જોડેદારની આ કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજનો એપિસોડ ખાસ છે, કારણ કે વિશ્વાસ, પરંપરા અને સમય સાથે બદલાતા પ્રવાસનો સુંદર સંગમ એવા અનુરૂપ વિવાહ સંસ્થા એ આ વર્ષે 51 વર્ષ પૂર્ણ કર્યા છે. આજે અનુરૂપના મેનેજિંગ ડાયરેક્ટર ડોક્ટર ગૌરી કાનેટકર આ પ્રવાસ વિશે વાત કરવા માટે આપણી સાથે છે. ગૌરીબેન, નમસ્તે.
3: નમસ્તે, કેમ છો ગુજરાત?
2: આજે અનુરૂપ આટલા મોટા સ્વરૂપમાં આપણી સમક્ષ છે, પણ આ પ્રવાસની શરૂઆત જ્યાંથી થઈ તે યાદો તરફ પાછા વળીને જુઓ છો તો ખરેખર શું ચિત્ર ઊભું થાય છે?
3: સાચું કહું તો મને ખૂબ સંતોષ થાય છે. 1975 મારા સાસુજી અંજલિબેન કાનેટકરે અનુરૂપ સ્થાપિત કર્યું. તે વખતે પાત્રોની માહિતી એક ચોપડીમાં લખવામાં આવતી હતી અને એના દ્વારે અનેક કુટુંબોના સપના સાકાર થયા હતા. આશરે 26 વર્ષ પહેલે માં આ જવાબદારી લીધી અને કાર્યને એક નવી દિશા આપવાનો પ્રવાસ કર્યો. ત્યાર પછી અમારી આગામી પેઢી પણ આ પ્રવાસમાં જોડાઈ. 2001 મારા જ્યેષ્ઠ પુત્ર અમેયને અનુરૂપની પહેલી વેબસાઇટ શરૂ કરી. તે વખતે એ ખૂબ જ મૂળભૂત સ્વરૂપમાં હતી, પરંતુ આજે તે વ્યાપક અને અપડેટેડ સ્વરૂપમાં અનેક સભ્યોને જોડી રહી છે. 2004 સાંગલીમાં પહેલી શાખા શરૂ થઈ. આજે મહારાષ્ટ્ર અને બીજા રાજ્યો માં લગભગ 14 ઓફિસ કાર્યરત છે. 2014 મારો નાનો પુત્ર તન્મય ફૂલ ટાઈમ અનુરૂપમાં જોડાયો અને નવી પહેલોને વેગ મળ્યો. 2015 મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરવાના આવી. આજે તેના અપડેટેડ સ્વરૂપનો ઉપયોગ હજારો સભ્યો કરી રહ્યા છે.
2: શ્રોતાઓ, સર્વજાતિના ઉચ્ચ શિક્ષિત એટલે ઓછામાં ઓછા ડિપ્લોમા કે ડિગ્રીવાળા મરાઠી અને હવે ગુજરાતી વધુવર માટે પણ અનુરૂપ વિવાહ સંસ્થા, 51 વર્ષના લાંબા અનુભવવાળી અનુરૂપ વિવાહ સંસ્થા. આજે જ નામ નોંધાવો અને તરત જ વહુ કે જમાઈની શોધનો શુભારંભ કરો. વધુ માહિતી માટે અને નામ નોંધાવવા માટે સંપર્ક કરો 1800-26-77-991 આ નંબર પર, 1800-26-77-991 અને વેબસાઇટ www.anurupvivah.com. આજના બદલાતા સમયમાં લગ્ન કરવા જેટલું મહત્વપૂર્ણ છે, એટલું જ મહત્વપૂર્ણ છે લગ્ન ટકી રહેવા અને ખેલવા. અનુરૂપ આ સફરને કેવી રીતે ટેકો આપે છે?
3: અમારો સૂત્ર છે કે અનુરૂપ લગ્નને રૂપ આપે અને તે ટકી રહે અને ખીલે. તેથી જ અમે ફક્ત પાત્રોની સૂચિ આપવાનું કાર્ય નથી કરતા. લાઈફ પાર્ટનર શોધવાની સફરને સરળ બનવાના માટે અમે વ્યક્તિગત માર્ગદર્શન તથા કાઉન્સેલિંગ આપીએ છીએ અને વિવિધ ઇવેન્ટ્સ અને રૂબરૂ વાત મેચમેકિંગના કાર્યક્રમો ગોઠવીએ છીએ. અમે દર વર્ષે ભારત અને વિદેશમાં લગભગ 100 કાર્યક્રમનું આયોજન કરીએ છીએ. 2014 અમે USA, ઓસ્ટ્રેલિયા, કેનેડા, UK, જર્મની અને ન્યુઝીલેન્ડ જેવા દેશો મેં રૂબરૂ આ કાર્યક્રમોનું આયોજન કરી રહ્યા છીએ. ટૂંકમાં વિશ્વના જે ખૂણામાં લોકો લગ્ન કરવા માંગે છે ત્યાં અનુરૂપ પહોંચવાનો પ્રયાસ કરી રહી છે.
2: ગૌરીબેન, અને તાજેતરમાં અનુરૂપે નવા સમુદાયો સુધી પણ તેની સેવાઓ વિસ્તારવાનો નિર્ણય લીધો?
3: હા, કોવિડ પછી એવો વિચાર આવ્યો કે અમે આટલા વર્ષોથી મરાઠી સમુદાયને જે સેવા આપી રહ્યા છીએ તે અન્ય સમુદાયોને પણ આપવી જોઈએ. મરાઠી ગુજરાત સંબંધોની નિકટતાને ધ્યાનમાં રાખીને 2023 ગુજરાતી શાખા શરૂ કરવાના આવી. આ નવા પ્રવાસને પણ ખૂબ સરસ પ્રતિસાદ મળી રહ્યો છે. ગુજરાતીઓ અમારા વિદેશમાંના ઇવેન્ટ્સમાં પણ ભાગ લે છે. વડોદરા, અમદાવાદની ઓફિસ પછી અમે ટૂંક સમયમાં સુરત અને રાજકોટમાં પણ શાખાઓ ખોલીશું.
2: ગૌરીબેન, આ આખી સફર પર પાછા વળીને જોતા તમને સૌથી વધુ સંતોષ શાનો લાગે છે?
3: અમારા માટે સૌથી મોટો આનંદ સ્થાયી સંબંધો છે. દર વર્ષે આશરે 7000 લગ્નો અનુરૂપ દ્વારા ગોઠવાય છે. આ જ અમારા કામ માટે સાચી પ્રેરણા છે.
2: ગૌરીબેન, ખરેખર
4: 51 વર્ષની આ યાત્રા એટલે વિશ્વાસનો સંગ્રહ અને સુંદર સંબંધોની નિર્માણ. અનુરૂપ વિવાહ સંસ્થાને તેના ભવિષ્યના પ્રયાસો માટે શુભકામનાઓ.
3: ધન્યવાદ.
4: શ્રોતાઓ, સર્વજાતિના ઉચ્ચ શિક્ષિત એટલે ઓછામાં ઓછા ડિપ્લોમા કે ડિગ્રી વાળા મરાઠી અને હવે ગુજરાતી વધુવર માટે પણ અનુરૂપ વિવાહ સંસ્થા, 51 વર્ષના લાંબા અનુભવ વાળી અનુરૂપ વિવાહ સંસ્થા. આજે જ નામ નોંધાવો અને તરત જ વહુ કે જમાઈની શોધનો શુભારંભ કરો. વધુ

0: માહિતી માટે આ નામ નોંધાવવા માટે સંપર્ક કરો 1-800-26-77-991 આ નંબર પર, 1-800-26-77-991 અને વેબસાઇટ www.anurupvivah.com.
1: નિર્માણની સંકલ્પના બા એમ જોગલેકર.
2: શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા પ્રાયોજિત કાર્યક્રમ અનુરૂપ વિવાહ સંસ્થા. પ્રસારણ 96.7 મેગાહર્ટ્ઝ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. આવો સાંભળીએ કાર્યક્રમ ચિત્રલોકનો શેષ ભાગ વિવિધ ભારતીના મુંબઈ કેન્દ્રથી.

0: મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
1: તો ચાલ ને આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
0: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
1: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
0: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
1: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.

भैया हम अपने पैरों के ऊपर खड़े हो गए और मिला ली है ताल।

0: 96.7 મેગાહર્ટ્ઝ શ્રોતા મિત્રો, આપ છો વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર સાથે. સવારના 10 થવાની તૈયારીમાં છે. થોડી ક્ષણોમાં એટલે કે બરાબર 10 કલાકે અત્યાર સુધીના મુખ્ય સમાચાર અપાશે, તો પ્રતીક્ષા કરીએ સમાચારની.
1: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં યોજાનાર સોમનાથ અમૃત મહોત્સવ માટેની તૈયારીઓ પૂરજોશમાં. કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સીતારમણે કહ્યું કે પશ્ચિમ એશિયાના સંઘર્ષ વચ્ચે પણ દેશભરમાં એલપીજી ગેસની કોઈ અછત નથી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે કોલકાતામાં નવા ચૂંટાયેલા ભાજપના ધારાસભ્યો સાથે બેઠક યોજશે. વિયેતનામના રાષ્ટ્રપ્રમુખ તો લામે કહ્યું કે બદલાતી વૈશ્વિક વ્યવસ્થામાં ભારત અને વિયેતનામ પાસે વૈશ્વિક પુરવઠા શૃંખલામાં

માં મુખ્ય ભૂમિકા ભજવવાની તક. ભારત અને વિયેતનામ વચ્ચે ઉભરતી ટેકનોલોજી, નવીનતા, સંશોધન અને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં સહયોગને વધુ ગાઢ બનાવવા પર ચર્ચા થઈ. કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય આજે ઉત્તરપ્રદેશના કાનપુરમાં ઉદ્યોગ પરામર્શ બેઠકનું આયોજન કરશે. ઇન્ડિયા એઆઈ અને ભારતીય તબીબી સંશોધન પરિષદ આઈસીએમઆરએ આરોગ્ય સંભાળમાં કૃત્રિમ બુદ્ધિમત્તા અપનાવવાની પ્રક્રિયાને વેગ આપવા એક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા. વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ અબુધાબીમાં ભારત, ફ્રાન્સ અને સંયુક્ત આરબ અમીરાત વચ્ચેની ત્રિપક્ષીય બેઠકમાં ભાગ લીધો. તામિલનાડુમાં નવી સરકારની રચનામાં વિલંબને કારણે રાજકીય પરિસ્થિતિ હાલ અનિશ્ચિત. ભારત અને ફ્રાન્સે વિજ્ઞાન, ટેકનોલોજી અને અવકાશમાં દ્વિપક્ષીય સહયોગના વિસ્તરણની સમીક્ષા કરી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ દરેક કલેક્ટરને જિલ્લાના વિકાસના વડા તરીકે જવાબદારી નિભાવવા અને વહીવટમાં પારદર્શકતા લાવવા આગ્રહ કર્યો. ભાવનગરની સરકારી બેંકમાં કરોડો રૂપિયાના ધિરાણ કૌભાંડ મામલે ચીફ મેનેજરની ધરપકડ. રેલવે દ્વારા આગામી 12 તારીખથી સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા ડેમુ ટ્રેનને કાયમી ધોરણે ચલાવવાનો નિર્ણય. સાણંદમાં માઇક્રોનની મુખ્ય સપ્લાય ચેઇન પાર્ટનર કંપની હોતા ઇલેક્ટ્રોનિક્સ આગામી 10 વર્ષમાં અંદાજે 700 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવીએ કહ્યું કે મહિલા સશક્તિકરણ માટે સહકારાત્મક અભિગમ સમયની માંગ. અને અરવલ્લીમાં રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ એનડીઆરએફ દ્વારા વહીવટી અધિકારીઓ અને કર્મચારીઓને તાલીમ અપાઈ. હવે પછી આપ 11 વાગ્યે મુખ્ય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર. ગીત સંગીત માહિતી અને મનોરંજનથી ભરપૂર કાર્યક્રમોની હારમાળામાં હવે પ્રસ્તુત કરીએ છીએ કાર્યક્રમ ગુજરાતી ગીતો. ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં આજે કેટલાક સુરીલા સુમધુર ગુજરાતી ગીતો આપના સુધી પહોંચાડી એ પહેલાં વાત કરીએ આજના વિશેષ દિવસની. શ્રોતા મિત્રો, આજે છે વિશ્વ રેડક્રોસ દિવસ. રેડક્રોસ સંસ્થાના સંસ્થાપક હેનરી ડ્યુના જન્મદિવસ નિમિત્તે આજનો દિવસ આપણે રેડક્રોસ દિવસ તરીકે ઉજવીએ છીએ. આ દિવસ આમ જોવા જઈએ તો આંતરરાષ્ટ્રીય રેડક્રોસ અને રેડ ક્રેસન્ટ ચળવળના સિદ્ધાંતોની ઉજવણી કરે છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય એ જ છે કે યુદ્ધ કે કુદરતી આફતો દરમિયાન ઘાયલો અને જરૂરિયાતમંદોને રાહત અને સહાય પૂરી પાડવી, માનવીય સેવા, શાંતિ અને સુરક્ષાનો સંદેશો ફેલાવવો, તે જ તેનો મુખ્ય હેતુ છે. અને જો આ રેડક્રોસનો સિમ્બોલ તમે જોયો હોય, તેનું તમે પ્રતીક જોયું હોય, તો તમને 100% ખ્યાલ આવશે કે સફેદ બેકગ્રાઉન્ડ પર લાલ ક્રોસ એટલે શાંતિ, સુરક્ષા અને તટસ્થતા દર્શાવે છે. રેડક્રોસના જો મુખ્ય કાર્યોની વાત કરીએ તો યુદ્ધ સમયે ઘવાયેલા સૈનિકો અને નાગરિકોને તબીબી સહાય તેઓ પૂરી પાડે છે. આ સાથે ભૂકંપ, પૂર જેવી કુદરતી આફતોની સમય વખતે તેઓ રાહત કામગીરી પણ કરતા હોય છે. શાંતિના સમયમાં ફર્સ્ટ એઇડ અને આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં પણ તેઓ મદદ કરે છે. અને આ સાથે સાથે યુદ્ધના કેદીઓને માનવીય મદદ પણ તેઓ કરે છે. જેમ તમે જાણો છો કે આપણે દર વર્ષે જે પણ દિવસ ઉજવતા હોય છે તેની દરેક વર્ષની થીમ અલગ અલગ હોય છે, તો આ વખતની 2026ની રેડક્રોસ ડેની થીમ છે કીપિંગ ધ હ્યુમેનિટી અલાઈવ, માનવતાને જીવિત રાખો. આ થીમ યુદ્ધ અને આપત્તિના સમય માનવીય સંવેદના, કરુણા અને નિસ્વાર્થ સેવાને પ્રોત્સાહિત કરવાનો આદેશ આપે છે. શ્રોતા મિત્રો, આટલી વાત કરી. હવે બીજા એક વિષયની આપને વાત કરું એ પહેલાં એક ગુજરાતી ગીત આપના સુધી મોકલી રહી છું. અંકિત ત્રિવેદીની આ રચના, પાર્થિવ ગોહિલ અને સાથીઓનો સ્વર, સંગીત ગૌરાંગ વ્યાસનું.

0: શાલિની ભાર
1: નૈનો ખાતરનો કમાલ ખેતર ખેડૂત સૌ બને ખુશહાલ.
2: ગુજરાતી ગીતો માણી રહ્યા છો શ્રોતા મિત્રો, આપ 96.7 મેગાહર્ટ્ઝ પર વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી, અને સાથે સાથે આજે દિન વિશેષની વાત પણ આપના સુધી વાંચી રહ્યા છે. આ ગીત પહેલા આપણે વાત કરી રહ્યા હતા રેડ ક્રોસ દિવસ વિશે, અને હવે વાત કરીએ આજે ઉજવાતા બીજા દિન વિશેષની, એટલે કે વિશ્વ થેલેસીમિયા દિવસ. આ દિવસ ઉજવવાનો મુખ્ય હેતુ એ જ છે કે થેલેસીમિયા રોગ

તેના લક્ષણો શું છે, તેનું નિવારણ કેવી રીતે કરી શકાય, તેની સારવાર શું કેવી રીતે કરી શકાય, તેના વિશે જાગૃતિ ફેલાવી અને સાથે સાથે આ બીમારીથી જે દર્દીઓ પીડિત છે તેમને અને તેમના પરિવારને ટેકો આપવો. થેલેસેમિયા મેજર અને થેલેસેમિયા માઇનર એમ બે પ્રકારે આ રોગ જોવા મળે છે, તો આ બંને વચ્ચેનો જે મુખ્ય તફાવત છે તે પણ લોકોને સમજાવવાનો એક ઉદ્દેશ્ય આ દિવસની ઉજવણી માટે છે. અને જે મુખ્ય ઉદ્દેશ્ય છે તે છે કે લગ્ન પહેલાં લોહીની તપાસ કરાવવા માટે લોકોને પ્રેરિત કરવા. જી હા મિત્રો, જો આપ થેલેસીમિયાનો રિપોર્ટ કરાવો છો તો આપ થેલેસીમિયા મેજર છો કે નહીં તેની ચોક્કસથી આપણે જાણકારી મેળવી શકીએ છીએ. અને આ લગ્ન પહેલાં લોહીની તપાસ કરાવવી ખૂબ જરૂરી છે. એનું એક કારણ એ પણ છે કે આ રોગ એ વારસાગત રક્તરોગ છે, જેમાં દર્દીના શરીરમાં પૂરતા પ્રમાણમાં રેડ બ્લડ સેલ્સ એટલે કે લાલ રક્તકણો નથી બનતા. અને પછી થેલેસેમિયા મેજરના દર્દીઓને નિયમિતપણે એટલે આમ જોવા જઈએ તો દર 2 કે 4 અઠવાડિયે લોહી ચડાવવાની જરૂરત પડે છે. ગુજરાત રાજ્યમાં આમ જોવા જઈએ તો થેલેસેમિયા નાબૂદી વિશે વિશેષ કામગીરી કરવામાં આવે છે. અને જેમ આપણે દર વખતની વાત કરીએ છીએ તેમ જ 2026ની આ વખતની થીમ છે હિડન નો મોર, ફાઇન્ડિંગ ધ અનડાયગ્નાઇઝ્ડ એન્ડ સપોર્ટિંગ ધ અનસીન. એટલે કે જે વ્યક્તિઓ, જે દર્દીઓને થેલેસેમિયા છે પણ તેમને ખબર નથી, તેમનું નિદાન નથી થયું, તેવા વ્યક્તિઓને શોધીને નિદાન વહેલી તકે કરી તેમની સારવાર શરૂ કરવી અને સારવારથી વંચિત રહી ગયેલા દર્દીઓને પણ સહકાર આપવો. આ સાથે સાથે થેલેસેમિયાના વાહકોનું સ્ક્રીનિંગ વધારવું એ પણ એક મુખ્ય ઉદ્દેશ્ય આજના દિવસને ઉજવવાનો છે. થેલેસેમિયા નિવારણની જે પ્રવૃત્તિઓ થાય છે તેમાં ગુજરાત અગ્રેસર છે, પણ હજુ પણ લગ્ન પહેલાંના સ્ક્રીનિંગ અને પ્રારંભિક તપાસ અંગે જાગૃતિની થોડીક વધુ જરૂર છે. તો આપ પણ યાદ રાખો કે લગ્ન પહેલાં કુંડળી મેળવવાની સાથે સાથે મેડિકલ ટેસ્ટ એટલે કે થેલેસેમિયા ટેસ્ટ પણ જરૂરથી કરાવીએ. અને ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં હવે આપને સંભળાવીએ હરીન્દ્ર દવેની રચના, આશિત દેસાઈનું સંગીત, હેમા દેસાઈનો સ્વર.

0: નઈનો ખાતરનો કમાલ, ખેતર ખેડૂત સૌ બને ખુશહાલ.
1: ગુજરાતી ગીતોમાં હવે આપને સંભળાવીએ મેઘબિંદુની રચના, પુરુષોત્તમ ઉપાધ્યાયનું સંગીત, હંસા દવેનો સ્વર.

96.7 મેગાહર્ટ્ઝ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી મિત્રો આપ માણી રહ્યા છો ગુજરાતી ગીતો કાર્યક્રમની અંતિમ પ્રસ્તુતિ. જગદીશ જોશીની રચના હેમા દેસાઈ અને આશિત દેસાઈનું યુગલ સ્વર, સંગીત આશિત દેસાઈનું.

જગદીશ જોશીની આ સુંદર રચના આપવાની રહ્યા હતા હેમંત દેસાઈ અને આશિત દેસાઈનો સુમધુર સ્વર હતો, સંગીતબદ્ધ કર્યું હતું આશિત દેસાઈએ. અને આ સાથે જ ગુજરાતી ગીતોના કાર્યક્રમમાંથી આપની રેડિયો દોસ્ત આસ્થાને આપો રજા. નમસ્કાર.

0: આમ જોવા જઈએ તો માર્ગ અકસ્માતો ઘટાડવા અને સુરક્ષિત ડ્રાઇવિંગને પ્રોત્સાહન કઈ રીતે આપવું તેના માટેની એક આંતરરાષ્ટ્રીય અને ખૂબ જરૂરી પહેલ છે. હેતુ બસ છે, મેં કીધું એમ, રસ્તા પર થતા અકસ્માતોને ટાળવા અને તેનાથી થતા મૃત્યુદરોને અને ઈજાઓને ઘટાડવી. આ સપ્તાહ દરમિયાન લોકોને ટ્રાફિકના નિયમો કેવી રીતે પાળવા સાથે સાથે હેલ્મેટ અને સીટબેલ્ટનો ઉપયોગ કરવો અને સ્પીડ લિમિટમાં વાહનો ચલાવવો, આ બધી જાગૃતિ આપવામાં આવે છે. અને આ બધું કામ કોણ કરે છે? તો આના માટે સરકાર, અર્ધ સરકારી સંસ્થાઓ અને સાથે સાથે જાગૃત નાગરિકો આ સપ્તાહમાં ભાગ લઈને સુરક્ષિત રસ્તા અને સુરક્ષિત વાહન ચાલન માટેના સંદેશાઓ ફેલાવે છે. ભારતમાં પણ આપણે આ સપ્તાહને ઉજવીએ છીએ અને આ અભિયાન દ્વારા માર્ગ સલામતીને પ્રાધાન્ય આપીને અનેક લોકોના જીવન બચાવવા એ જ પ્રયાસ છે.
1: પાપા મેરે આંગે ચોકલેટ ખૂબ લાએંગે, ઘર અભી વો આંગે મેં ઉનસે

96.7 મેગાહર્ટ્ઝ આપ છો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર સાથે. પ્રસ્તુત કરીએ છીએ મસ્તી ભર્યા ધૂમ મચાવતા ગીતોનો કાર્યક્રમ ધૂમ મસ્તી ધૂમ. પણ કાર્યક્રમની શરૂઆત કરીએ પહેલાં આપણી પ્રણાલીને જાળવી રાખીશું અને વાત કરીશું દિન વિશેષની. મિત્રો, આજથી આપણે ઉજવી રહ્યા છીએ યુએન ગ્લોબલ રોડ સેફ્ટી વીક, એટલે કે સંયુક્ત રાષ્ટ્ર વૈશ્વિક સડક સુરક્ષા સપ્તાહ.

0: જરા વિચારો, ઘેર તમારી કોઈ રાહ જોઈ રહ્યું છે.
1: બસ તો મિત્રો, આ સંદેશ સાથે જ આવો ધૂમમસ્તી ધૂમ કાર્યક્રમને શરૂ કરીએ. ધડક ફિલ્મનું ગીત આપના સુધી અજય ગોગાવલેનો સ્વર, અમિતાભ ભટ્ટાચાર્યનું શબ્દાંકન, સંગીતકાર અજય અતુલ.

0: ભાવિની ભાર નઈનો ખાતરનો કમાલ ખેતર ખેડૂત સૌ બને ખુશહાલ.
1: સાંભળો સાંભળો એક પરિવારની કહાની, ડોક્ટરની સામે જેમનાથી થઈ નાદાની.
2: આપણે રિપોર્ટ્સ લાવ્યા છે ને?
3: ના, મને લાગ્યું તમે લાવ્યા છો.
2: ભૂલક્કડ છે તું.
3: ભૂલ બસ એટલી છે કે તમારી સાથે લગ્ન
1: કર્યા. લડો નહીં, જાણો આભા વિશે.
3: આભા?
1: હા, મોદી સરકારની ડિજિટલ પહેલ જેમાં અત્યાર સુધી 86 કરોડ થી વધુ નાગરિક બનાવી ચૂક્યા છે આભા. એટલે આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ, જ્યાં તમે તમારા મેડિકલ રેકોર્ડ સુરક્ષિત રાખી શકો છો અને જ્યારે ઈચ્છો ત્યારે અને જ્યાં ઈચ્છો ત્યાં આ રિપોર્ટ બતાવી શકો છો. આભા, સ્વાસ્થ્યની સફરમાં તમારો હમ સફર. આજે જ આભા એપ ડાઉનલોડ કરો અથવા ડાયલ કરો 1-4-7.
4: ધૂમ ભર્યા મસ્તી ભર્યા ગીતો આપ માણી રહ્યા છો. ધૂમ મસ્તી ધૂમ કાર્યક્રમ અંતર્ગત 96.7 મેગાહર્ટ્ઝ પર આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર, દેશની સુરેલી ધડકન વિવિધ ભારતી. કાર્યક્રમમાં આગળ વધીએ. ધડકન ફિલ્મનું ગીત આપના સુધી પહોંચાડી રહ્યા છે અલકા યાજ્ઞિકનો સ્વર, સંગીતકાર નદીમ શ્રવણ, ગીતકાર સમીર.

0: શાલિની ભાર. નઈનો ખાતરનો કમાલ, ખેતર ખેડૂત સૌ બને ખુશહાલ.
1: નમસ્તે સુનિતા, કેસી હો? આજ યહાં કેસે આના હુઆ?
2: નમસ્તે દીદી, આજ મેરી બેટી 14 સાલ કી હો ગઈ હૈ, ઉસી કે લિયે ગિફ્ટ લેને આઈ હું.
1: બધાઈ હો, અબ ગિફ્ટ કે સાથ સાથ ઉસે HPV કા ટીકા ભી લગવા દો.
2: યે કોન સા ટીકા હૈ દીદી?
1: યે ટીકા સર્વિકલ કેન્સર સે હમારી બેટિયોં કા બચાવ કરતા હૈ, ઓર હમારી સરકાર ને ઇસે 14 સાલ કી લડકિયોં કે લિયે સરકારી સ્વાસ્થ્ય કેન્દ્રો મે બિલકુલ મુફ્ત કર દિયા હૈ. મે વહી સે તો આ રહી હું અપની બેટી કો ટીકા લગવા કર.
2: ટીકા લગવાને કે બાદ કોઈ દિક્કત હુઈ?
1: નહીં, કોઈ દિક્કત નહીં હુઈ. તુમ ભી આજ હી અપની બેટી કો HPV કા ટીકા લગવાને કે લિયે વેક્સિન પોર્ટલ UVN પર રજિસ્ટર કર લો.
2: ધન્યવાદ દીદી.
3: ભારત સરકાર ને સર્વિકલ કેન્સર સે બચાવ કે લિયે 14 સાલ કી લડકિયોં કે ટીકાકરણ કો સરકારી સ્વાસ્થ્ય કેન્દ્રો પર નિશુલ્ક ઉપલબ્ધ કિયા હૈ. આજ હી www.uvin.mohfw.gov.in પે જાકે HPV વેક્સિનેશન કે લિયે રજિસ્ટર કરવાએ. યે સંદેશ ભારત સરકાર કે સ્વાસ્થ્ય ઓર પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જનહિત મે જારી.
4: ધૂમ મસ્તી ધૂમ કાર્યક્રમમાં આગળ વધીએ. કભી ખુશી કભી ગમ ફિલ્મનું આ ગીત આપના સુધી મોકલી રહ્યા છે અલકા યાજ્ઞિક અને સોનુ નિગમનો સ્વર, સંદેશ શાંડલિયાનું સંગીત, સમીરની શબ્દરચના.
5: કોણ હૈ યે જિસને દોબારા મુડકે મુઝે નહીં દેખા? હુ ઇઝ હી?

તાલ ફિલ્મનું આ ગીત આપ હમણાં જ માણી રહ્યા હતા. શબ્બોસલે આદિત્ય નારાયણ અને રિચા શર્માનો સ્વર હતો. એ આર રહેમાનનું સંગીત અને આનંદ બક્ષીના શબ્દો હતા. અને આ સાથે જ મસ્તી ભર્યા ધૂમ મચાવતા ગીતોનો કાર્યક્રમ ધૂમ મસ્તી ધૂમ અહીં સમાપ્ત કરીએ છીએ. થોડી ક્ષણોમાં આપ સાંભળશો અત્યાર સુધીના મુખ્ય સમાચાર. તો જોડાયેલા રહો અમારી સાથે 96.7 મેગાહર્ટ્ઝ. આ છે વિવિધ ભારતી અમદાવાદ.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 11 તારીખે સોમનાથના તેમના પ્રવાસ અંગે એક સંપાદકીય લેખ લખ્યો, જેમાં તેમણે સોમનાથ અને આપણી સભ્યતાની મહાનતા અંગે આ દિવસ શા માટે મહત્વનો છે તે જણાવ્યું. પશ્ચિમ બંગાળમાં ભાજપના કેન્દ્રીય નિરીક્ષક અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે કોલકાતામાં ધારાસભ્ય દળના નેતાની પસંદગી માટે પાર્ટીના નવનિયુક્ત ધારાસભ્યો સાથે મુલાકાત કરશે. નેપાળના પોખરામાં ફેવા તળાવમાં ફસાયેલા 5 ભારતીય પ્રવાસીને બચાવાયા. ગાંધીનગરમાં ભાજપ સંસદીય બોર્ડની બેઠકનો આજે છેલ્લો દિવસ. સૌરાષ્ટ્ર અને વડોદરાની બાકી રહેલી મહાનગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયત તથા નગરપાલિકાના હોદ્દેદારો અંગે ચર્ચા થશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગાંધીનગરથી અમદાવાદ મેટ્રો ટ્રેનમાં સામાન્ય નાગરિકની જેમ મુસાફરી કરી. ડાંગમાં આહવાથી બોરખેત માર્ગ પર કાર અને મોટરસાયકલ વચ્ચે અકસ્માત થતાં 2 યુવકના ઘટનાસ્થળે મોત. વલસાડના ધરમપુર અને કપરાડામાં વરસાદી

0: ઝાપટા પડતા ખેડૂતો ચિંતામાં મુકાયા. ભારતની વિમાન કંપની ઇન્ડિગો આગામી 15 જૂનથી નોઈડા આંતરરાષ્ટ્રીય વિમાનમથકથી વાણિજ્યિક ઉડાન સેવા શરૂ કરશે. હવે છુપાઓ નહીં, નિદાન વિહોણાને શોધો, વણ ઓળખેલાને સહારો આપોની વિષયવસ્તુ સાથે આજે વિશ્વ થેલેસેમિયા દિવસ મનાવાશે. કેરલમ, માહે, દક્ષિણાંતરિક કર્ણાટક, તમિળનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં આજથી 2 દિવસ ભારે વરસાદની આગાહી. રાજ્યમાં આગામી 48 કલાક બાદ ગરમી વધવાની શક્યતા. આઈપીએલમાં આજે દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે દિલ્હીમાં મુકાબલો. આગામી 12 તારીખથી સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા ડેમુ ટ્રેનને કાયમી ધોરણે ચલાવાશે. હવે પછી આપ 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: ૯૬.૭ FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર આપે ટ્યુન કર્યું છે. દોસ્તો, અત્યારે 11:02 થઈ છે. પ્રસ્તુત છે થીમ આધારિત ફિલ્મી ગીતોનો કાર્યક્રમ દિલસે. દોસ્તો, આજના કાર્યક્રમની થીમ છે તુમ બિન તેરે બિના. તો કાર્યક્રમનું પહેલું ગીત આપને સંભળાવીએ ચિત્રાના સ્વરમાં. ફિલ્મનું નામ છે તુમ બિન. સંગીત છે નિખિલ વિનયનું અને શબ્દો છે ફૈઝ અનવરના.

0: આ વેકેશન માં બાળકો ને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
1: તો ચાલને આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
0: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
1: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
0: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
1: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.

0: દોસ્તો, હમણાં જ આપે સિમ્બા ફિલ્મનું ગીત સાંભળ્યું. ગાયક કલાકારો હતા રાહત ફતેહ અલી ખાન, આશિષ કૌર અને તનિષ્ક બાગચી. સંગીત હતું તનિષ્ક બાગચીનું અને શબ્દો હતા રશ્મિ વિરાગના.
1: આ વેકેશનમાં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
2: તો ચાલને આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટમાં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
1: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
2: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સનો નાસ્તો પણ છે.
1: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
2: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.
0: દોસ્તો, દિલ કી ધડકનો પર તુમ્હારા હી રાઝ હૈ, જિંદગી કી હર ધૂન મેં તુમ્હારા હી સાઝ હૈ, તુમ બિન મેં કૈસે જી પાઉંગા, તુમસે હી તો મેરે જીને કા અંદાઝ હૈ. કાર્યક્રમમાં આગળનું ગીત આપને સંભળાવીએ એઆર રહેમાન અને ચિન્મય શ્રીપદાના સ્વરમાં. ફિલ્મનું નામ છે ગુરુ, સંગીત છે એઆર રહેમાનનું અને શબ્દો છે ગુલઝારના.

0: આ વેકેશન માં બાળકો ને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
1: તો ચાલ ને, આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
0: સરસ મેળો? ત્યાં બાળકો ને મજા આવશે?
1: હા, 1-15 મે સુધી છે. ગુજરાત ની બહેનો ના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
0: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
1: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.
2: દોસ્તો, તુમ બિન મેં કૈસે જી પાઉંગા, યે દૂરી કૈસે સહ પાઉંગા, જબ તક હો સામને ઠીક હૈ સબ, એક પલ ન બાદ મેં રહ પાઉંગા. કાર્યક્રમમાં હવેનું ગીત આપને સંભળાવીએ, ફિલ્મ હીરોપંતીનું. સ્વર છે મુસ્તફા ઝાહિદનું.

0: આ વેકેશન માં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
1: તો ચાલ ને, આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
0: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
1: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
0: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
1: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.

દોસ્તો, હમણાં જ આપણે યારા દિલધારા ફિલ્મનું ગીત સાંભળ્યું. સ્વર હતો ઉદિત નારાયણનો. મિત્રો, આ સાથે જ થીમ આધારિત ફિલ્મી ગીતોનો કાર્યક્રમ દિલ સે અહીં સમાપ્ત કરીએ છીએ, જેમાં આજે આપ થીમ સાંભળી તેરે બિના અને તુમ બિનની. 96.7 FM પર વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. રજૂ કરીએ છીએ જૂના હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ તરન્નુમ. કાર્યક્રમના આરંભે સાંભળીએ બ્લેકમેલ ફિલ્મનું આ ગીત. સ્વર છે કિશોર કુમારનું, સંગીત કલ્યાણજી આનંદજીનું અને બોલ છે રાજેન્દ્ર કૃષ્ણના.

0: જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.
1: મિત્રો, આજે છે 8 મે, વિશ્વ રેડ ક્રોસ દિવસ. આ દિવસ દર વર્ષે 8 મેના રોજ સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. આ દિવસ માનવતા, સેવા અને સહાનુભૂતિના મૂલ્યોને સમર્પિત છે. રેડક્રોસ સંસ્થા દુઃખી, પીડિત અને આપત્તિગ્રસ્ત લોકોને સહાય પહોંચાડવાનું મહત્વપૂર્ણ કાર્ય કરે છે. આ દિવસ રેડક્રોસના સ્થાપક હેન્રી ડ્યુનાન્ટના જન્મદિવસ નિમિત્તે ઉજવવામાં આવે છે. દોસ્તો, કાર્યક્રમમાં હવેનું ગીત આપને સંભળાવીએ ફિલ્મ દીવારથી. ગાયક કલાકારો છે કિશોર કુમાર અને આશા ભોંસલે. ગીતને સંગીતબદ્ધ કર્યું છે આરડી બર્મને અને શબ્દો છે શાહી લુધિયાનવીના.
2: કહે દું તુમે
3: હા
2: ક્યા ચુપ રહું
3: ના
2: દિલ મે મેરે આજ ક્યા હૈ
3: ક્યા હૈ
2: કહે

0: આ વેકેશન માં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
1: તો ચાલ ને, આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
0: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
1: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
0: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
1: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે

0: આ વેકેશન માં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
1: તો ચાલને આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
0: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
1: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
0: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
1: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.
2: મિત્રો, હેનરી ડુનાન્ટે યુદ્ધ દરમિયાન ઘાયલ સૈનિકોની હાલત જોઈને માનવ સેવા માટે

રેડક્રોસ સંસ્થાની સ્થાપના કરી હતી. ત્યારથી આ સંસ્થા વિશ્વભરમાં માનવ કલ્યાણ માટે કાર્યરત છે. પૂર, ભૂકંપ, દુષ્કાળ, મહામારી અને અન્ય આપત્તિઓ સમયે રેડક્રોસ તાત્કાલિક મદદ, દવાઓ, ખોરાક અને આરોગ્ય સેવાઓ પૂરી પાડે છે. વિશ્વ રેડક્રોસ દિવસ આપણને માનવતા, દયા અને સેવા ભાવનાનું મહત્વ સમજાવે છે. આપણે પણ જરૂરિયાતમંદ લોકોની મદદ કરીને સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવી શકીએ છીએ. સાચી માનવતા એ જ છે કે મુશ્કેલીમાં રહેલા લોકોને નિસ્વાર્થ ભાવે મદદ કરવી. મિત્રો, કાર્યક્રમમાં હવેનું ગીત આપને સંભળાવીએ. ગાયક કલાકાર કિશોર કુમારના સ્વરમાં, ફિલ્મનું નામ છે બુત્તા મિલ ગયા, સંગીત છે આરડી બર્મનનું અને બોલ છે મજરૂ સુલતાનપુરીના.

0: આ વેકેશન માં બાળકો ને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
1: તો ચાલ ને આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
0: સરસ મેળો? ત્યાં બાળકો ને મજા આવશે?
1: હા, 1-15 મે સુધી છે. ગુજરાત ની બહેનો ના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
0: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
1: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.
0: આ વેકેશન માં બાળકો ને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
1: તો ચાલ ને આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
0: સરસ મેળો? ત્યાં બાળકો ને મજા આવશે?
1: હા, 1-15 મે સુધી છે. ગુજરાત ની બહેનો ના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
0: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
1: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.
2: દોસ્તો, આ ગીત છે ફિલ્મ અજનબીનું. કયા કલાકારો છે? કિશોર કુમાર અને લતા મંગેશકર. ગીતને સંગીતબદ્ધ કર્યું છે આરટી બર્મને અને બોલ છે આનંદ બક્ષીના.

0: આ વેકેશન માં બાળકો ને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
1: તો ચાલને આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
0: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
1: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
0: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
1: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.
2: મિત્રો, આજે વર્લ્ડ થેલેસેમિયા દિવસ પણ છે. આ દિવસ દર વર્ષે 8મી મેના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસનો મુખ્ય હેતુ થેલેસેમિયા વિશે લોકોમાં જાગૃતિ ફેલાવવાનો અને દર્દીઓને સહારો આપવાનો છે. થેલેસેમિયા એક વારસાગત રક્તરોગ છે, જેમાં શરીર પૂરતું હિમોગ્લોબિન બનાવી શકતું નથી, જેના કારણે દર્દીને કમજોરી, થાક, રક્તની ઉણપ જેવી સમસ્યાઓ થાય છે. ઘણા દર્દીઓને તો નિયમિત રીતે લોહી પણ ચડાવવું પડે છે. આ દિવસ સાથે સાથે રક્તદાનનું મહત્વ પણ સમજાવવામાં આવે છે, કારણ કે રક્તદાન થેલેસેમિયાના દર્દીઓ માટે જીવનદાયી સાબિત થાય છે. કાર્યક્રમના અંતમાં આપને સંભળાવીએ ફિલ્મ યે વાદા રહાનું આ ગીત, સ્વર છે કિશોર કુમાર અને આશા ભોંસલેનો. ગીતને સુરોમાં સજાયું છે આર ડી બર્મને અને બોલ છે ગુલશન બાવરાના.

0: આ વેકેશન માં બાળકો ને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
1: તો ચાલ ને, આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
0: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
1: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
0: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
1: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.
2: મિત્રો, આ સાથે જૂના હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ તરન્નુમ અહીં સમાપ્ત કરીએ છીએ. 96.7 FM પર વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર આપે ટ્યુન કર્યું છે.
3: પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પુનઃનિર્મિત સોમનાથ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની 75મી વર્ષગાંઠ નિમિત્તે સોમવારે રાજ્યની મુલાકાત લેશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કોલકાતા પહોંચ્યા, નવા ચૂંટેલા ભાજપના ધારાસભ્યો સાથે બેઠક યોજશે. ભારતીય વિમાન કંપની ઇન્ડિગો આ વર્ષે 15 જૂને નોએડા આંતરરાષ્ટ્રીય હવાઈ મથક વાણિજ્યિક ઉડ્ડયન સેવાઓ શરૂ કરશે. કેન્દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું, દેશમાં સરકારી ખાદ્યાન્નનો સ્ટોક 604.2 લાખ ટન સુધી પહોંચ્યો. પ્રસાર ભારતીના મુખ્ય કાર્યકારી અધિકારી સીઈઓ ગૌરવ દ્વિવેદી અને આકાશવાણીના ડીજી રાજીવ કુમાર જૈને આકાશવાણીની 90મી વર્ષની ગૌરવશાળી યાત્રા પર પોતાનો વિશેષ સંદેશ પાઠવ્યો. વિદેશ રાજ્યમંત્રી પબિત્રા માર્ગરીટા કોસ્ટારિકાના સાન જોસ પહોંચ્યા. બાંગ્લાદેશમાં ઓરીનો પ્રકોપ વધુ વકરી રહ્યો છે, જેમાં 24 કલાકની અંદર ઓરી અને ઓરી જેવા લક્ષણોથી 12થી વધુ બાળકોના મૃત્યુ થયા. સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન ડીઆરડીઓ અને ભારતીય વાયુસેના IAF ગઈકાલે ઓડિશાના દરિયાકાંઠે ટેક્ટિકલ એડવાન્સ્ડ રેન્જ ઓગમેન્ટેશન TARA હથિયારની પ્રથમ પરીક્ષણ ઉડાણ સફળતાપૂર્વક હાથ ધર્યું. કચ્છના દરિયાકાંઠે હાઈ એલર્ટ. દરિયામાં મળેલા શંકાસ્પદ માદક પદાર્થના પેકેટો બાદ મરીન સુરક્ષા એજન્સીઓનું સઘન કોસ્ટલ પેટ્રોલિંગ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે શ્રી શ્રી રવિશંકર વિદ્યામંદિરના નવા સંકુલનું ભૂમિપૂજન સંપન્ન. ગાંધીનગરમાં પનઘટ કલા કેન્દ્રના રજત જયંતિ વર્ષ નિમિત્તે 26-27 મે દરમિયાન પનઘટ પર્વનું ભવ્ય આયોજન. કેરળમાં માહે

0: દક્ષિણાંતરી કર્ણાટક, તમિળનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં આજથી બે દિવસ ભારે વરસાદની આગાહી. રાજ્યમાં આગામી 48 કલાક બાદ ગરમી વધવાની શક્યતા. ઇન્ડિયન પ્રીમિયર લીગ આઈપીએલ ટી ટ્વેન્ટી ક્રિકેટમાં ગઈકાલે લખનૌ સુપર જાયન્ટ્સે ડીએલએસ પદ્ધતિનો ઉપયોગ કરી રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને 9 રનથી હરાવ્યું. આજે દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે દિલ્હીમાં મુકાબલો થશે. મુખ્ય સમાચાર પૂરા થયા. હવે પછી આ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: વિવિધ ભારતીનો અમદાવાદ કેન્દ્ર આપે ટ્યુન કર્યું છે 96.7 FM પર. મિત્રો, હવે જોઈએ આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની વિગતો. બાર વાગીને 5 મિનિટે સાંભળશો કાર્યક્રમ યાદો કી મહેફિલ. ત્યારબાદ 12:30 વાગે બહેનો માટેનો ખાસ કાર્યક્રમ સહિયર. બપોરે 1 વાગે કાર્યક્રમ સાંભળશો સુરીલા સફર. બપોરના 2 વાગે વંદે માતરમ એક જય ઘોષ આ કાર્યક્રમ રજૂ કરીશું. ગુજરાતી સુગમ ગીતો સાંભળશો 2:35. 3 વાગે સાંભળશો કાર્યક્રમ હેલો સહેલી. ચાર વાગે સાંભળશો કાર્યક્રમ પીટારામાં હેલ્લો ફરમાઈશ. સાંજે 5 વાગે 90s ઉપરના બોલીવુડના હિન્દી ફિલ્મના ગીતો સાંભળશો કાર્યક્રમ સરગમમાં. 5:30 સુરીલી સાંજ કાર્યક્રમમાં ગુજરાતી ફિલ્મી અથવા તો ગેર ફિલ્મી ગીતો રજૂ કરીશું.

0: હિન્દી રેટ્રો ગીતોનો કાર્યક્રમ સુરીલા સફર સાંજે 6 વાગે 7 વાગે સાંભળશો કાર્યક્રમ જયમાલા. હવામહેલ આ કાર્યક્રમ સાંભળશો રાત્રિના 8 વાગે 8:15 નવા હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક. કાર્યક્રમ આપકે લીએ રાત્રિના 9 વાગે 9:30 ફિલ્મ સંગીતનો કાર્યક્રમ. રાત્રિના 10 વાગે સાંભળશો કાર્યક્રમ છાયા ગીત. ત્યારબાદ 10:30 કાર્યક્રમ રજૂ કરીશું ઢલતી જાહેરાત. મિત્રો, આ હતી આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર આપે ટ્યુન કર્યું છે.
1: પ્રસ્તુત કાર્યક્રમ યાદો કી મહેફિલ. દોસ્તો, 8 થી 12 મે તક હમ મના રહે હૈ સડક સુરક્ષા સપ્તાહ. સડક પર વાહન ચલાતે સમય સુરક્ષા કા ધ્યાન રખના બેહદ હી જરૂરી હૈ. સડક પર ચલને કે જો નિયમ હૈ ઉનકા પાલન કરે, ટ્રેફિક સિગ્નલ કા પાલન કરે, બેલ્ટ પહેનના, હેલ્મેટ પહેનના, યે સબ બાતે હમારી સુરક્ષા કે લીએ હૈ. તો ઇસી વિષય સે જુડે કુછ ગાને હમ સુનેંગે આજ યાદો કી મહેફિલ ઇસ કાર્યક્રમ મે. પહેલા જો ગીત હૈ યે કૂલી ફિલ્મ કા ગાના, શબ્બીર કુમાર ઓર આશા ભોંસલે કી આવાઝો મે, આનંદ બક્ષી કે બોલ, સંગીત હૈ લક્ષ્મીકાંત પ્યારેલાલ કા.

0: આ વેકેશન માં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
1: તો ચાલ ને, આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
0: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
1: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
0: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
1: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક

કલેક્ટરશ્રી ને ફરિયાદ કરી શકાય છે. હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

0: આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
1: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
0: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
1: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
0: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.
2: चलती को गाड़ी कहते हैं प्यारे, बम बम बम आई रे बाबा.

0: अरे सुनो, आजकल ये क्या हर रोज तुम रेडियो सुनती रहती हो, पढ़ाई लिखाई नहीं करती क्या? घड़ी देखो जरा, 3 बज रहे हैं 3।
1: वो क्या है ना कि आजकल मैं हर रोज दिन में 3 बजे सुनती हूँ सखी सहेली।
0: सखी सहेली?
1: हाँ, हर रोज 2 सखियाँ 3 बजे बड़ी मजेदार बातें करती हैं। और तो और, पढ़ाई, करियर, इंटरनेट, सोशल मीडिया और दुनिया भर की दिलचस्प जानकारियाँ भी देती हैं।
0: अच्छा, तो मुझे भी बताना जरा, मैं भी सुनूंगा सखी सहेली।
1: हाँ हाँ, क्यों नहीं, सखियाँ ही नहीं सखा भी सुनते हैं सोमवार से शुक्रवार दोपहर 3 बजे
2: सखी सहेली।
3: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી 14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490.
4: આ વેકેશનમાં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
5: તો ચાલને આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટમાં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
4: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
5: હા, 1 થી 15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
4: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
5: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.
6: સાંભળો સાંભળો, એક પરિવારની કહાની, ડોક્ટરની સામે જેમનાથી થઈ નાદાની.
7: આપણે રિપોર્ટ્સ લાવ્યા છે ને?
8: ના, મને લાગ્યું તમે લાવ્યા છો.
7: ભૂલક્કડ છે તું.
8: ભૂલ બસ એટલી છે કે તમારી સાથે લગ્ન
6: કર્યા. લડો નહીં, જાણો આભા વિશે.
8: આભા?
6: હા, મોદી સરકારની ડિજિટલ પહેલ, જેમાં અત્યાર સુધી 86 કરોડ થી વધુ નાગરિક બનાવી ચૂક્યા છે આભા. એટલે આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ, જ્યાં તમે તમારા મેડિકલ રેકોર્ડ સુરક્ષિત રાખી શકો છો અને જ્યારે ઈચ્છો ત્યારે અને જ્યાં ઈચ્છો ત્યાં આ રિપોર્ટ બતાવી શકો છો. આભા, સ્વાસ્થ્યની સફરમાં તમારો હમ સફર. આજે જ આભા એપ ડાઉનલોડ કરો અથવા ડાયલ કરો 1447.

0: આ વેકેશન માં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
1: તો ચાલ ને, આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
0: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
1: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
0: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
1: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-5890.
3: 96.7 FM પર વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો.

0: નમસ્કાર વાલી વાલી સખીઓ અને સૌ શ્રોતા મિત્રો, સૈયર કાર્યક્રમમાં આપ સૌનું સહર્ષ સ્વાગત કરીએ છીએ. હાજર છે આપની બંને રેડિયો સંગીનીઓ અલ્પા શાહ અને લિપિ ત્રિવેદી. મિત્રો, આપણી આસપાસ આપણે ઘણા બધા લોકોને જોતા હોઈએ છીએ અને જીવનના અલગ અલગ તબક્કામાં અલગ અલગ પ્રકારના લોકોના સંપર્કમાં પણ આવતા હોઈએ છીએ.
1: હા અલ્પા, અને જુદા જુદા લોકોના સંપર્કમાં આવીએ ત્યારે રિયલાઇઝ થાય કે બધાના સ્વભાવ, બધાના વિચાર, વર્તન કેટલા જુદા જુદા હોય છે. અમુક લોકો તો એકદમ સ્વાર્થી હોય, માત્ર પોતાનું જ વિચારે. અમુક

0: એવા હોય કે પોતાના સગા સ્નેહીઓ, મિત્રો, પરિચિતો સાથે સારું વર્તન રાખે, અને કેટલાક લોકો એવા પણ હોય છે જે હંમેશા સૌની મદદ માટે તૈયાર હોય.
1: લિપિ, માત્ર લોકો જ નહીં, કેટલીક સંસ્થાઓ પણ એવી હોય છે જે નિસ્વાર્થ ભાવે લોકોને ઉપયોગી થાય છે, અને આવી જ એક સંસ્થા એટલે રેડક્રોસ સંસ્થા. અને આજે છે વિશ્વ રેડક્રોસ દિવસ. પ્રતિવર્ષ 8મી મેનો દિવસ વિશ્વ રેડક્રોસ દિવસ તરીકે મનાવવામાં આવે છે. હવે તમને પ્રશ્ન થશે કે શા માટે 8મી મેનો દિવસ પસંદ કર્યો આ ઉજવણી માટે?
0: તો એ પણ આપને જણાવીએ. 1863માં હેનરી ડુનાન્ટ નામની વ્યક્તિએ સ્વિટ્ઝર્લેન્ડના જીનીવામાં આ સંસ્થાની સ્થાપના કરી હતી. આ હેનરી ડુનાન્ટનો જન્મદિવસ 8મી મે છે, અને એટલે જ માનવતાવાદી આ મહામાનવને સ્મરણાંજલિ રૂપે 8મી મેને આખા વિશ્વમાં રેડક્રોસ દિવસ તરીકે મનાવવામાં આવે છે.
1: એ એક વિરોધાભાસ છે કે શાંતિને વરેલી આ આંતરરાષ્ટ્રીય રેડક્રોસ સંસ્થા યુદ્ધના ઘર્ષણમાંથી જન્મી છે. ઓસ્ટ્રિયનો ઉપર નેપોલિયન લશ્કરની ચઢાઈ અને તેમાં થયેલી ખુવારી અને જાનમાલના નુકસાનને જોઈ આ માનવતાવાદી ઉમદા સેવાકીય પ્રવૃત્તિ કરવાનો ખ્યાલ ઉદ્ભવ્યો, અને સમય જતાં વિશ્વ રેડક્રોસ સંસ્થાનો ઉદય થયો.
0: આ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ છે માનવ માનવ વચ્ચેના સંબંધમાં માનવતા લાવવી. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે જાતિ, રંગ કે રાષ્ટ્રીયતાથી દૂર રહીને સમગ્ર માનવજાતને માનવતાના ધોરણે સહાય કરવી. આ એક ખાનગી અને સ્વતંત્ર સંસ્થા છે. આ એક એવી તટસ્થ સંસ્થા છે કે જેનો સાર્વત્રિક સ્વીકાર કરવામાં આવ્યો છે.
1: યુદ્ધનો સમય હોય કે પછી ક્યાંક આંતરિક વિખવાદમાં ઘર્ષણ થયું હોય, ઘાયલોની સારવાર માટે, મદદ માટે આ સંસ્થાના સ્વયંસેવકો નિસ્વાર્થ ભાવે બને એટલું જલ્દી પહોંચીને સેવા આપવાનું શરૂ કરી દે છે. મિત્રો, તમને શું લાગે છે કે માત્ર રેડક્રોસના સ્વયંસેવકો જ આ સેવાનું કાર્ય કરી શકે?
0: રેડક્રોસ સંસ્થા દ્વારા સેવાની આ જ્યોત જે પ્રજ્વલિત કરવામાં આવી છે, એમાં આપણે પણ આપણું યોગદાન આપી શકીએ છીએ. ભલે આપણે યુદ્ધગ્રસ્ત વિસ્તારમાં જઈને ઘાયલોની સારવાર કરવા ના પહોંચી શકીએ, પણ પોતાના ગામ કે શહેરમાં રહીને રક્તદાન તો કરી જ શકીએ ને.
1: કુદરતી હોનારતો હોય, ગંભીર અકસ્માતો થયા હોય કે પછી ઓપરેશન્સ હોય, લોહીની જરૂરિયાત અવારનવાર પડતી જ હોય છે. વળી આજે વિશ્વ થેલેસેમિયા દિવસ પણ છે, અને આપણે જાણીએ છીએ કે થેલેસેમિયાના દર્દીને પણ રક્તની જરૂરિયાત હંમેશા રહેતી હોય છે. રક્તની આ બધી જ જરૂરિયાતો ત્યારે જ પૂરી થઈ શકે જ્યારે સ્વસ્થ વ્યક્તિઓ રક્તદાન કરે.
0: એક વ્યક્તિનું રક્તદાન એ અન્ય માટે જીવનદાન બની રહે છે. અવારનવાર બહારથી લોહી ચડાવવું પડે એવી બીમારી એટલે થેલેસેમિયા, જેને આપણે લોહીની આનુવંશિક બીમારી તરીકે પણ ઓળખીએ છીએ. જો પતિ પત્ની બંને થેલેસેમિયા માઇનોર હોય તો એમનું સંતાન થેલેસેમિયા મેજર હોય તેવી શક્યતાઓ ખૂબ વધી જાય છે.
1: સામાન્ય રીતે લગ્ન કરતા પહેલા છોકરા અને છોકરીના જન્માક્ષર આપણે મેળવીએ છીએ. જન્માક્ષર મળે તો જ લગ્ન કરીએ. હવે જન્માક્ષર મેળવવા કે ના મેળવવા એ દરેકની વ્યક્તિગત બાબત છે, પણ લગ્ન કરતા પહેલા યુવક અને યુવતીનો થેલેસેમિયા માટેનો બ્લડ ટેસ્ટ ચોક્કસથી કરાવવો જોઈએ, જેથી એ સુનિશ્ચિત થઈ શકે કે ભવિષ્યમાં આવનાર સંતાનમાં આ મહારોગ ના આવે.
0: શ્રોતા મિત્રો, તો આ સરસ મજાના સંદેશ સાથે જ કાર્યક્રમમાં હવે આગળ વધીએ. નાગરિકો માટે કોર્ટ કાર્યવાહીની સમજણ, આ વિશે સાંભળીએ વત્સલ શાહ સાથેની હિતેશ માવાણીની વાતચીત.
2: નમસ્કાર શ્રોતા મિત્રો, કોર્ટ શબ્દથી આપણે બિલકુલ પરિચિત છીએ, પરંતુ ઘણી વખત ઘણા શ્રોતાના મનમાં પ્રશ્ન ઉદ્ભવતા હોય છે કે આ કોર્ટ અને તેની અંદર કાર્યવાહી શું થતી હોય છે. ઘણી વખત કોર્ટની કાર્યવાહીથી સામાન્ય નાગરિકો અજાણ પણ હોય છે, અને કોર્ટમાં કોઈ કેસ માટે જવાનું થાય તો તેમના મનમાં અનેક પ્રકારની મૂંઝવણ, અનેક સમસ્યા હોય છે. શ્રોતા મિત્રો, તમારી આ કોર્ટ અને કોર્ટની જે પ્રક્રિયા છે, વહીવટ છે, તેના વિશે સમજણ આપવા માટે આપણી સાથે આકાશવાણી અમદાવાદ સ્ટુડિયોઝમાં વત્સલભાઈ શાહ ઉપસ્થિત છે, કે જેઓ ગુજરાત રાજ્યની હાઈકોર્ટના કોર્ટ મેનેજર છે, અને હાલમાં તેઓ મહેસાણા કોર્ટ ખાતે કોર્ટ મેનેજર તરીકે ફરજ બજાવી રહ્યા છે. વત્સલભાઈ, આકાશવાણી અમદાવાદ સ્ટુડિયોઝમાં આપનું હાર્દિક સ્વાગત છે, અભિવાદન છે.
3: સૌપ્રથમ સંપૂર્ણ ટીમ આકાશવાણીની અને આપ સાહેબને મારા તરફથી સાદર વંદન સાહેબ.
2: વત્સલભાઈ, સૌપ્રથમ તો આપ એ જણાવો કે આ કોર્ટ

0: શબ્દ છે તેનો ઉદ્ભવ ક્યાંથી આવ્યો? અને એક ગુજરાતીમાં એક બહુ પ્રચલિત શબ્દ છે ન્યાયાલય, તો આ એક ટર્મ્સ ઓફ રેફરન્સ વિશે આપણે જણાવીએ.
1: કોર્ટ શબ્દ એકચ્યુઅલી 11th century શબ્દ છે, ઇંગ્લિશ શબ્દ છે, અને એ બેઝિકલી ઇંગ્લિશ લેંગ્વેજમાં જ્યારે આપણે કોર્ટ રેફરન્સ આપીએ છીએ ત્યારે એક બંધ પરિસર કે જે બાઉન્ડ્રીઓથી ઘેરાયેલો હોય એવું એક સામાન્ય સમજણ છે. પણ એ લેટરલ શિફ્ટ થતા થતાં એ ન્યાયાલય પર આવ્યું છે, જે ગુજરાતીમાં આપણે ન્યાયાલય, ન્યાય મંદિર પણ શબ્દ ઘણા વાપરીએ છીએ. અને બે ભાગમાં જ્યારે આપણે વિભાજિત કરીએ છીએ, એક આવે છે ન્યાય અને બીજું આવે છે આલય. ન્યાયનો તો જે એઝ ઇટ ઇઝ મિનિંગ છે કે ન્યાય, અને આલય એટલે એવો જગ્યા જ્યાં તમને ન્યાય મળતો હોય, અપાતો હોય. સો ન્યાયાલય અથવા ન્યાય મંદિર એ જગ્યા છે જ્યાં સામાન્ય નાગરિકને ન્યાય મળે છે.
0: વત્સલભાઈ, આપે ખૂબ સરસ વાત કરી. સૌપ્રથમ તો જ્યારે કોઈ પણ નાગરિકને કોર્ટ માટે આવવાનું થાય છે તો એની પહેલાની પ્રક્રિયા એટલે એ વોરંટ, તો વોરંટ કયા કયા પ્રકારના હોય છે અને તેનું અમલીકરણ કેવી રીતે કરવામાં આવે છે?
1: અગર ક્યારે તમે કાયદાની સંઘર્ષમાં નથી ઉતર્યા તો ક્યારે તમે કોર્ટ તરફથી બોલાવવામાં આવતા નથી, એટલે ત્યારે તો કોઈ પ્રશ્ન ઉદભવતો નથી. હા, જ્યારે કાયદાના સંઘર્ષમાં તમે ઉતર્યા છો અથવા તો તમારા હક પર કોઈએ સીધી તરાપ મારી છે તો આપ આપનો હક મેળવવા માટે ન્યાય મંદિરના પગથિયા પર ચડશો.
0: પક્ષકાર તરીકે જોડાવાનું થાય અથવા તો સાક્ષી તરીકે જોડાવાનું થાય.
1: સૌ પ્રથમ કોન્ટેક્ટ હશે એ કોર્ટ તરફથી આવશે, વોરંટ આવશે. હવે વોરંટ એ બેઝિકલી કોર્ટ દ્વારા આપવામાં આવેલ કાનૂની આદેશ છે જેના આધારે પોલીસ કોઈ વ્યક્તિની ધરપકડ કરી શકે અથવા કોઈ સ્થળની તપાસ કરી શકે છે. આ વોરંટ મેજિસ્ટ્રેટ અથવા ન્યાયાધીશ પુરાવા તપાસ્યા પછી જારી કરે છે. આના બે બેઝિક ભાગ હોય છે, એક હોય છે ધરપકડ વોરંટ, અરેસ્ટ વોરંટ, અને બીજું હોય છે સર્ચ વોરંટ. ધરપકડ વોરંટ એ બેઝિકલી કોર્ટનો આદેશ છે જે પોલીસને નિશ્ચિત વ્યક્તિને ધરપકડ કરવાની મંજૂરી આપે છે. જ્યારે સર્ચ વોરંટ એ કોર્ટનો એવો આદેશ છે જે પોલીસને નિશ્ચિત સ્થળે તપાસ કરવાની મંજૂરી આપે છે.
0: અવસરભાઈ, આપે સરસ વાત કરી છે વોરંટની. આની સાથે સાથે સંલગ્ન એ છે કે એક સમન્સ, તો વોરંટ અને સમન્સ બંનેમાં બેઝિક ડિફરન્સ શું છે?
1: જેમ મેં આપને પહેલા કહ્યું એ મુજબ વોરંટ એ કોર્ટ દ્વારા આપેલ કાનૂની આદેશ છે. સમન્સ એ કોર્ટની નોટિસ છે જેમાં વ્યક્તિને ચોક્કસ તારીખે ચોક્કસ કોર્ટમાં હાજર રહેવા જણાવવામાં આવે છે. સમન્સ અને વોરંટમાં એક પ્રાથમિક ફરક એ છે કે સમન્સ જ્યારે આવે છે એ તમારી જે તે નાગરિકની હાજરી માટેની નોટિસ હોય છે, જ્યારે વોરંટ જે છે એ સીધી કાર્યવાહી, જે ધરપકડ પણ હોઈ શકે અથવા તપાસ પણ હોઈ શકે, એની માટેનો કોર્ટનો આદેશ છે.
0: એટલે આપણે એમ કહી શકાય કે સમન્સ છે એ હાજરી માટેની નોટિસ છે અને વોરંટ છે તો એ કોર્ટનો
1: સીધી પ્રક્રિયા માટે
0: આદેશ છે.
1: જી જી.
0: વસલભાઈ, ઘણી વખત એવું પણ થાય કે જો સમન્સ મળે છે કોઈ પણ નાગરિકને તો એનું ફર્સ્ટ રિફ્લેક્શન શું હોય નાગરિક માટે?
1: જી, સૌપ્રથમ નાગરિકે જ્યારે પણ સમન્સ મળે ત્યારે ડરવાની જરૂર હોતી નથી. સમન્સને આપ ધ્યાનથી વાંચી શકો છો અને તમને કઈ કોર્ટમાં જવું અને કઈ તારીખે જવું એ ચોક્કસથી સંબોધન હોય જ છે. તો આપને જણાવેલ તારીખે કોર્ટમાં હાજર રહી જવું. ગેરહાજરીથી બની શકે કે થોડું સિરિયસ કોર્ટ સમજે અને ધરપકડ માટે પણ કહી શકે. તો જ્યારે પણ સમન્સ મળે જસ્ટ આપ સિમ્પલ વાંચી લો અને દર્શાવેલી તારીખે કોર્ટમાં હાજર થઈ જાઓ.
0: જ્યારે સામાન્ય નાગરિકને સમન્સ મળે છે તો એ ઇગ્નોર કરી શકે છે, એની અવગણના કરી શકે છે?
1: સૌપ્રથમ તો એ જ છે કે આ એક કોર્ટનો આદેશ છે, એટલે કોર્ટના આદેશની અવગણના કરવી એ કાનૂની કાર્યવાહીને આપ ઇન્વાઇટ કરી રહ્યા છો એવું કે હું કહી શકીશ.
0: વસલભાઈ, આપે ખૂબ સરસ વાત કરી વોરંટ અને સમન્સ અંગેની. હમણાંથી એક શબ્દ ખૂબ જ પ્રચલનમાં આવ્યો છે, લોક અદાલત. તો આ લોક અદાલત અંગે આપ શ્રોતા મિત્રોને માહિતગાર કરો.
1: લોક અદાલત એ લોકો માટેની અદાલત છે, લોકો દ્વારા યોજવામાં આવે છે. એક વૈકલ્પિક વિવાદ નિવારણ, જેને આપણે ઇંગ્લિશમાં ઓલ્ટરનેટિવ ડિસ્પ્યુટ રિઝોલ્યુશન કહીએ છીએ, એનો એક ભાગ છે. જ્યાં તમે કોર્ટમાં આપનો કોઈ પેન્ડિંગ કેસ છે અથવા તો કોર્ટમાં જવા પહેલા તમારા જે વિવાદો છે એનો મિત્રતાપૂર્વક સમાધાનથી તમે એક ઉકેલ લાવવા માટે પ્રયત્ન કરી શકો છો. સો બેઝિકલી તમે કોર્ટમાં જતા પહેલા પણ લોક અદાલતમાં ભાગ લઈને આપના વિવાદોનું નિવારણ લાવી શકો છો.
0: સાથે સાથે એ પણ પ્રશ્ન છે કે આ લોક અદાલતને કાનૂની માન્યતા છે અને લોક અદાલતમાં જે નિર્ણય આવે તેનો એક

0: लीगल वैलिडिटी सो।
1: जी हाँ, लोक अदालत ए लीगल सर्विस ऑथोरिटी एक्ट 1987 ना हेठळ યોજવામાં આવે છે અને એને એક સ્ટેટ્યુટરી દરજ્જો આપવામાં આવ્યો છે। લોક અદાલતનો નિર્ણય કે એવોર્ડ એ એક સિવિલ કોર્ટનો હુકમ હોય એટલો જ માન્ય ગણાય છે અને એ બંને પાર્ટીઓને બાધ્યક હોય છે। બેઝિકલી આ વિન વિન જેવી સિચ્યુએશન છે જ્યાં બંને પાર્ટીઓ સહમત થઈને પોતાના વિવાદનું સુખદ નિવારણ લાવે છે। સામાન્ય રીતે લોક અદાલતનો જે નિર્ણય છે એવોર્ડ છે એની અપીલ કરી શકાતી નથી, પણ જો કોઈ એક પક્ષ એનાથી અસંતોષ છે કે તમે લોક અદાલતના દિવસે તમે માની ગયા કે તમે હેપીલી યુ હેવ એન્ડેડ યોર ડિસ્પ્યુટ, પણ કોઈ એક પાર્ટીને પાછળથી અસંતોષ થયો, તો સાહેબ લોક અદાલતના એવોર્ડનો છે ને સાહેબ અપીલ નથી કરી શકાતી। એક સામાન્ય કેસમાં જયારે કોર્ટમાં આખી પ્રોસેસ પ્રત્યે અને જો એક કોઈ એગ્રીડ પાર્ટી હોય જે અસંતોષ હોય તો એ ઉપલી કોર્ટમાં જઈને અપીલ કરી શકે છે નીચલી કોર્ટના ચુકાદાના અગેન્સ્ટમાં, પણ લોક અદાલતમાં સાહેબ આ હોતું નથી।
0: સાથે સાથે આ લોક અદાલત છે તો એમાં એક જે જજમેન્ટ છે એ કોણ આપે છે?
1: લોક અદાલતમાં જે નિર્ણય કરે છે એ એક જજ જ હોય છે, એક ન્યાયાધીશ સાહેબ જ હોય છે, પણ આપણે એમને સભ્યો અથવા સમાધાનકાર તરીકે જોઈએ છીએ, એ દિવસે પાર્ટીકુલર ન્યાયાધીશ તરીકે નથી જોતા, કારણ કે એક લોકોની અદાલત છે, બંને પક્ષોને સમજાવીને સમાધાન સુધી પહોંચાડવા માટે એ લોકો મદદ કરે છે। અને લોક અદાલતની ખાસ બાબત એ છે કે આમાં કોઈ પણ પક્ષ પર દબાણ કરવામાં નથી આવતું અને સમાધાન બંને પક્ષોની સ્વૈચ્છિક સહમતિથી જ થાય છે। આમાં બીજો એવો પ્રશ્ન આવે કે લોક અદાલત લોકો માટેની અદાલત છે, સમાધાન લાવી શકાય તો શું દરેક ગુનાઓ સમાધાન લાયક હોય છે? તો ના, લોક અદાલતમાં કેવા કેસો લઈ શકાય જે કોર્ટના કોઈ પણ પેન્ડિંગ કેસો હોય, બીજા હોય છે કોર્ટમાં જવા લાયક, જેને આપણે પ્રી લિટિગેશન મેટર કહીએ, જે આપણે આગળ કવર કરીશું,
0: બે પાર્ટી વચ્ચે કોઈ ડિસ્પ્યુટ હોય તો કોર્ટમાં જતા પહેલા લોક અદાલતનો સંપર્ક સાધી શકાય છે। આ એક ખૂબ જ મહત્વની અને સરસ બાબત છે,
1: સરસ બાબત છે। લોક અદાલતમાં તમે બેંકના કેસ છે, વીજળી છે, પાણી છે, વાહન અકસ્માતનો કેસ છે, ઘણી વખત ચેક બાઉન્સના કેસો બી જોવા મળે છે, તો એનો આપ એક સમાધાનપૂર્વક સુખદ અંત લાવી શકો છો।
0: વત્સલભાઈ, પ્રશ્ન એ પણ થાય છે કે લોક અદાલત છે તો એ કયા કેસોમાં અધિકાર ધરાવે છે જજમેન્ટ આપવા માટે?
1: જ્યારે લોક અદાલતમાં કેસોની વાત કરીએ ને તો આમાં સાહેબ બેઝિકલી બે કેટેગરીના કેસો હોય છે, એક કમ્પાઉન્ડેબલ અને નોન કમ્પાઉન્ડેબલ ગુનાઓ। એવા કેસો કે જેના સમાધાનથી સમાજ પર બહુ ઊંડી છાપ નહીં પડે એવા હળવા લેવલના કેસો હોય ને એનું આપણે સમાધાન કરી શકીએ છીએ। સપોઝ કમ્પાઉન્ડેબલ જે ગુનાઓ છે ને એમાં પીડિત અને આરોપી પરસ્પર સમાધાન કરી શકે છે, કોર્ટ તેની મંજૂરી આપે છે। જ્યારે નોન કમ્પાઉન્ડેબલ ગુનાઓ છે ને એવા ગુનાઓ કે જેની સમાજ પર ગંભીર અસર થાય છે અને માત્ર પક્ષકારોની સમજૂતીથી સમાપ્ત કરી શકાય નહીં। ઉદાહરણ તરીકે કોઈક બે પક્ષકાર છે, એક વ્યક્તિએ બીજા વ્યક્તિને થપ્પડ મારી, એક બંધ રૂમમાં થપ્પડ મારી કે સમાજના જે મોભીઓ હતા એ એક મંચ ઉપર થપ્પડ મારી, આ બંનેની અસર અલગ અલગ હોય છે। કે એક મિત્રતામાં તમે કોઈને થપ્પડ મારી દીધી, કોઈ સિરિયસલી મારી દીધી સમજાવવા માટે કે હું આપની અગેન્સ્ટ છું, તો આપે ઉગ્ર વ્યવહાર કર્યો
0: પબ્લિક પ્લેટફોર્મમાં અને લોકોની હાજરીમાં થપ્પડ મારી,
1: કે એક્ટ સેમ હોઈ શકે પણ એની જે અસર છે સમાજ પર એ ઊંડી હોઈ શકે। હત્યા છે, લૂંટ છે સાહેબ, ગંભીર ઈજા છે, બળાત્કાર છે, અપહરણ છે સાહેબ, આ બધામાં તમે સમાધાન કરીને સમાજમાં એક ખોટી છાપ ઉભી કરી શકો અને જે યોગ્ય ન ગણાય, માટે આવા કેસો આપણે લોક અદાલતમાં યુઝ્યુઅલી ન્યાયાધીશ સાહેબ મુકાતા નથી।
0: એટલે આને નોન કમ્પાઉન્ડેબલ કેસ
1: તરીકે ગણી શકાય, આ નોન કમ્પાઉન્ડેબલ છે।
0: સાથે સાથે વત્સલભાઈ આપ એ પણ માહિતી આપો કે આ જે કેસ છે તો એને લોક અદાલતમાં આપણે કેવી રીતે મોકલીએ?
1: સાહેબ, લોક અદાલતમાં કેસ મોકલવા માટે બે વસ્તુ છે, એક તો આપનો કેસ કોઈ કોર્ટમાં પેન્ડિંગ હોવો જોઈએ જે કોર્ટ દ્વારા અથવા તો પક્ષકારોની વિનંતી પર લોક અદાલતમાં મોકલી શકાય છે, અને જો જે બે પક્ષકારો વચ્ચેનો વિવાદ છે કોર્ટમાં હજુ દાખલ નથી થયો તો આપણે પ્રી લિટિગેશન મેટરમાં જેમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ છે, DLSA કહીએ છીએ, દરેક ડિસ્ટ્રિક્ટમાં આ હેડક્વાર્ટરમાં હોય છે, અથવા તો સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી અથવા રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ પાસે અરજી કરી શકે છે। સ્ટેટ લેવલ SLSA કહીએ છીએ એ આપણે હાઈકોર્ટમાં છે, અને જે DLSA વાત કરી રહ્યા છે, ગુજરાત રાજ્યના દરેક જિલ્લામાં DLSA અને તાલુકા લેવલે TLSA સાહેબ સ્થાપિત છે, એમાં પક્ષકારો સંપર્ક કરી શકે છે।
0: વસલભાઈ, આ લોક અદાલત છે તો એ આયોજન કરવાની સત્તા કોની પાસે છે, ઓથોરિટી?
1: સાહેબ, આ નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી, જેને આપણે શોર્ટમાં નાલસા કહીએ છીએ, રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ જે આપણે આગળ વાત કરી SLSA અને DLSA જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ,

0: આમના થકી આ લોક અદાલતો યોજવામાં આવતી હોય છે સાહેબ.
1: એટલે આ લોક અદાલતોનું આયોજન છે એ સમયાંતરે એટલે કે પીરિયોડિકલી થતી હોય છે?
0: હા સાહેબ, દરેક ક્વાર્ટરમાં એક વખત લોક અદાલત થતી હોય છે અને એક સાથે આખા રાજ્યમાં થતી હોય છે.
1: વસલભાઈ, આપણે જેમ વાત કરીએ કમ્પાઉન્ડેબલ અને નોન કમ્પાઉન્ડેબલ, તો એ કયા પ્રકારના ગુનાઓમાં સમાધાન કેસ માન્ય નથી?
0: હત્યા છે, બળાત્કાર છે, લૂંટ છે, ગંભીર ઈજા છે, અપહરણ છે, એવા કોઈ પણ કેસો જેમાં જેનું સમાધાન સમાજના નજરે યોગ્ય નથી ગણાતું અને જે ઊંડી છાપ છોડી જાય એવા કેસો લોક અદાલતમાં મૂકવામાં આવતા નથી. કે કોઈ એક વ્યક્તિએ બીજા વ્યક્તિનું મર્ડર કરી દીધું અને હવે એ લોકો સમાધાન કરી રહ્યા છે. સો આ સિરિયસ ઓફેન્સ છે, આની સમાજ ઊંધી અસર પડે કે તમે મર્ડર કરીને પણ છૂટી શકો છો, સમાધાન કરી શકો છો. એટલે આવા ગંભીર ગુનાઓ લોક અદાલતમાં નથી અડવામાં આવતા.
1: વસલભાઈ, આપણે શ્રોતા મિત્રોને એ પણ માહિતી આપીએ કે કયા પ્રકારના ગુનાઓ છે જેને આપણે નોન કમ્પાઉન્ડેબલ ગુનાઓ હેઠળ એ કાયદા હેઠળ નક્કી થાય છે.
0: સાહેબ, ગુનાઓનો પ્રકાર અને તેમની પ્રકૃતિ 2024 પહેલા આઈપીસી એટલે કે ઇન્ડિયન પિનલ કોડ, જે આપણે ઘણી વખત મૂવીમાં પણ સાંભળતો હોય કે આઈપીસી દફા 100 કે તહત આપકો યે સજા દી જાતી હૈ, તો એ આઈપીસી બહુ જૂનું છે. ઇન્ડિયન પિનલ કોડ એનું આખું ફૂલ ફોર્મ છે. હવે એ 2023 નવા એક્ટ બન્યા જેને આપણે ભારતીય ન્યાય સંહિતા BNS કહીએ છીએ. ફોજદારી પ્રક્રિયા સંહિતા CRPC હતી, જે હવે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા BNSS થયું છે. અને આનું અમલીકરણ 1 જુલાઈ 2024 થી કરવામાં આવ્યું છે. એટલે 1 જુલાઈ 2024 પછીના જે ગુનાઓ છે એમાં આપ આઈપીસી કે CRPC નહીં સાંભળો, એમાં આપ સાંભળશો BNS અથવા તો BNSS.
1: વસલભાઈ, એક શબ્દ છે મીડિયેશન, તો આ મીડિયેશન એટલે શું?
0: આપણે સાહેબ, જે આપણે વોરંટ સમન્સની વાત કરી કે કેસ દાખલ થયો છે, પછી આપણે લોક અદાલત પર આવ્યા, એની વચ્ચે આપણે એક શબ્દ વાપર્યો કે એક સુખદ અંત વિવાદનો. સો એક મીડિયેશન પણ એક પદ્ધતિ છે, એક પ્રક્રિયા છે જેમાં તટસ્થ વ્યક્તિ બંને પક્ષોને શાંતિથી વિવાદ ઉકેલવામાં મદદ કરે છે. આમાં મીડિયેશનનો સુંદરતા એ છે કે આમાં જે તટસ્થ વ્યક્તિ છે એ ખાલી મદદ કરે છે, પણ નિર્ણયો બંને પક્ષકારો ભેગા થઈને લે છે. આ મધ્યસ્થતા છે જેને આપણે મીડિયેશન પણ કહીએ છીએ, તે એક સમય છે, પૈસા છે અને એક માનસિક તણાવ છે, એનાથી બચવામાં મદદ કરે છે.
1: એટલે કે તમામ પ્રકારના રિસોર્સિસનો મીડિયેશન દ્વારા
0: બચાવ થાય છે અને ઝડપી નિરાકરણ લાવાય છે અને આપણે એક સુખદ સમાધાન પર ઉતારીએ છીએ, જે કોર્ટનો મુખ્ય હેતુ છે.
1: એટલે આ મીડિયેશન છે વત્સલભાઈ, એ પ્રી કોર્ટ કાર્યવાહી એમાં આપણે ગણાવી શકીએ કે?
0: હા સાહેબ, આ મીડિયેશનમાં કોર્ટ કેસ પેન્ડિંગ છે તો આપ જે તે ન્યાયાધીશ સાહેબશ્રીને રિક્વેસ્ટ કરી શકો છો કે અમારે મીડિયેશનમાં આ કેસ મૂકવો છે, અથવા તો ન્યાયાધીશ સાહેબ અથવા તો કોર્ટો કે જે સમજી શકે કે આ જે વિવાદ છે એ મધ્યસ્થતાથી પણ નિવારણ લાવી શકાય છે, તો બંને તરફથી આ મધ્યસ્થતા માટે પહેલ કરી શકવામાં આવે છે.
1: તો મીડિયેશનની સાથે સાથે પ્રશ્ન એ પણ છે કે આ બધી જે કાર્યવાહી હોય છે એ ગોપનીય એટલે કે સિક્રેટ રહે છે અને બંને પક્ષોને બંધન કરતા હોય, આ ઉપરાંત એક ફાઇનલ ડિસિઝન છે તો એ કોણ લે છે?
0: આ જે મધ્યસ્થતા અથવા તો મીડિયેશનની જે પ્રોસેસ છે એ ગોપનીય હોય છે, જેમાં બંને પક્ષકારો બેઠા હોય છે અને એક મેડિએટર, ટ્રેન્ડ મેડિએટર બેઠા હોય છે, અને એમાં પક્ષકારો પોતે જ નિર્ણય લે છે અને બંનેને બંધન કરતા નિર્ણય હોય છે. અને ઘણી નાગરિક વિવાદોમાં આ ઝડપી અને સહકારપૂર્ણ પણ સાબિત થયેલ છે. અમદાવાદ ગુજરાત હાઈકોર્ટ દ્વારા મેડિએશન ડ્રાઈવ પણ ચલાવવામાં આવેલી, જેનું ઘણી વખત આપણે કદાચ સમાચાર અથવા ન્યૂઝપેપરમાં શબ્દ સાંભળ્યો હશે, મેડિએશન ડ્રાઈવ.
1: કયા પ્રકારના કેસમાં આ મીડિયેશન ડ્રાઈવ ઉપયોગી રહે છે?
0: કોઈ પણ પ્રકારનો કેસ જે કોર્ટમાં પેન્ડિંગ છે સાહેબ, એ કેસો લેવામાં આવશે અને કોર્ટને લાગે છે કે આ મધ્યસ્થતાથી પણ ઉકેલ લાવી શકાય છે એવા કેસો મૂકશે, અને પક્ષકારો પણ પોતાની રિક્વેસ્ટ નાખી શકે છે કે સાહેબ અમારે મીડિયેશનમાં જવું છે. બેઝિકલી આમાં કોઈ ક્લિયર કેટેગરી નથી, પણ આગળ બેઝ પોઈન્ટ એ રહેશે કે એવા ગુનાઓ કે જે સમાજ પર ગંભીર અસર ના કરે.
1: વસલભાઈ, જ્યારે આ આધુનિક જમાનામાં ટેકનોલોજી દરેક ક્ષેત્રમાં મદદરૂપ થઈ રહી છે, આપણે જેને વાત કરીએ કે મેડિસિન હોય, એન્જિનિયરિંગ હોય કે કોઈ પણ ક્ષેત્ર, તો કોર્ટ છે એ આ પ્રકારની જે મોડર્ન એજ ટેકનોલોજીનો કેવી રીતે ઉપયોગ કરે છે જેનાથી સામાન્ય નાગરિકોને, વકીલોને એ હેલ્પફુલ થઈ શકે, મદદરૂપ થઈ શકે?
0: જી સાહેબ, આપણે ખૂબ જ સરસ એક મુદ્દો અહીંયા રજૂ કર્યો છે. હવેનો યુગ છે ડિજિટલ યુગ થઈ રહ્યો છે, જેમાં બધું આધુનિકતા

તરફ જઈ રહ્યા છે. આપણે કોવિડ સમયે પણ જોયું કે એક કોર્ટો ઝૂમ પ્લેટફોર્મ થકી, ઓનલાઈન પ્લેટફોર્મ થકી નિર્ણયો આપી રહી હતી. પક્ષકારોને પણ સહુલત થઈ ગઈ કે એક લોકેશન પર, કચ્છમાં સપોઝ કોઈ પક્ષકાર બેઠો છે, એ પહેલાં કોઈ બીજા જિલ્લામાં હતો, તો એને વારે ઘડીએ ત્યાં જવાની જરૂર નથી. તો હવે કોર્ટો હાઇબ્રિડ હિયરિંગ છે કે ઝૂમ પ્લેટફોર્મ થકી પણ કોર્ટ કેસો ચલાવી રહી છે. ડિજિટલ અગર આપણે વિચારીએ તો બે હું અહીંયા પોઈન્ટનો ખાસ એ કરીશ. એક છે ઈ સેવા કેન્દ્ર અને બીજી છે ઈ કોર્ટ સર્વિસ એપ. ઈ સેવા કેન્દ્ર એક ડિજિટલ સેવાઓ આપતું એક સહાય કેન્દ્ર છે જે દરેક કોર્ટ કોમ્પ્લેક્સમાં આપને મળી જશે. જો એક સ્ટ્રક્ચર્ડ હશે તો કોર્ટની અંદર હશે, અથવા તો બહાર પોટા કેબિન જે આપણે સમજીએ છીએ ત્યાં સ્થાપિત કરવામાં આવે છે. કોર્ટની ડિજિટલ સેવાઓ આપતું સહાય કેન્દ્ર એ છે ઈ સેવા કેન્દ્ર. આ આપણે જિલ્લા અને તાલુકા કોર્ટમાં આપ જોઈ શકશો. બીજું થાય કે અહીંયા કઈ કઈ જાત

0: હાઇબ્રિડ હિયરિંગ છે કે ઝૂમ પ્લેટફોર્મ થકી પણ કોર્ટ કેસો ચલાવી રહી છે. ડિજિટલ અગર આપણે વિચારીએ તો બે હું અહીંયા પોઈન્ટનો ખાસ એ કરીશ. એક છે ઈ સેવા કેન્દ્ર અને બીજી છે ઈ કોર્ટ સર્વિસ એપ. ઈ સેવા કેન્દ્ર એક ડિજિટલ સેવાઓ આપતું એક સહાય કેન્દ્ર છે જે દરેક કોર્ટ કોમ્પ્લેક્સમાં આપને મળી જશે. જો એક સ્ટ્રક્ચર્ડ હશે તો કોર્ટની અંદર હશે અથવા તો બહાર પોટા કેબિન જે આપણે સમજીએ છીએ ત્યાં સ્થાપિત કરવામાં આવે છે. કોર્ટની ડિજિટલ સેવાઓ આપતું સહાય કેન્દ્ર એ છે ઈ સેવા કેન્દ્ર. આપણે જિલ્લા અને તાલુકા કોર્ટમાં આપ જોઈ શકશો. બીજું થાય કે અહીંયા કઈ કઈ જાતની સેવાઓ મળી શકે તો તમને કોઈ પણ પક્ષકારને કેસની માહિતી છે, કેસના દસ્તાવેજ છે, કેસ કયા સ્ટેજ ઉપર છે, કઈ ડેટ નેક્સ્ટ ડેટ પડી છે, આ તમે એક ઈ સેવા કેન્દ્ર પર જઈને આપનો કેસ નંબર પણ આપો. પક્ષકાર પોતે અગર કેસ નંબર યાદ નથી કે સાહેબ ખબર નથી કયા નંબરનો કેસ છે તો ઈ સેવા કેન્દ્ર પર આપ જશો. આપ પક્ષકાર તરીકે જશો તો આપ પક્ષકારના નામથી પણ કેસ સર્ચ થતો હોય છે અને ઈ સેવા કેન્દ્રમાં જે પણ ઓપરેટર્સ બેઠા હશે એ ચોક્કસ આ બધી આપની સહાય કરશે. કોઈ પણ નાગરિક આની સહાય લઈ શકે છે. નાગરિકનો સમય બચાવે છે કે આપને જે તે જગ્યાએ પર્ટિક્યુલર કોર્ટમાં જ જવાનું છે તો આપને કહી શકશે કે સાહેબ આ નંબરની કોર્ટમાં આ માળે આ કોર્ટ છે. તો યુઝ્યુઅલી કોર્ટ સ્ટ્રક્ચર સામાન્ય નાગરિક માટે નવું હોય છે તો આ ઈ સેવા કેન્દ્રનો એ લાભ લઈને એ સમય બચાવીને જે તે કોર્ટમાં રજૂ થઈ શકે છે.
1: વસલભાઈ, આપ જાણો છો તેમ ભારત સરકાર પણ ડિજિટલાઇઝેશનને પ્રોત્સાહન આપી રહી છે અને આ આધુનિક જમાનામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પણ ઘણી વખત તમામ પ્રકારના ફિલ્ડમાં મદદરૂપ થાય છે અને મોબાઈલ ઉપર પણ બધી જ એપ અવેલેબલ છે. તો કોર્ટના સંદર્ભમાં મોબાઈલ ઉપર કોઈ સેવા મોબાઈલ એપ અવેલેબલ છે?
0: જી સાહેબ, ઈ કોર્ટ સર્વિસ એપ કરીને એક એપ્લિકેશન છે, એ મોબાઈલમાં આપ ઇન્સ્ટોલ કરી શકો છો. ભારતની ન્યાયપાલિકા દ્વારા ઈ કોર્ટ્સ જે પ્રોજેક્ટ છે એના હેઠળ બનાવવામાં આવી છે. આ એપમાં તમને વિવિધ જાતની માહિતી મળી શકશે, જેમ કે કેસનું સ્ટેટસ શું છે, કેસની કેટલી તારીખો પડી, હવે પછીની કઈ તારીખ છે. સપોઝ કેસ કોર્ટે કોઈ ઓર્ડર કર્યો છે તો આપ કોર્ટનો ઓર્ડર પણ આપ જોઈ શકશો ઓનલાઈન. કોઝ લિસ્ટ પણ આપણે ઘણી વખત કહેતા હોઈએ એ પણ આપ ઓનલાઈન આ ઈ કોર્ટ સર્વિસ એપની મદદથી જોઈ શકો છો. આ એપ સંપૂર્ણ મફત છે. આ ઇન્સ્ટોલ કરવાનો કે સબસ્ક્રિપ્શન લેવાનો કોઈ આમાં પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. એક સામાન્ય નાગરિક કે જે ઇન્ટરનેટ સેવાઓ ધરાવતો મોબાઈલ વાપરી શકે છે એ આ ઈ કોર્ટ એપને ડાઉનલોડ કરીને એની એમાંથી એ જેને જરૂરી છે માહિતી એ નીકાળી શકે છે. નાગરિક છે, કોઈ વકીલ છે, પક્ષકાર છે, મતલબ ઇટ ઇઝ ઓપન ફોર ઓલ. આ દરેક માટે છે,
1: ઓપન ફોર ઓલ એન્ડ ફ્રી ફોર ઓલ.
0: ફ્રી ફોર ઓલ, યસ સાહેબ.
1: વસલભાઈ, ઈ કોર્ટ સર્વિસીસ એપ છે તો તેના માધ્યમથી કોઈ કેસ છે તેનો આપણે સર્ચ કરી શકીએ. આ ઉપરાંત સાથે સાથે નોટિફિકેશન, કેસની સાથે સંકળાયેલ એડવોકેટ્સ, એ બધી માહિતી પણ આમાં આ એપ થ્રુ મળી શકે?
0: જી સાહેબ, ઈ કોર્ટ સર્વિસ એપ એટલી સરળ છે કે આપ કેસ નંબર થકી આપ માહિતી સર્ચ કરી શકો અથવા તો પક્ષકારના નામથી પણ આપ આ માહિતી સર્ચ કરી શકો છો. આપને નોટિફિકેશન રેગ્યુલર મળતું રહે છે કે આજે આપ નથી ગયા, આપના વકીલ કોર્ટમાં આપના થકી ઉપસ્થિત થયા છે અને એક એડજોઇન્ટમેન્ટ અથવા તો એક નેક્સ્ટ ડેટની માંગણી કરી છે તો શું ખરેખર એ નેક્સ્ટ ડેટ અપાયેલ છે? અપાયેલ છે તો કઈ આપી છે એ આપને ઈ કોર્ટના જ્યારે કેસ નંબરથી સર્ચ કરશો તો આપણે નેક્સ્ટ ડેટનું નીચે ખ્યાલ આવી જશે કે હા,
1: એટલે કે રિયલ ટાઈમ અપડેશન પણ થાય.
0: રિયલ ટાઈમ અપડેશન પણ થાય. આમાં બેઝિકલી ફાયદો એ છે કે કોર્ટ ગયા વગર પણ આપને માહિતી મળી શકે છે.
1: અને જે એક એપનો ફાયદો એ છે કે જ્યોગ્રાફિકલ બેરિયર, ભૌગોલિક જે આપણને સરહદ છે એ આપણને નડતી નથી. આપણે અહીંયા બેઠા બેઠા ભારતની કોઈ પણ રાજ્ય કોર્ટ કેસ એની માહિતી આપણને
0: મળી શકે છે. જી, કોર્ટમાં તમારે જવાની કોઈ મતલબ નાગરિકને જવાની જરૂર પડતી નથી. જજમેન્ટ અથવા જે ઓર્ડર કોઈ કોર્ટનો છે એ આપ જોઈ શકો છો. કોર્ટ ફીની પણ માહિતી મળે છે, કેસ સાથે જોડાયેલા વકીલની પણ માહિતી મળે છે. હા, આપની જોડે મોબાઈલ ઇન્ટરનેટ સુવિધા આપતો હોય એવું આપનો મોબાઈલ હોવો જરૂરી છે. આ એપ્લિકેશન બેઝિકલી પારદર્શિતા અને સરળતા લાવવા માટે મૂકવામાં આવી છે.
1: શ્રોતા મિત્રો, કોર્ટ અને કોર્ટની કાર્યવાહી આ અંગે આપને વોરંટ સમજથી લઈ અને આપના મોબાઈલમાં એક

0: કોર્ટ સર્વિસે ત્યાં સુધીની માહિતી એક સરળ રીતે સમજાવી તેના માટે ગુજરાત રાજ્ય હાઈકોર્ટના મહેસાણા કોર્ટના કોર્ટ મેનેજર વત્સલભાઈ શાહ આકાશવાણી અમદાવાદના સ્ટુડિયોઝમાં આવ્યા અને આપને ખૂબ ઉપયોગી માર્ગદર્શન આપ્યું એ માટે વત્સલભાઈ આપનો ખૂબ ખૂબ આભાર.
1: જી સર, ખૂબ ખૂબ આભાર હું ફરીથી આકાશવાણી સંપૂર્ણ ટીમનો, આપશ્રીનો અને નામદાર ગુજરાત હાઈકોર્ટનો અને મારા ડિસ્ટ્રિક્ટ કોર્ટનો આભાર માનું છું. બસ આ તમામ સેવાઓ અને કાયદાઓનો હેતુ એ છે કે ન્યાયને થોડું સરળ કરીએ, ઝડપી કરીએ અને દરેક નાગરિક સુધી પહોંચી શકે. સાહેબ
0: ધન્યવાદ.
1: ધન્યવાદ સર.
2: મિત્રો, સહયર કાર્યક્રમ અંતર્ગત આપ સાંભળી રહ્યા હતા નાગરિકો માટે કોર્ટ કાર્યવાહીની સમજણ, આ વિશે વત્સલ શાહ સાથેની હિતેશ માવાણીની વાતચીત. આશા રાખીએ છીએ કે આ વાતચીત આપને ઉપયોગી લાગી હશે. મિત્રો, આકરો ઉનાળો ચાલી રહ્યો છે અને તીવ્ર ગરમીનો આ સમય છે. બની શકે તો કામ એવી રીતે ગોઠવજો કે બપોરે 12-4 સીધા સૂર્યપ્રકાશમાં જવાનું ટાળી શકાય.
3: પરસેવો શોષી લે એવા સુતરાઉ ઢીલા અને આરામદાયક કપડાં જ પહેરીએ. પોતાની જાતને હાઇડ્રેટેડ રાખીએ. તરબૂચ, ટેટી, તાડી જેવા ફળોનું સેવન કરીએ કે જેમાં વોટર કન્ટેન્ટ વધારે હોય. કાંકડીમાં પણ પાણીનું પ્રમાણ સારું એવું હોય છે અને કાચી કેરી પણ આ સમયમાં ગુણકારી છે.
2: છાશ, લીંબુ પાણી, શેરડીનો રસ, નાળિયેર પાણી, વરિયાળીનું શરબત જેવા પીણા પણ આ દિવસોમાં લેતા રહીએ. તો બસ, થોડી કાળજી, થોડી તકેદારી અને યોગ્ય આહાર નિયમન દ્વારા ગરમીના આ સમયમાં પોતાનું અને પોતાનાનું સ્વાસ્થ્ય જાળવી રાખીએ. સમય થયો છે આજના દિવસ માટે આપની વિદાય લેવાનો. અલ્પા અને લિપિને આપો અનુમતિ.
4: આવજો, ફરી મળીશું.
2: આજનો કાર્યક્રમ આપને કેવો લાગ્યો જરૂર જણાવજો. આ સરનામે નિયામક શ્રી સહયર કાર્યક્રમ વિભાગ, આકાશવાણી કેન્દ્ર, આશ્રમ રોડ, નવરંગપુરા, અમદાવાદ 380009. આપ અમને ઇમેલ પણ કરી શકો છો. ઇમેલ આઈડી છે abadsahyar@gmail.com. આપ સાંભળી રહ્યા હતા મહિલાઓ માટેનો વિશેષ કાર્યક્રમ સહિયર.
3: પ્રસ્તુત કરતા હતા હિતે

0: आप सुन रहे हैं विविध भारती राष्ट्रीय सेवा, देश की सुरीली धड़कन, सुरीला सफर। ये कार्यक्रम थोड़ी ही देर में।
1: આ વેકેશન માં બાળકો ને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા,
2: તો ચાલ ને આ વખતે કઈક નવું કરીએ। અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે।
1: સરસ મેળો? ત્યાં બાળકો ને મજા આવશે?
2: હા, 1-15 મે સુધી છે। ગુજરાત ની બહેનો ના 80 સ્ટોલ્સ છે। ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે।
1: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે।
2: ચાલો વોકલ ફોર લોકલ થઈએ, આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર।

0: આકાશવાણી સમાચાર સોનલ પરમાર વાંચે છે. સૌ પ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમનાથ મંદિરને ભારતની સભ્યતા અને શક્તિનું પ્રતીક ગણાવ્યું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પશ્ચિમ બંગાળના કોલકાતા પહોંચ્યા, નવા ચૂંટાયેલા ભાજપના ધારાસભ્યો સાથે બેઠક યોજશે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે સુરીનામમાં એક સત્રને સંબોધતા વૈશ્વિક રાજનીતિમાં ભારતની ભૂમિકાને રેખાંકિત કરી. ડીઆરડીઓ અને વાયુસેનાએ ઓડિશામાં TARA હથિયારની પહેલી પરીક્ષણ ઉડાનનું સફળ સંચાલન કર્યું. અને આઈપીએલ ક્રિકેટમાં દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે આજે દિલ્હીમાં મુકાબલો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પુનઃનિર્મિત સોમનાથ મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાને 75 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સોમવારે ગુજરાતના પ્રવાસે આવશે. દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદે 11 મે 1951 પુનઃનિર્મિત સોમનાથ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં ભાગ લીધો હતો. પ્રધાનમંત્રીએ એક રાષ્ટ્રીય દૈનિકમાં લખેલા લેખમાં આ માહિતી આપી. તેમણે કહ્યું, કેટલાક મહિનાઓમાં સોમનાથ મંદિર સાથે જોડાયેલા બે મહત્વના આયોજનમાં સામેલ થવું તેમના માટે સૌભાગ્યની વાત છે. આ વર્ષના પ્રારંભે પ્રધાનમંત્રી સોમનાથ મંદિર પર પહેલા આક્રમણના 1000 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સોમનાથ સ્વાભિમાન પર્વમાં સહભાગી થયા હતા.
1: प्रधानमंत्री ने सोमनाथ को भारत की सभ्यतागत शक्ति और मजबूती का प्रतीक बताया. उन्होंने कहा कि सोमनाथ मंदिर की यात्रा विनाश से सृजन की तरफ बढ़ने का प्रतीक है और ये दिखाती है कि कैसे विश्वास और संस्कृति बार बार हुए आक्रमणों और मुश्किलों के बाद भी अस्तित्व में रह सकते हैं. प्रधानमंत्री मोदी ने स्वाधीनता के बाद मंदिर के पुनः निर्माण में देश के लौह पुरुष सरदार वल्लभ भाई पटेल की भूमिका का भी स्मरण किया. श्री मोदी ने कहा कि मंदिर के इतिहास से जुड़े

0: और बलिदान को सम्मानित करने के लिए अगले 1000 दिनों तक विशेष प्रार्थनाएं आयोजित की जाएंगी। अमन की रिपोर्ट के साथ समाचार कक्ष से आकर्षिता सिंह।
1: केंद्रीय गृहमंत्री अमित शाह पश्चिम बंगाळना कोलकाता पहोंच्या। तेओ नवा चूंटायेला भाजपना धारासभ्य साथे बैठक योजशे। तेमा पार्टीना धारासभ्य नेतानी पसंदगी कराशे। राज्यना नवा मुख्यमंत्री अने मंत्री परिषद आवतीकाले शपथ लेशे। आ पहेला श्री शाहे दक्षिणेश्वर काली मंदिरमां पूजा अर्चना करी हती।
2: पश्चिम बंगाल में पहली बीजेपी सरकार इस शनिवार 25 बैसाख को ब्रिगेड परेड ग्राउंड में शपथ लेगी। पार्टी सूत्रों के अनुसार प्रधानमंत्री नरेंद्र मोदी, केंद्रीय गृह मंत्री अमित शाह, रक्षा मंत्री राजनाथ सिंह, राष्ट्रीय अध्यक्ष नितिन नवीन, केंद्रीय मंत्री नितिन गडकरी, जेपी नड्डा सहित कई वरिष्ठ नेता समारोह में शामिल हो सकते हैं। इससे पहले शुक्रवार को न्यू टाउन स्थित विश्व बांग्ला कन्वेंशन सेंटर में नवनिर्वाचित बीजेपी विधायकों का बैठक होगा। आकाशवाणी समाचार के लिए संदीप दास गुप्ता, कोलकाता।
1: विदेश मंत्री डॉक्टर एस जयशंकरे विकास भागीदारी वैश्विक कार्यदल आकस्मिक सहायमां भारतनी भूमिका अने नवी पहल पर भार आपता वैश्विक राजनीतिमां भारतनी भूमिकाने रेखांकित करी। सुरीनामना पारामारीबोमां प्रगति माटे भागीदारी विषय पर सत्रने संबोधता श्री जयशंकरे राष्ट्रीय अने वैश्विक हितमां संकलन स्थापित करवा विश्वासपात्र भागीदारी पर भार आप्यो। श्री जयशंकरे कह्युं, भारत सुरीनामना विकासमां भागीदार बनशे।
3: इंडिया कंट्रीब्यूट्स,
4: भारत कुल वैश्विक विकास में 17% का योगदान देता है। हम अंतर्राष्ट्रीय अर्थव्यवस्था के जोखिम को कम करने में मदद कर रहे हैं। हम अधिक अवसर पैदा करने में सहायक हैं। हम आज और अधिक विकल्प तैयार कर रहे हैं। हम आज विभिन्न देशों के लिए ऐसे और अधिक मुक्त व्यापार समझौतों पर बातचीत कर रहे हैं और उन्हें अंतिम रूप दे रहे हैं ताकि वे इनका लाभ उठा सके।
1: આ પહેલા શ્રી જયશંકરે સુરીનામના વિદેશમંત્રી મેલવિન બોવા સાથે સંવાદ કર્યો। વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ સંયુક્ત આરબ અમીરાત યુએઈના આંતરરાષ્ટ્રીય સહકાર રાજ્યમંત્રી અને ભારત માટે વિશેષ દૂત રીમ અલ હાશીમી સાથે અબુધાબીમાં બેઠક કરી। બંને નેતાએ ભારત સંયુક્ત આરબ અમીરાત વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી અને પરસ્પર હિતના વૈશ્વિક મુદ્દાઓની સમીક્ષા કરી। વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ બંને પક્ષે વેપાર, રોકાણ, ઉર્જા સંરક્ષણ, નાણાકીય ટેકનોલોજી, આરોગ્ય, શિક્ષણ, સંસ્કૃતિ અને જનસંપર્ક ક્ષેત્રે થયેલા વિકાસ અંગે વિચાર વિમર્શ કર્યો। વિદેશ રાજ્યમંત્રી કીર્તિવર્ધનસિંહે કહ્યું, પ્રવાસન અંગે ભારતનો દ્રષ્ટિકોણ પ્રવાસીઓની સુરક્ષા, દેશ છોડવાથી લઈને તેમના સંભવિત પરત ફરવા સુધીની વ્યાપક શાસન વ્યવસ્થા તથા મજબૂત આંતરરાષ્ટ્રીય સહકારના મુખ્ય સંચાલન સિદ્ધાંતો પર આધારિત છે। ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી મિશનના બીજા આંતરરાષ્ટ્રીય સ્થળાંતર સમીક્ષા મંચને સંબોધતા શ્રી સિંહે આ વાત કહી।
4: भारत ने 23 देशों के साथ प्रवासियों की आवाजाही के लिए व्यापक द्विपक्षीय समझौते और समझौता ज्ञापन किए हैं तथा निष्पक्ष और नैतिक आवाजाही के लिए कई और अन्य समझौतों पर विचार किया जा रहा है। भारत का लक्ष्य अवैध पलायन, तस्करी और सामाजिक सुरक्षा में मौजूद कमियों जैसी चुनौतियों से निपटते हुए समावेशी, मानवीय और भविष्य के लिए तैयार ढांचे का निर्माण करना है।
1: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો। આકાશવાણીએ પોતાની સ્થાપનાની 90મી વર્ષગાંઠ નિમિત્તે આજે રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં મેરાથોન યોજી। આકાશવાણી ભવનથી શરૂ થયેલી આ દોડ કૃષિ ભવન, રેલ ભવન અને રિઝર્વ બેંક ભવનથી પસાર થઈ આકાશવાણી ભવનમાં ખાતે પૂર્ણ થઈ। આકાશવાણી અને દૂરદર્શન સહિત પ્રસાર ભારતીના કર્મચારીઓ અને તેમના પરિવારના સભ્યોએ મેરાથોનમાં ભાગ લીધો। પ્રસાર ભારતીના મુખ્ય કાર્યકારી અધિકારી CEO ગૌરવ દ્વિવેદી અને આકાશવાણીના મહાનિદેશક રાજીવકુમાર જૈને પણ આ દોડમાં જોડાયા હતા। આ અંગે શ્રી ગૌરવ દ્વિવેદીએ વધુ માહિતી આપી।
3: इस साल 90 वर्ष पूरे करने के उपलक्ष्य में विभिन्न

0: कार्यक्रम आकाशवाणी में आयोजित किए जा रहे हैं। हमारे पूरे देश में जितने भी स्टेशंस हैं, जो देश में फिटनेस की एक मूवमेंट माननीय प्रधानमंत्री जी के आह्वान पर आरंभ हुई, उसका संदेश भी लोगों तक ले जाने के लिए ये उस कड़ी में एक कदम था कि आकाशवाणी से जैसे आपका लगाव पिछले 9 दशकों से बना हुआ है, आने वाले समय में भी वैसे ही बना रहे।
1: વિદેશ રાજ્યમંત્રી પાબિત્રા માર્ગેરિટા કોસ્ટારિકાના પાટનગર સાન જોસ પહોંચ્યા. એક સોશિયલ મીડિયા સંદેશમાં તેમણે કહ્યું કે તેઓ કોસ્ટારિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપ્રમુખ લોરા વર્જિનિયા ફર્નાન્ડિસ ડેલગાડોના ઉદઘાટન સમારોહમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. આ મુલાકાત દરમિયાન શ્રી માર્ગેરિટા વિવિધ મહાનુભાવો, ઉદ્યોગપતિઓ અને ભારતીય સમુદાયના સભ્યોને પણ મળશે. સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન DRDO તથા ભારતીય વાયુસેનાએ ગઈકાલે ઓડિશાના દરિયાકાંઠા પર વ્યૂહાત્મક અદ્યતન અંતર વધારવાની ક્ષમતા TARA હથિયારની પહેલી પરીક્ષણ ઉડાનનું સફળતાપૂર્વક સંચાલન કર્યું. સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું, મોડ્યુલ રેન્જ વિસ્તરણ કીટ TARA દેશની પહેલી સ્વદેશી ગ્લાઇડ હથિયાર પ્રણાલી છે, જે એક અગ્રેસર હથિયારને ચોકસાઈવાળા માર્ગદર્શિત હથિયારમાં રૂપાંતરિત કરે છે. મંત્રાલયે જણાવ્યું, DRDOની અન્ય પ્રયોગશાળાઓ સાથે હૈદરાબાદના ઇમારત સંશોધન કેન્દ્ર દ્વારા ડિઝાઇન અને વિકસિત કરાયેલી TARAનો ઉદ્દેશ્ય જમીન આધારિત લક્ષ્યને નષ્ટ કરવા, ઓછી ક્ષમતાવાળા હથિયારની મારક ક્ષમતા અને ચોકસાઈ વધારવાનો છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ IPL T20 ક્રિકેટમાં આજે દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે મુકાબલો થશે. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં સાંજે 7:30 વાગે આ મેચ શરૂ થશે. દિલ્હીની ટીમ અક્ષર પટેલ અને કોલકાતાની ટીમ અજિંક્ય રહાણેની આગેવાની હેઠળ મેદાનમાં ઉતરશે. પોઈન્ટ ટેબલમાં હાલ દિલ્હીની ટીમ 7મા અને કોલકાતાની ટીમ 8મા ક્રમે છે. આ પહેલા ગઈકાલે લખનૌમાં રમાયેલી મેચમાં ડકવર્થ લુઇસ ટર્ન DLS પદ્ધતિથી લખનૌ સુપર જાયન્ટ્સે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને 9 રનથી હરાવ્યું. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમનાથ મંદિરને ભારતની સભ્યતા અને શક્તિનું પ્રતીક ગણાવ્યું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પશ્ચિમ બંગાળના કોલકાતા પહોંચ્યા, નવા ચૂંટાયેલા ભાજપના ધારાસભ્યો સાથે બેઠક યોજશે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે સુરીનામમાં એક સત્રને સંબોધતા વૈશ્વિક રાજનીતિમાં ભારતની ભૂમિકાને રેખાંકિત કરી. DRDO અને વાયુસેનાએ ઓડિશામાં TARA હથિયારની પહેલી પરીક્ષણ ઉડાનનું સફળ સંચાલન કર્યું. અને IPL ક્રિકેટમાં દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે આજે દિલ્હીમાં મુકાબલો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
2: મિત્રો, હવે સાંભળીએ સુરીલા સફર, આ કાર્યક્રમનો શેષ ભાગ.
3: और एक साथी लिख रहे हैं कि आज मंजू जी बड़ी सहजता और सरलता से धीरे धीरे बात करते हुए इस शादी के सफ़र को पूरा कर रही है और हम सब बाराती बनकर इस शादी में ज़रूर शामिल हो रहे हैं. हाँ हाँ, कोई ढोलक बजाएगा, कोई गीत गाएगा, कोई दुआएं देगा, कोई मस्ती करेगा. अभी बात ख़त्म नहीं हुई है और ये बात और भी आगे बढ़ेगी. एक साथी हमारे लिख रहे हैं कि मेरी शादी को इसी महीने 28 मई को 40 साल पूरे हो जाएंगे. शादी शाम को 6:45 पर थी. सभी दोस्तों और रिश्तेदारों को बारात में नाचना था, किंतु मेरे बड़े भैया ने बारात को शॉर्टकट से ले जाकर मंडप में पहुंचा दी और कह रहे थे शादी का मुहूर्त निकल जाएगा और सब नाराज़ हो गए. एक साथी हमारे लिख रहे हैं कि ये 80 के दशक की बात है. मेरे गांव में 2 जुड़वा बहनों की शादी थी. सब रीति रिवाज बहुत ही अच्छी तरीके से हो गई. विदाई के समय में घर परिवार वाले रोने धोने लगे हुए थे और इसी गहमी में रिश्तेदारों ने दोनों कन्याओं की विदाई करवा दी. बारात अलग अलग गाँव से आई थी. बाद में पता चला दोनों दुल्हनों के ससुराल में अदला बदली हो गई है. फिर आनंद फानन में उनके सही घर में उन्हें पहुँचाया गया. आज भी वो घटना याद करके वहाँ के जो निवासी है वो हंसने लगते हैं. चलिए आगे बढ़ते हैं. अब हमारी बात आगे बढ़ती है कि दोस्तों के बीच जो हमने आपसे टेक्स्ट जो लिखा है उसके बारे में कि शादी में जाएंगे तो दोस्तों के बीच खान पान और मौज मस्ती होगी. तो इन्हीं बातों पर जो गाना है आपकी खातिर, इस फिल्म का गाना है. शैली शैलेंद्र की आवाज़, बप्पी लाहिरी का संगीत, विनोद खन्ना, रेखा और साथियों पर फिल्माया गया ये गाना है. आवाज़ किसकी है ये आपको पहचानना है.
4: વિશેષ જયમાલા દર બુધવારે અને શનિવારે સાંજે 7 વાગે. પ્રાયોજક દેવદર્શન ધૂપ અગરબત્તી.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સોનલ પરમાર વાંચે છે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કે રામમોહન નાયડુએ જણાવ્યું કે ભારત વિશ્વનો સૌથી ઝડપથી વિકસતું ઉડ્ડયન બજાર બન્યા પછી હવે વિમાન ભાડાપટ્ટા અને ધિરાણ માટે એક અગ્રણી વૈશ્વિક સ્થળ બની રહ્યું છે. ગાંધીનગરમાં ગિફ્ટ સિટી ખાતે ઇન્ડિયા એરક્રાફ્ટ લીઝિંગ અને ફાઇનાન્સિંગ સમિટના બીજા તબક્કામાં શ્રી નાયડુએ આ નિવેદન આપ્યું હતું. તેમણે નોંધ્યું હતું કે ભારત ત્રીજા સૌથી મોટા સ્થાનિક ઉડ્ડયન બજાર તરીકે ઉભરી આવ્યું છે, જેમાં 2026 સુધીમાં સ્થાનિક મુસાફરોની સંખ્યા 19 કરોડ 10 લાખ સુધી પહોંચવાની સંભાવના છે. તેમણે અંદાજ લગાવ્યો હતો કે 1100 વાણિજ્યિક વિમાનનો વર્તમાન કાફલો 2035 સુધીમાં 3 ગણો થઈ શકે છે. તેમણે હિસ્સેદારોને વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે જરૂરી લાંબા ગાળાની નાણાકીય માળખાગત સંપત્તિ તરીકે જોવા અપીલ કરી.
1: मैंने पहले तक मैं बताता हूँ कि गिफ्ट सिटी में 38 रजिस्टर्ड एयरक्राफ्ट लेसर्स यहाँ पे हैं और 370 लीज एसेट्स ऑलरेडी हो चुके हैं अभी तक, जिसका वैल्यू है 5.8 बिलियन US डॉलर्स. 5.8 बिलियन US डॉलर्स जो बहुत बड़ा अमाउंट है, उसका ऑलरेडी बिजनेस यहाँ से हो चुका है और 615 मिलियन US डॉलर्स का एविएशन फाइनेंसिंग हमारे IFSC के बैंकिंग यूनिट्स के तहत हुआ है.
0: શ્રી નાયડુએ જાહેરાત કરી હતી કે પ્રાદેશિક જોડાણને મજબૂત બનાવવા માટે લક્ષદ્વીપમાં સી પ્લેન કામગીરી ટૂંક સમયમાં શરૂ થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે દેશમાં એરક્રાફ્ટ લીઝિંગ ઇન્ડસ્ટ્રીઝ માટે ગિફ્ટ સિટીનું ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીસ સેન્ટર્સ ઓથોરિટી મુખ્ય ભૂમિકા નિભાવી રહ્યું છે. મુખ્યમંત્રીએ આ પ્રસંગે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વિઝનરી લીડરશીપમાં નિર્માણ થયેલું ગિફ્ટ સિટી દેશના ફિનટેક હબ તરીકે ખ્યાતિ પામ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદના ગોદાવી ખાતે શ્રી શ્રી રવિશંકર વિદ્યામંદિરના નવા સંકુલનું ખાતમુહૂર્ત કર્યું. આ પ્રસંગે તેમણે જણાવ્યું, રાજ્ય સરકાર શિક્ષણ પાછળ 63,000 કરોડ રૂપિયા જેટલું માતબર બજેટ ફાળવીને જ્ઞાનશક્તિથી વિકસિત ગુજરાતના પાયા મજબૂત કરી રહી છે. તેમણે ઉમેર્યું, આ સંસ્થામાં શિક્ષણની સાથે ધ્યાન, પ્રાણાયામ અને મંત્રોચ્ચાર જેવી યોગિક પદ્ધતિઓ દ્વારા માનવ મૂલ્યનું સંવર્ધન કરાશે. ગાંધીનગરમાં મુખ્યમંત્રીના નિવાસસ્થાને ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકનો આજે ત્રીજો દિવસ છે. અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે આજે સૌરાષ્ટ્ર અને વડોદરા સિવાયના બાકી રહેલા મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના હોદ્દેદારોની

0: નિમણૂક અંગે ચર્ચા કરવામાં આવી રહી છે. ડાંગ જિલ્લાના આહવાથી બોરખેત માર્ગ પર આજે થયેલા અકસ્માતમાં બે લોકોના મોત થયા છે. અમારા પ્રતિનિધિ જણાવે છે કે કાર અને બાઇક વચ્ચે અકસ્માત થતાં બે યુવાનોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. મૃતક યુવાનો આહવા દત્તનગરના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માત બાદ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ઉત્તર ગુજરાત ટપાલ વિભાગની નાણાકીય વર્ષ 2025-26માં 251 કરોડ રૂપિયાની આવક થઈ છે. પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણકુમાર યાદવે જણાવ્યું હતું કે 1110 ગામોને સુકન્યા સમૃદ્ધિ, 400 ગામોને બચત ગ્રામ અને 791 ગામો સંપૂર્ણ વીમા ગ્રામ જાહેર કરવામાં આવ્યા છે. તેમણે ઉમેર્યું, વર્ષ દરમિયાન 4,20,000 નાગરિકોને આધાર સેવાઓ પૂરી પાડવામાં આવી છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં તાપમાનમાં વધુ 2-3 ડિગ્રી વધારો તેમજ અનેક વિસ્તારોમાં હીટવેવની આગાહી કરી છે. હાલ રાજસ્થાન આસપાસ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બન્યું છે, જ્યારે સાઉથ વેસ્ટ મધ્યપ્રદેશથી કોમોરિન વિસ્તાર સુધી ટ્રફ લાઇન પસાર થઈ રહી છે, જેના કારણે ગુજરાતના મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની સરહદને અડીને આવેલા વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન સુરેન્દ્રનગરમાં સૌથી વધુ 43.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓમાં આગામી 15 મે સુધી હીટવેવની અસર યથાવત રહી શકે છે. રાજકોટ, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, પાટણ, અમદાવાદ અને ગાંધીનગર સહિતના વિસ્તારોમાં ગરમીનો પ્રકોપ વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સાથે જ સુરત અને વડોદરામાં પણ આગામી દિવસોમાં ગરમીનું પ્રમાણ વધવાની આગાહી કરવામાં આવી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં 15-20 નોટ્સની જવડે ઝડપે પવનો ફૂંકાઈ રહ્યા છે. દીવ જિલ્લા ખાતે ફાયર સેફટી વીક અંતર્ગત આજે સરકારી હોસ્પિટલ દીવમાં ઇવેક્યુએશન મોકડ્રીલ અને ફાયર ડેમોન્સ્ટ્રેશનનું આયોજન કરવામાં આવ્યું. મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર નવી દિલ્હીના માર્ગદર્શિકા અનુસાર તથા કલેક્ટર રાહુલ દેવ બુરાના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં હોસ્પિટલમાં આગ જેવી આપત્તિ સર્જાય ત્યારે કેવી રીતે ઝડપી અને સુવ્યવસ્થિત બચાવ કામગીરી હાથ ધરવી તેની જીવંત રજૂઆત કરવામાં આવી. ફાયર વિભાગ દીવના અધિકારી પંકજ માયાવંશી અને તેમની ટીમ દ્વારા હોસ્પિટલ સ્ટાફને આગ સમયે લેવામાં આવતી તકેદારીઓ, ફાયર સેફટી સાધનોનો ઉપયોગ અને દર્દીઓનું સુરક્ષિત સ્થળે ખસેડવાની પ્રક્રિયા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર હવે ટ્યુન કર્યું છે. રજૂ કરે છે ગુજરાતી સુગમ ગીતો.
2: આ વેકેશનમાં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
3: તો ચાલને આ વખતે કંઈક નવું કરીએ. અમદાવાદ હાટમાં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
2: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
3: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સનો નાસ્તો પણ છે.
2: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
3: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.
4: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-5890.
2: આ વેકેશનમાં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
3: તો ચાલને

0: વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
1: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
0: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
1: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
0: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.
2: દોસ્તો, ગુજરાતી સુગમ ગીતોમાં સાંભળીએ હંસા દવેના સ્વરમાં ઇન્દુલાલ ગાંધીની આ રચનાને.

0: આ વેકેશન માં બાળકો ને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
1: તો ચાલ ને આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
0: સરસ મેળો? ત્યાં બાળકો ને મજા આવશે?
1: હા, 1-15 મે સુધી છે. ગુજરાત ની બહેનો ના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
0: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
1: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.

0: મહિનો ખાતરનો કમાલ, ખેતર ખેડૂત સૌ બને ખુશહાલ.
1: આ વેકેશનમાં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
2: તો ચાલને આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટમાં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
1: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
2: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
1: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
2: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.
3: हर रोज सुबह 7 बजे सुनिए कार्यक्रम भूले बिसरे गीत. प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट.
1: આ વેકેશનમાં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
2: તો ચાલને આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટમાં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
1: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
2: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
1: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
2: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.
4: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490.
5: મિત્રો, કાર્યક્રમમાં હવેનું ગીત સાંભળીએ અતુલ વૈષ્ણવના સ્વરમાં. રચના છે નટરાજ બ્રહ્મભટ્ટની.

0: આ વેકેશન માં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
1: તો ચાલ ને, આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
0: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
1: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
0: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
1: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490.
3: हर रोज रात 10 बजे सुनिए कार्यक्रम छाया गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट.

0: ખુશાલી ની ભાર.
1: નૈનો ખાતરનો કમાલ, ખેતર ખેડૂત સૌ બને ખુશહાલ.
2: આ વેકેશનમાં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
3: તો ચાલને આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટમાં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
2: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
3: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
2: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
3: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ, વસ્ત્રાપુર.
4: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન

0: 0792-32-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-5890.
1: આકાશવાણી ગાયક વૃંદના સ્વરમાં સાંભળે મુકેશ જોશીની આ રચનાને.

0: આ વેકેશનમાં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
1: તો ચાલને આ વખતે કંઈક નવું કરીએ. અમદાવાદ હાટમાં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
0: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
1: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
0: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
1: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490.
0: આ વેકેશનમાં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
1: તો ચાલને આ વખતે કંઈક નવું કરીએ. અમદાવાદ હાટમાં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
0: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
1: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
0: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
1: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.

0: ખુશાલીની ભાર.
1: નઈનો ખાતરનો કમાલ, ખેતર ખેડૂત સૌ બને ખુશાલ.
2: હર રોજ સુબહ 7 બજે સુનીએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
3: આ વેકેશન માં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
4: તો ચાલ ને, આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
3: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
4: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
3: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
4: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ, વસ્ત્રાપુર.
5: મિત્રો, આ સાથે જ ગુજરાતી સુગમ ગીતો અહીં સમાપ્ત કરીએ છીએ. 96.7 FM પર વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો.

0: શાલિની ભાર.
1: નઈનો ખાતરનો કમાલ, ખેતર ખેડૂત સૌ બને ખુશહાલ.
2: હર રોજ રાત 10 બજે સુનિયે કાર્યક્રમ છાયા ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.

0: आप सुन रहे हैं विविध भारती।
1: सखियों के दिल की जुबान। हेलो सहेली।

96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. મિત્રો, અમારી સ્ટુડિયોની ઘડિયાળમાં 5 વાગી ગયા છે અને સાંધ્યકાલીન સભાના વિવિધ રંગીન કાર્યક્રમોની સફર પણ હવે શરૂ થવાની છે. મ્યુઝિક, મસ્તી અને યાદોની મહેફિલ લઈને અમે આવી ગયા છીએ. 90s ઓનવર્ડ્સના રોમેન્ટિક મેલોડિયસથી લઈને આજના સેલિબ્રેશન બીટ સુધીના દરેક જનરેશનને ગમે એવા ગીતો. કાર્યક્રમની શરૂઆત કરીએ આ સુંદર મજાના ગીત સાથે. સરગમ કાર્યક્રમમાં આપ સર્વે શ્રોતાઓનું સ્વાગત.

કેટલાક ગીતો મિત્રો માત્ર સંભળાતા નથી, એ સમય સાથે ફરી ફરી જીવંત બની જાય છે. એવું જ એક ગીત આ સાસુ કી માલા, અને આપને કદાચ ખ્યાલ જ હશે કે આ જૂના શબ્દો જ પરંતુ નવા સંગીત અને નવા તાલ સાથે યારિયા ટુમાં ફરી એકવાર આ જ ગીત આપણે માણ્યું છે. એમની પણ એક આ લાઇન્સ

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે?

0: હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: વિશેષ જયમાલા દર બુધવારે અને શનિવારે સાંજે 7 વાગે. પ્રાયોજક દેવદર્શન ધૂપ અગરબત્તી.
0: ઉનાળામાં જ્યારે 40ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી નોંધાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.

ફરી એકવાર સમીર લિખિત આ ગીત, નદીમ શ્રવણનું સંગીત, અનુરાધા પોંડવાલના સ્વર, સિર્ફ તુમ ફિલ્મનું આ ટાઇટલ સોંગ્સ આપના રેડિયો સેટ પર વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: વિશેષ જયમાલા દર બુધવારે અને શનિવારે સાંજે 7 વાગે. પ્રાયોજક દેવદર્શન ધૂપ અગરબત્તી.
0: ઉનાળામાં જ્યારે 40ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી નોંધાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS

0: અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. ચાયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
1: હરરોજ રાત 10 બજે સુનિયે કાર્યક્રમ છાયા ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.

જ્યાં મિત્રો આ એક નશો જ છે 90s ઓનવર્ડ્સ ફિલ્મ ગીતોનો, ક્યારેક કેસેટ્સના દિવસો, ક્યારેક સીડીનો જમાનો, અને આજે પણ દિલમાં એ જ તાજગી સાથે જીવતા રહેલા આ બધા જ ગીતો. ફરી મળીશું આવા જ નવા ગીતો સાથે. સરગમ કાર્યક્રમને અહીં જ આજે સમાપ્ત કરીએ. પ્રસારણ વિદ્યાર્થીના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: આ વેકેશનમાં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
2: તો ચાલને આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટમાં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
1: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
2: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સનો નાસ્તો પણ છે.
1: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
2: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.
3: हर रोज सुबह 7 बजे सुनिए कार्यक्रम भूले बिसरे गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट.
1: આ વેકેશન માં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
2: તો ચાલને આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
1: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
2: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
1: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
2: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.
4: 96.7 FM પર આપ ટ્યુન કરો છો વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર. સૂરોના સથવારે લાગણીઓના રંગોથી સજાયેલું એક મધુર સંગીતમય સફર લઈને અમે હાજર છીએ. કાર્યક્રમ સુરેલી સાંજમાં આજના આ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત, અભિવાદન. જ્યાં દરેક ગીતમાં હશે યાદોની ખુશ્બુ, દરેક શબ્દમાં હશે એક અલગ અંદાજ, દરેક સૂર આપને સ્પર્શશે અને આપના મનને ખૂબ જ તરોતાજા કરી દેશે. રોજિંદી જે ભાગદોડ છે એને થોડી વિરામ આપીએ અને માણીએ ગુજરાતી સંગીતની આ સુરેલી મહેફિલ. લઈને આવ્યા છીએ મનરુદાસના સ્વરમાં ગઝલો.
5: ગઝલ પ્રેમી શ્રોતાઓને મનહરુદાસના નમસ્કાર. આપની સમક્ષ રજૂ કરેલી ગુજરાતી ગઝલોને આપ સૌએ જે પ્રેમ અને લાગણી આપ્યા છે એ બદલ આપ સૌનો હું અત્યંત આભારી છું. આજે ફરી એકવાર નવી રચના આનંદ લઈને આપની સમક્ષ આવ્યો છું. આશા છે આનંદ આપને જરૂર આનંદ આપશે. શરૂઆત જનાબ કૈલાસ પંડિતની પ્રખ્યાત રચના બચપણથી કરું છું. મોરલાની પાંખ જેવું સુંદર, ગુલાબની પાંખડી જેવું કોમળ, હરણની આંખ જેવું ચંચળ બચપણ રેતીની જેમ હાથમાંથી સરકી ગયું છે. આજે એને બાળકની આંખમાં ગોતવાનો નિષ્ફળ પ્રયાસ કરતા આપણે કાલું કાલું બોલી તિક્તિક ઘોડા બની બાળકને આપણામાં અનુભવવા મથીએ છીએ. વસ્તુ જગતના ત્રાજવે બાળપણને સાહેબીથી જોખી ખરીદવાના સ્વપ્ન જોતા આપણે અચાનક જાગી બોલી ઉઠીએ છીએ.

0: हर रोज रात 10 बजे सुनिए कार्यक्रम छाया गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट।
1: उनाळा मां जारे 40 नी ऊपर जाय पारो तो समझी लो के स्वास्थ्य माटे सावचेत थवानो छे वारो। जो तापमान मां सामान्य करता 5 થી 7 डिग्री नो वधारो 2 કે તેથી વધુ દિવસ સુધી નોંધાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ। આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે। જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો। ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો। મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો। આછા રંગના સુતરાઉ કપડાં પહેરો, પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો। છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો। ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો। પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત।
2: હર રોજ સુબહ 7 બજે સુનીએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490। શું તમે જાણો છો કે PM પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી 14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490।

0: આ વેકેશન માં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
1: તો ચાલને આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
0: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
1: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
0: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
1: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490.
0: આ વેકેશન માં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
1: તો ચાલને આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
0: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
1: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
0: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
1: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.
3: 96.7 FM પર આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર અને મને રુદાસના સ્વરમાં આપ માણી રહ્યા છો ગઝલો. બ્રેક પહેલા આપે માણી આદિલ મંસૂરીની ગઝલ રચના. કાર્યક્રમમાં સાંભળીએ સેફ પાલનપુરીની આ રચના.

0: આ સાથે જ સુરેલી સાંજ કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ. પ્રસારણ વિવિધ ભારતી નામ અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. મને રુદાસના સ્વરમાં આપ માણી રહ્યા હતા ગઝલો.
1: આ વેકેશનમાં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
2: તો ચાલને આ વખતે કંઈક નવું કરીએ. અમદાવાદ હાટમાં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
1: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
2: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સનો નાસ્તો પણ છે.
1: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
2: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.
0: સુરમય ગીતોની વણઝાર કાર્યક્રમ સુરીલા સફરમાં આપ સર્વે શ્રોતાઓનું સ્વાગત છે. કાર્યક્રમની શરૂઆત કરીએ આનંદ ફિલ્મના ગીત સાથે. મુકેશના સ્વર, સંગીત સલીલ ચૌધરીનું, ગીતકાર યોગેશ.

0: આરઝુ ફિલ્મથી ગીત આપે સાંભળ્યું મોહમ્મદ રફીના સ્વરમાં. સંગીત હતું શંકર જયકિશનનું, ગીતકાર હતા હસરત જયપુરી.
1: આ વેકેશનમાં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
2: તો ચાલને આ વખતે કંઈક નવું કરીએ. અમદાવાદ હાટમાં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
1: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
2: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સનો નાસ્તો પણ છે.
1: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
2: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.
3: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490.
1: આ વેકેશનમાં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
2: તો ચાલને આ વખતે કંઈક નવું કરીએ. અમદાવાદ હાટમાં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
1: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
2: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સનો નાસ્તો પણ છે.
1: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
2: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.
0: સુરેલા સફર કાર્યક્રમમાં આપ માણી રહ્યા છો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી. કાર્યક્રમમાં સાંભળીએ શરાબી ફિલ્મથી આ ગીત. કિશોર કુમાર અને આશા ભોસલેના સ્વર, સંગીત આપ્યું છે બપ્પી લહેરીએ, ગીતકાર છે અંજાન.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિના

0: નાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: 96.7 FM પર આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર. સુરેલા સફર કાર્યક્રમ આપ માણી રહ્યા છો. સીઆઈડી ફિલ્મનું આ ગીત આપના રેડિયો સેટ પર ગીતા દત્ત અને મહમદ રફીના સ્વર, સંગીત ઓપિનયનું ગીત.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.
1: સુરીલા સફર કાર્યક્રમ આપ માણી રહ્યા છો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી. બ્રેક પહેલા આપે માણ્યું કારવા ફિલ્મથી ગીત આશા ભોસલે અને આરડી બર્મનના સ્વરમાં. ગીતના શબ્દો હતા મજરૂહ સુલતાનપુરીના. કાર્યક્રમમાં સાંભળીએ જબ જબ ફૂલ ખીલે આ ફિલ્મનું ગીત મોહમ્મદ રફી અને નંદાના સ્વરમાં. સંગીત આપ્યું છે આ ગીતમાં કલ્યાણજી આનંદજીએ. ગીતકાર છે આનંદ બક્ષી.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.

मेरा साया फिल्म गीत आशा भोसले ना स्वर में आप सामू संगीत तो मदन मोहन गीतकार राजा मेहंदी अली खान કલ્યાણજી આનંદજીએ સંગીતબદ્ધ કરેલું આ ગીત ગીતકાર પ્રકાશ મહેરા, લતા મંગેશકર અને કિશોર કુમારના સ્વર, મુકદ્દર કા સિકંદર ફિલ્મનું આ ગીત આપના રેડિયો સેટ પર.

0: આગીત સાથે જ આજનો સુરેલા સફર કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ. પ્રસારણ વિવિધ ભારતી ના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: જયમાલા કાર્યક્રમ.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સોનલ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરના પુનઃનિર્માણના 75 વર્ષના અવસરે સોમનાથ અમૃત પર્વ ઉજવાશે. કેન્દ્રીય મંત્રી રામમોહન નાયડુએ કહ્યું, ગિફ્ટ સિટીની એરક્રાફ્ટ લીઝિંગ અને ફાઇનાન્સિંગ પ્રણાલી દેશને ઉડ્ડયન ક્ષેત્રે આત્મનિર્ભર બનાવશે. અમદાવાદ વિમાન દુર્ઘટના

0: યોજનાની તપાસનો અહેવાલ ટૂંક સમયમાં આવશે. રાજ્યમાં આગામી સમયમાં બેટરી સંગ્રહ પ્રણાલી સ્થાપિત કરવા માટે 13 નવા પ્રોજેક્ટ અમલમાં મૂકાશે. અમદાવાદ સાયબર ગુના શાખાએ એઆઈ જનરેટેડ વિડીયોથી છેતરપિંડી કરતી ટોળકી ઝડપી. અને રાજ્યમાં આવતીકાલથી ગરમીનું મોજું રહેવાની આગાહી. સમાચાર વિગતવાર. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરના પુનઃનિર્માણના 75 વર્ષના અવસરે સોમનાથ અમૃત પર્વ ઉજવાશે. આ અંગે વધુ માહિતી આપતા રાજ્યના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે 11 મે 1951 રોજ પ્રથમ રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદના હસ્તે સોમનાથ મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ સંપન્ન થઈ હતી. તેના ઉપલક્ષ્યમાં આ અમૃત પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં યોજાનાર આ ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરાયું છે. શ્રી મોદી કુંભાભિષેક, ધ્વજપૂજા, મહાપૂજા કરશે.
1: માનનીય મોદી સાહેબનો રોડ શો એ પણ રાખવામાં આવ્યો છે. સોમનાથ હેલીપેડથી એમનો રોડ શો એ સોમનાથ મહાદેવ સુધી એ સર્કલ સુધી રહેવાનો છે. વીર હમીરજી ગોહિલ સુધી લગભગ 1 કિલોમીટરથી વધારેનો આ રોડ શો થવાનો છે. સોમનાથના ઇતિહાસમાં પહેલી વખત પ્રભાસ ખંડની ભૂમિ પર સૂર્યકરણ વિમાનો દ્વારા એર શોનું નિદર્શન એ પણ આપણે અહીંયા વિશિષ્ટ રીતે જોવા મળવાનું છે.
0: કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુએ જણાવ્યું કે ગિફ્ટ સિટીની એરક્રાફ્ટ લીઝિંગ અને ફાઇનાન્સિંગ પ્રણાલી દેશને ઉડ્ડયન ક્ષેત્રે આત્મનિર્ભર બનાવશે. આજે ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં ઇન્ડિયા એરક્રાફ્ટ લીઝિંગ એન્ડ ફાઇનાન્સિંગ સમિટના બીજા તબક્કાનો પ્રારંભ કરાવતા તેમણે વર્ષ 2035 સુધીમાં 1100 વાણિજ્યિક વિમાનોનો જથ્થો વધીને 3 ગણો થવાની પણ આશા વ્યક્ત કરી.
2: काफी सारे एमओयू एयर इंडिया के जो है यहाँ गिफ्ट सिटी से 75 से ज्यादा एयरक्राफ्ट गिफ्ट सिटी के लेसर से वो लेंगे और इंडिगो का भी जो 75 एयरक्राफ्ट था वो बढ़कर अभी अगले 2 साल में 150 एयरक्राफ्ट यहाँ गिफ्ट सिटी से वो लीज करने वाले हैं और एक छोटा प्लेयर है स्टार एयर वो भी 6 से 8 एम्ब्रेयर के एयरक्राफ्ट यहाँ गिफ्ट सिटी से करने वाला है और विस्तारा आकाशा भी अभी यहाँ से 60 एयरक्राफ्ट की लीजिंग यहाँ से करने वाला है.
0: તેમણે ઉમેર્યું, ભારત હવે વિમાન ભાડા પટ્ટે આપવા અને ધિરાણ માટે એક મુખ્ય વૈશ્વિક સ્થળ બની રહ્યું છે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉડ્ડયન ઉદ્યોગ અને વિમાન ભાડા પટ્ટા અને ધિરાણ ક્ષેત્રે પણ ગુજરાત નેતૃત્વ કરશે તેવી નેમ વ્યક્ત કરી. તેમણે કહ્યું કે ગિફ્ટ સિટીમાં સંચાલિત IFSCA દ્વારા અત્યાર સુધીમાં 370થી વધુ મિલકતો ભાડા પટ્ટે આપવામાં આવી છે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુએ જણાવ્યું, અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસનો અહેવાલ ટૂંક સમયમાં આવશે. તેમણે કહ્યું, વિમાન અકસ્માત તપાસ સંસ્થા AAIB દ્વારા ઘટનાની તપાસ પૂર્ણ થવાના આરે છે અને 1 મહિનામાં તપાસ પૂર્ણ થવાની શક્યતા છે. તેમણે ઉમેર્યું, દુર્ઘટનાના પીડિતોને યોગ્ય વળતર મળે તેની તકેદારી પણ રાખવામાં આવી રહી છે.
2: इन्वेस्टिगेशन अभी बहुत ही सक्षम से चालू है और उसका जो प्रोसीजर जो फॉलो करना है तो हमें बहुत ही सीरियसनेस के साथ, फेयरनेस के साथ, ट्रांसपेरेंट नेचर के साथ हमें इन्वेस्टिगेशन करना है और वो उसी प्रोसेस में इन्वेस्टिगेशन अभी जारी है. हमारी तरफ से कोशिश है कि जितना जल्दी हो सके करें. मोस्टली 1 महीने तो लगे जो इन्फॉर्मेशन हमें मिला है, बट वो इंडिपेंडेंटली AIB वो इन्वेस्टिगेशन कर रहा है तो उनको जो रिसोर्सेस चाहिए वो सब हमने दिया हुआ है.
0: રાજ્યમાં આગામી સમયમાં બેટરી સંગ્રહ પ્રણાલી સ્થાપિત કરવા માટે 13 નવા પ્રોજેક્ટ અમલમાં મૂકાશે. સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ અને કચ્છ જિલ્લામાં આ નવા પ્રોજેક્ટ શરૂ કરાશે. મોઢેરા બાદ અત્યારે રાજ્યમાં 870 મેગાવોટની ક્ષમતા સાથે કુલ 5 સ્થળોએ બેટરી સંગ્રહની વ્યવસ્થાઓ શરૂ કરવામાં આવી છે. આગામી સમયમાં સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રક્રિયાની મંજૂરી બાદ વ્યવસાયિક અને ઔદ્યોગિક ગ્રાહકો માટે પણ બેટરી સ્ટોરેજ માટે નોંધણી શરૂ કરવામાં આવશે. ત્યારબાદ ઔદ્યોગિક અને વ્યવસાયિક ગ્રાહકો તેમના સોલાર કે વિન્ડ પ્રોજેક્ટ સાથે બેટરી સ્ટોરેજની સુવિધા શરૂ કરી શકશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/u અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ફોલો કરશો. રાજ્યમાં ગુજરાત કોમન એડમિશન પોર્ટલ GCAS દ્વારા વિદ્યાર્થીઓ નજીકની કોલેજમાં જઈને નિઃશુલ્ક ફોર્મ ભરાવી શકશે. ઉલ્લેખનીય છે કે GCAS દ્વારા તમામ કોલેજોને વિદ્યાર્થીઓના ફોર્મ ભરી આપવા સૂચના આપવામાં આવી છે. ફોર્મમાં અનેક ક્ષતિઓ સામે આવતી હોવાથી હવે નજીકની કોલેજ

0: કાફેમાં જઈને વિદ્યાર્થીઓ નિઃશુલ્ક ફોર્મ ભરાવી શકશે. સાયબર કાફેમાં જઈને ફોર્મ નહીં ભરવા માટે પણ જીકાસ દ્વારા વિદ્યાર્થીઓને અપીલ કરવામાં આવી છે. અમદાવાદ સાયબર ગુના શાખાએ એઆઈ જનરેટેડ વિડીયોથી છેતરપિંડી કરતી ટોળકી ઝડપી છે. પોલીસ ફરિયાદીની જાણ બહાર એઆઈ જનરેટેડ વિડીયોથી આધાર લિંક મોબાઈલ નંબર બદલી છેતરપિંડી કરતા ત્રણ શખ્સને આસામ અને ઉત્તર પ્રદેશથી ધરપકડ કરી છે. આરોપીઓ આધાર કાર્ડ પરથી અલગ અલગ બેંક એકાઉન્ટ ખોલાવીને લોન મેળવીને ગુનો કરતા હતા. ભાવનગરમાંથી આજે 5 શંકાસ્પદ બાંગ્લાદેશી મહિલા ઝડપાઈ છે. શહેરના બોર તળાવ વિસ્તારમાં પોલીસ એસઓજીએ તપાસ કરતા આ મહિલાઓ પાસેથી બાંગ્લાદેશી દસ્તાવેજો તેમજ મોબાઈલ નંબર મળી આવ્યા હતા. આ અંગે વધુ પૂછપરછ કરતા તેમની પાસે પાસપોર્ટ કે વિઝા ન હતા. આ અંગે એએસપી ઘનશ્યામ ગૌતમે વધુ માહિતી આપી.
1: उन महिलाओं के फोन के अंदर हमको कुछ प्लस 88 के नंबर जो कि बांग्लादेश का कोड है उसके नंबर कुछ देखने को मिले और बारंबार व्हाट्सएप के थ्रू प्लस 88 के नंबर से इनके कॉन्टेक्ट जानने को मिले हैं. 5 महिलाएं हमने अभी डिटेन कर रखी है. महिला पुलिस के द्वारा झड़पी की गई तो उसमें इनके इनके अंदर से हमको कुछ कुछ बांग्लादेशी डॉक्यूमेंट्स देखने को मिली जिनमें कुछ के जो मूल एड्रेस आ रहा है वो हमको जिला फरीदपुर बांग्लादेश का देखने को मिला है.
0: કચ્છમાં માદક પદાર્થ મળવાનો સિલસિલો યથાવત રહ્યો છે. જખૌ નજીક શેખરણ ટાપુ પરથી આજે માદક પદાર્થના 20 પેકેટ મળી આવ્યા છે. અમારા પ્રતિનિધિ હેમાંગ પટણી જણાવે છે કે જખૌ નજીક ભારતીય તટરક્ષકની ટીમને પેટ્રોલિંગ દરમિયાન આ માદક પદાર્થ મળી આવ્યો. 15 દિવસ દરમિયાન કચ્છમાં વિવિધ સુરક્ષા એજન્સીને 185 વધુ માદક પદાર્થના પેકેટ મળી આવ્યા છે. રાજ્યમાં આવતીકાલથી ગરમીનું મોજું રહેવાની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આવતીકાલથી રાજકોટ, સુરેન્દ્રનગર, બનાસકાંઠા અને પાટણમાં તેની અસર જોવા મળી શકે છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું, આગામી 4 દિવસમાં મહત્તમ તાપમાનમાં વધુ 2-3 ડિગ્રીનો વધારો થઈ શકે છે.
2: સર્વાધિક મેક્સિમમ ટેમ્પરેચર 43.5 ડિગ્રી સેલ્સિયસ સુરેન્દ્રનગરમાં દર્જ કર્યા ગયા છે. આગામી અગર દેખતે હૈ તો અગલે 4 દિન તક હમ ઉમીદ કર સકતે હૈ કે ઉત્તરોત્તર 2-3 ડિગ્રી સેલ્સિયસ કી વૃદ્ધિ હૈ મેક્સિમમ ટેમ્પરેચર મેં. હીટવેવ કા આજ સે જો એક્સપેક્ટ કરે હૈ કચ્છ મેં હૈ ઓર કલ સે રાજકોટ, સુરેન્દ્રનગર ઇત્યાદિ હૈ. ફિર જો આપકા જો પાટન ઓર વહાં તક ભી એક્સટેન્ડ હોગી બાનસકાંઠા પાટન.
0: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરની અખબારી યાદી જણાવે છે કે ધોરણ 10 SSC અને સંસ્કૃત પ્રથમાનું ફેબ્રુઆરી માર્ચ 2026 પરીક્ષાનું પરિણામ 6 મે જાહેર થયેલ છે. જે ઉમેદવારો ગુણ ચકાસણીની અરજી કરવા ઇચ્છતા હોય તેઓ બોર્ડની વેબસાઇટ www.gsb.org અથવા ssc.gsb.org પર આજથી 15 મે સાંજના 5 વાગ્યા સુધી રજીસ્ટ્રેશન કરી ઓનલાઈન અરજી કરી શકશે. ઓનલાઈન માધ્યમ સિવાય અન્ય કોઈ રીતે અરજી સ્વીકારવામાં આવશે નહીં. આજે વિશ્વ થેલેસેમિયા દિવસ છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનશીરિયાના નેતૃત્વમાં થેલેસેમિયા મુક્ત ગુજરાતના સંકલ્પ સાથે રાજ્યવ્યાપી જનજાગૃતિ અને નિદાન કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે. આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનશીરિયાએ જણાવ્યું કે રાજ્યની તમામ મેડિકલ કોલેજ, હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલ ખાતે થેલેસેમિયા ટેસ્ટિંગની સુવિધા વિનામૂલ્યે ઉપલબ્ધ છે. રાજ્યના તમામ નાગરિકોને આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનશીરિયા દ્વારા અપીલ કરવામાં આવી છે કે તેઓ થેલેસેમિયા મુક્ત ગુજરાત અભિયાનમાં સહભાગી બને અને પોતાનો ટેસ્ટ કરાવી સુરક્ષિત ભવિષ્યનું નિર્માણ કરે. ઓપરેશન સિંદૂરને 1 વર્ષ પૂર્ણ થતાં આ અવસરે 28 ગુજરાત બેટાલિયન, NCC નડિયાદ અને જિલ્લા માહિતી કચેરી ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં પહેલગામ આતંકવાદી હુમલામાં શહીદ થયેલા નિર્દોષ નાગરિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ઉપસ્થિત સૌએ દેશની એકતા, સુરક્ષા અને રાષ્ટ્રહિત માટે અવિરત કાર્ય કરવાની પ્રતિજ્ઞા લઈને રાષ્ટ્ર પ્રથમના સંદેશને વધુ મજબૂત બનાવ્યો હતો. પોરબંદરમાં ઇન્ડર ડિસ્ટ્રિક્ટ અને મરીન ટ્રાન્સફર્સ વચ્ચે સ્પોર્ટ્સ મીટ યોજાઈ. આ સ્પર્ધામાં કુલ 17 કોસ્ટલ ડિસ્ટ્રિક્ટ તેમજ મરીન ટ્રાન્સફર્સની 3 ટીમોએ ભાગ લીધો હતો. આ સ્પોર્ટ્સ મીટમાં ક્યાકિંગ, સ્વિમિંગ, વોલીબોલ, કબડ્ડી અને લસાકે જેવી વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન અંદાજે 187 જેટલા જવાનો વિવિધ રમતોમાં જોડાયા હતા. વલસાડના વાપીમાં આજે ફરી એકવાર આગની ઘટના સામે આવી. GIDCમાં આવેલી એક કંપનીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગને પગલે કંપનીમાં કામ કરતા કામદારો બહાર દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સદનસીબે હજુ સુધી આ ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર નથી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરના પુનઃનિર્માણના 75 વર્ષના અવસરે સોમનાથ અમૃત

0: ઉજવાશે. કેન્દ્રીય મંત્રી રામમોહન નાયડુએ કહ્યું ગિફ્ટ સિટીના એરક્રાફ્ટ લીઝિંગ અને ફાઇનાન્સિંગ પ્રણાલી દેશને ઉડ્ડયન ક્ષેત્રે આત્મનિર્ભર બનાવશે. અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસનો અહેવાલ ટૂંક સમયમાં આવશે. રાજ્યમાં આગામી સમયમાં બેટરી સંગ્રહ પ્રણાલી સ્થાપિત કરવા માટે 13 નવા પ્રોજેક્ટ અમલમાં મૂકાશે. અમદાવાદ સાયબર ગુના શાખાએ એઆઈ જનરેટેડ વિડીયોથી છેતરપિંડી કરતી ટોળકી ઝડપી. રાજ્યમાં આવતીકાલથી ગરમીનું મોજું રહેવાની આગાહી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા પ્રાદેશિક સમાચાર. સાંભળીએ જયમાલા કાર્યક્રમનો શેષ ભાગ. 96.7 FM પર આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર.

0: આ વેકેશન માં બાળકો ને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
1: તો ચાલ ને, આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
0: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
1: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
0: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
1: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.

0: शालिनी भार
1: नैनो खातरनो कमाल खेतर खेलुत सब बने खुशहाल।
2: આ વેકેશન માં બાળકો ને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા,
3: તો ચાલ ને આ વખતે કઈક નવું કરીએ। અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે।
2: સરસ મેળો? ત્યાં બાળકો ને મજા આવશે?
3: હા, 1-15 મે સુધી છે। ગુજરાત ની બહેનો ના 80 સ્ટોલ્સ છે। ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે।
2: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે।
3: ચાલો વોકલ ફોર લોકલ થઈએ, આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર।

0: આ વેકેશન માં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
1: તો ચાલ ને, આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
0: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
1: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
0: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
1: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.

0: 96.7 FM પર આપ ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર. બરાબર 7:50 આપ સાંભળશો ગુજરાતીમાં સમાચાર.
1: આકાશવાણી સમાચાર, યશ્વી મહેતા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ભાજપના વરિષ્ઠ નેતા શુભેન્દુ અધિકારી પશ્ચિમ બંગાળના નવા મુખ્યમંત્રી બનશે. સોમનાથ મંદિરના પુનઃનિર્માણની 75મી વર્ષગાંઠ નિમિત્તે સોમનાથ સ્વાભિમાન પર્વ ઉજવાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વિશેષ ઉપસ્થિતિ. અમદાવાદ વિમાન દુર્ઘટનાનો અંતિમ તપાસ અહેવાલ ટૂંક સમયમાં આવશે. દેશભરમાં ઘરેલુ એલપીજીનો પુરવઠો સરળતાથી ઉપલબ્ધ હોવાની સરકારની ખાતરી. અને આઈપીએલ T20 ક્રિકેટમાં આજે દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે

0: મુકાબલો. સમાચાર વિગતવાર. ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા શુભેન્દુ અધિકારી પશ્ચિમ બંગાળના નવા મુખ્યમંત્રી બનશે. આજે કોલકાતામાં ભાજપ વિધાનસભા પક્ષના નેતા તરીકે તેમની પસંદગી કરવામાં આવી હતી. શ્રી અધિકારી રાજ્યના પ્રથમ ભાજપના મુખ્યમંત્રી બનશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં ભાજપ વિધાનસભા પક્ષની બેઠકમાં શ્રી અધિકારીને વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા. શ્રી શાહે જણાવ્યું કે બેઠકમાં નેતા પદ માટે ફક્ત શ્રી અધિકારીનું નામ પ્રસ્તાવિત કરવામાં આવ્યું હતું.
1: अभी कुछ दिन पहले ही चुनाव की प्रक्रिया पूरी हुई है. लगभग 8 प्रस्ताव और समर्थन प्राप्त हुए हैं और सभी प्रस्ताव और समर्थन एक ही नाम के मिले. उसके बाद दूसरे नाम के लिए भी सबको पर्याप्त समय दिया गया, मगर कोई दूसरा नाम नहीं आया. इसलिए केंद्रीय पर्यवेक्षक के रूप में श्री शुभेंदु अधिकारी जी को पश्चिम बंगाल विधानमंडल दल के नेता के रूप में निर्वाचित घोषित करता हूं.
0: ઉલ્લેખનીય છે કે નવી ભાજપ સરકારનો શપથગ્રહણ સમારોહ આવતીકાલે કોલકાતાના બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાશે. તમિલનાડુમાં નવી સરકારની રચના માટે સૌથી મોટી પાર્ટી તામિલગા વેટરી કઝગમને નવી સરકારના ગઠન માટે ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી અને માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટીએ સમર્થન આપ્યું છે. કોંગ્રેસે પહેલાથી જ 5 ધારાસભ્ય સાથે સમર્થન આપ્યું છે. આજે ઘણી ચર્ચા પછી સીપીઆઈ અને સીપીએમ બંને પાસે 2 ધારાસભ્ય છે. તેમણે સરકાર બનાવવા માટે ટીવીકેને બિનશરતી સમર્થન આપ્યું છે. અમારા સંવાદદાતાના અહેવાલ મુજબ વીસીકે આજે સાંજે અથવા કાલે બેઠક પછી પોતાનો અંતિમ નિર્ણય જાહેર કરે તેવી શક્યતા છે. અન્ય રાજકીય ઘટનાક્રમમાં રાજ્ય ભાજપ પ્રમુખ નયનાર નાગેન્દ્રને પણ સ્પષ્ટપણે કહ્યું છે કે પાર્ટીએ ચૂંટણી પરિણામોનો સ્વીકાર કર્યો છે. પત્રકારો સાથે વાતચીત કરતા તેમણે કહ્યું કે ભાજપ કોઈપણ રીતે ટીવીકે સાથે જોડાણ કરવા માંગતી નથી. સોમનાથ મંદિરના પુનઃનિર્માણની 75મી વર્ષગાંઠ નિમિત્તે સોમનાથ સ્વાભિમાન પર્વ ઉજવાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 11મીએ પ્રભાસ પાટણ સોમનાથ ખાતે સોમનાથ સ્વાભિમાન પર્વમાં ભાગ લેશે. પત્રકારો સાથે વાત કરતા રાજ્યના કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે સોમનાથ સ્વાભિમાન પર્વના ભાગરૂપે સોમનાથ ખાતે ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક અને વારસાગત પરંપરાઓનું પ્રદર્શન કરતા વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે 11મીના રોજ પ્રધાનમંત્રી ત્રિવેણી હેલી પેટથી વીર હમીરજી ગોહિલની પ્રતિમા સુધી 1 કિલોમીટર લાંબા મેગા રોડ શોમાં ભાગ લેશે, જેમાં વિવિધ કલાકારો દ્વારા સાંસ્કૃતિક પ્રદર્શન ઉપરાંત વિવિધ ભારતીય રાજ્યની સંસ્કૃતિઓનું પ્રતિનિધિત્વ કરતા પરંપરાગત નૃત્ય રજૂ કરવામાં આવશે. આ મુલાકાત દરમિયાન શ્રી મોદી સોમનાથ મંદિરમાં કુંભાભિષેક, ધ્વજ પૂજા અને મહાપૂજા કરશે. સૂર્યકિરણ ટીમ દ્વારા એક શાનદાર એર શો અને મંદિર પર હેલિકોપ્ટર દ્વારા ફૂલનો વરસાદ આ કાર્યક્રમના મુખ્ય આકર્ષણ હશે. આધ્યાત્મિક સમારોહ પછી પ્રધાનમંત્રી સદભાવના ગ્રાઉન્ડ ખાતે એક વિશાળ જાહેર સભાને સંબોધિત કરશે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુએ માહિતી આપી છે કે એર ઇન્ડિયા ફ્લાઇટ AI-171ના દુઃખદ દુર્ઘટનાનો અંતિમ તપાસ અહેવાલ તેના અંતિમ તબક્કામાં છે અને 1 મહિનાની અંદર જાહેર થવાની અપેક્ષા છે. આજે ગાંધીનગરમાં ગિફ્ટ સિટી ખાતે એરક્રાફ્ટ લીઝિંગ અને ફાઇનાન્સિંગ સમિટ દરમિયાન પત્રકારો સાથે વાત કરતા મંત્રીએ જણાવ્યું હતું કે એરક્રાફ્ટ અકસ્માત તપાસ બ્યુરો સંપૂર્ણ અને પારદર્શક તપાસ કરી રહ્યું છે.
2: इन्वेस्टिगेशन अभी बहुत ही सक्षम से चालू है और इसका जो प्रोसीजर जो फॉलो करना है तो हमें बहुत ही सीरियसनेस के साथ, फेयरनेस के साथ, ट्रांसपेरेंट नेचर के साथ हमें इन्वेस्टिगेशन करना है और उसी प्रोसेस में इन्वेस्टिगेशन अभी जारी है. हमारी तरफ से कोशिश है कि जितना जल्दी हो सके करें. मोस्टली 1 महीने तो लगे जो इन्फॉर्मेशन हमें मिला है, बट वो इंडिपेंडेंटली AIB वो इन्वेस्टिगेशन कर रहा है तो उनको जो रिसोर्सेस चाहिए वो सब हमने दिया हुआ है.
0: પીડિત પરિવારો અંગે ચિંતા વ્યક્ત કરતા શ્રી નાયડુએ ખાતરી આપી હતી કે મંત્રાલય પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને એરલાઇનને વળતર પ્રક્રિયા ઝડપી બનાવવા અને અસરગ્રસ્ત પરિવાર સાથે સક્રિય સંપર્ક જાળવવાનો નિર્દેશ આપ્યો છે. ભારતીય રેલવે 362 કરોડ રૂપિયાના ખર્ચે ઉત્તર રેલવે ના મુખ્ય રૂટ પર સ્વદેશી કવચ ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શન સિસ્ટમના વિસ્તરણને મંજૂરી આપી છે, જેમાં ફિરોઝપુર અને જમ્મુ ડિવિઝનના 1,478 કિલોમીટરના રૂટ પર કવચની જોગવાઈનો સમાવેશ થાય છે. કવચ એ ભારતની સ્વદેશી રીતે વિકસિત ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શન સિસ્ટમ છે, જે અસુરક્ષિત હિલચાલના કિસ્સામાં આપમેળે બ્રેક લગાવી અથડામણને રોકવામાં મદદ કરે છે. આ ટેકનોલોજી લોકોમોટિવ સિગ્નલિંગ સિસ્ટમ્સ અને ટ્રેકસાઇડ સાધનો વચ્ચે સતત સંચાર દ્વારા સુરક્ષિત ટ્રેન કામગીરી જાળવવા લોકો પાયલટ્સને પણ મદદ કરે છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર

0: www.jeevi.in/gu અને અમારા એક્સ હેન્ડલ @airnews_abad ને ફોલો કરશો. સરકારે કહ્યું છે કે દેશભરમાં ઘરેલુ LPGનો પુરવઠો સરળતાથી ઉપલબ્ધ છે અને વિતરક પુરવઠામાં કોઈ અછત નથી. આજે નવી દિલ્હીમાં પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના સચિવ સુજાતા શર્માએ જણાવ્યું હતું કે ઘરેલુ ગ્રાહકોને ગેસની અછતનો સામનો ન કરવો પડે અને કિંમત સ્થિર રહે તે સુનિશ્ચિત કરવા માટે સરકાર પ્રયાસ કરી રહી છે. તેમણે કહ્યું કે દેશભરમાં વાણિજ્યક પુરવઠો લગભગ 70% સુધી પુનઃસ્થાપિત કરવામાં આવ્યો છે. શ્રી શર્માએ કહ્યું કે માર્ચથી અત્યાર સુધી લગભગ 6 લાખથી વધુ PNG કનેક્શન શરૂ કરવામાં આવ્યા છે.
1: अभी तक 6.5 लाख से अधिक PNG कनेक्शंस को गैसिफाई किया गया. ये मार्च से अब तक के आंकड़े मैं आपको बता रही हूँ. इसके अलावा 2,66,000 से अधिक नए कनेक्शंस के लिए इंफ्रास्ट्रक्चर डेवलप किया गया है. 7 लाख से अधिक ऐसे कंज्यूमर्स हैं जिन्होंने अपने आप को PNG कनेक्शन के लिए रजिस्टर किया है.
0: અને તેમણે કહ્યું કે

0: अब तक के आंकड़े मैं आपको बता रही हूँ। इसके अलावा 2,66,000 से अधिक नए कनेक्शंस के लिए इंफ्रास्ट्रक्चर डेवलप किया गया है। 7 लाख से अधिक ऐसे कंज्यूमर्स हैं जिन्होंने अपने आप को पीएनजी कनेक्शन के लिए रजिस्टर किया है।
1: અને તેમણે કહ્યું કે દેશમાં ક્યાંય પણ પેટ્રોલ કે ડીઝલની કમી નથી, જનતાને ગભરાટમાં ખરીદી ટાળવા વિનંતી કરી। બંદર, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયના ડિરેક્ટર ઉપેશકુમાર શર્માએ જણાવ્યું હતું કે સરકાર તમામ ભારતીય નાવિકોના કલ્યાણ અને સરળ દરિયાઈ કામગીરી માટે તમામ હિસ્સેદારો સાથે સતત સંપર્કમાં છે। તેમણે જણાવ્યું કે ખાડી ક્ષેત્રમાં ભારતીય નાવિક સુરક્ષિત છે। વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે સરકારના ખાડી દેશનો સંપર્ક કરવાના પ્રયાસ ચાલુ છે। તેમણે જણાવ્યું હતું કે વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ ગઈકાલે સંયુક્ત આરબ અમીરાતની સત્તાવાર મુલાકાત લીધી હતી। પશ્ચિમ એશિયામાં થયેલા લશ્કરી તણાવ બાદ યુદ્ધવિરામ દબાણ હેઠળ આવી ગયું છે। અમેરિકી સૈન્યએ પુષ્ટિ આપી છે કે હોર્મુઝ સમુદ્ર દુનીમાં તેના નૌકાદળ પર ઈરાની મિસાઇલ ડ્રોન અને ઝડપી બોટ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો। અમેરિકી નૌકાદળે પ્રતિક્રિયા આપી કે હુમલાઓ વચ્ચે નૌકાદળના 3 વિનાશક જહાજ સફળતાપૂર્વક સ્ટ્રેટમાંથી પસાર થયા છે। રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે જહાજોને કોઈ નુકસાન થયું નથી, જ્યારે અમેરિકી દળોએ હુમલાખોરોને ભારે નુકસાન પહોંચાડ્યું છે। વોશિંગ્ટન કહે છે કે પ્રસ્તાવિત શાંતિ માળખા પર તહેરાનના પ્રતિભાવની રાહ જોતી વખતે યુદ્ધવિરામ તકનીકી રીતે હજુ પણ અમલમાં છે। ઈરાનની સૈન્યએ જણાવ્યું કે અમેરિકી દળોએ દરિયાકાંઠાના પાણીમાં એક ઈરાની તેલ ટેન્કર અને સંયુક્ત આરબ અમીરાતમાં કુજેરા બંદર નજીક બીજા જહાજને નિશાન બનાવ્યું હતું। વ્યૂહાત્મક કેશ્મે ટાપુ અને અબ્બાસ બંદર નજીક પણ વિસ્ફોટ થયાના અહેવાલ છે। રાષ્ટ્રીય મહિલા આયોગે જઘન્ય દુષ્કર્મના કેસમાં ઝડપી ટ્રાયલ, કડક દેખરેખ અને પેરોલ પર પ્રતિબંધની માંગ કરી છે। આયોગે મહિલા અને બાળકો વિરુદ્ધ જઘન્ય ગુનાના દોષિત માટે વર્તમાન પેરોલ સિસ્ટમ પર ગંભીર ચિંતા વ્યક્ત કરી છે। NCW અધ્યક્ષ વિજય રહાતકરે જણાવ્યું હતું કે આયોગ ટૂંક સમયમાં કેન્દ્ર સરકારને ભલામણ કરશે, જેમાં દુષ્કર્મ અને મહિલાઓ અને બાળકો વિરુદ્ધ અન્ય ગંભીર ગુનાઓના દોષિતો માટે પેરોલ પર સંપૂર્ણ પ્રતિબંધનો સમાવેશ થાય છે। આયોગના અધ્યક્ષે જણાવ્યું હતું કે તાજેતરના નસરાપુર દુષ્કર્મ કેસમાં જાહેર સલામતી અને સમાજમાં મહિલાઓના વિશ્વાસ અંગે ગંભીર ચિંતાઓ ઊભી થઈ છે। ઇન્ડિયન પ્રીમિયર લીગ IPL T20 ક્રિકેટમાં આજે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે મેચ રમાઈ રહી છે, જેમાં કોલકાતા નાઇટ રાઇડર્સે ટોસ જીતી બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો। છેલ્લા અહેવાલ મળ્યા ત્યારે દિલ્હી કેપિટલ્સે 5 ઓવરમાં 1 વિકેટ ગુમાવી 49 રન બનાવ્યા છે। પોઈન્ટ ટેબલમાં હાલ દિલ્હીની ટીમ 7માં અને કોલકાતાની ટીમ 8માં ક્રમે છે। તિરંગા પર્વત બચાવની 10મી વર્ષગાંઠ નિમિત્તે નવી દિલ્હીમાં એક કાર્યક્રમને સંબોધતા સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે જણાવ્યું કે રાષ્ટ્રનું સશક્તિકરણ અને સુરક્ષા ફક્ત તેની સરહદોનું રક્ષણ કરવા સુધી મર્યાદિત નથી, પરંતુ તેમાં સમાજ, પર્યાવરણ અને તેના નાગરિકોની સલામતીનો પણ સમાવેશ થાય છે। અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર। ભાજપના વરિષ્ઠ નેતા શુભેન્દુ અધિકારી પશ્ચિમ બંગાળના નવા મુખ્યમંત્રી બનશે। સોમનાથ મંદિરના પુનઃનિર્માણની 75મી વર્ષગાંઠ નિમિત્તે સોમનાથ સ્વાભિમાન પર્વ ઉજવાશે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વિશેષ ઉપસ્થિતિ। અમદાવાદ વિમાન દુર્ઘટનાનો અંતિમ તપાસ અહેવાલ ટૂંક સમયમાં આવશે। દેશભરમાં ઘરેલુ LPGનો પુરવઠો સરળતાથી ઉપલબ્ધ હોવાની સરકારની ખાતરી અને IPL T20 ક્રિકેટમાં આજે દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે મુકાબલો। આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા। હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો। નમસ્કાર।

96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. ઝરોખા અંતર્ગત પ્રસ્તુત છે કાર્યક્રમ રૂપરેખા. જણાવી દઈએ હવે પછી પ્રસારિત થવાના કાર્યક્રમો વિશે. થોડી જ વાર બાદ નવા ફિલ્મ ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક અમે લઈને આવ્યા છીએ. 9 વાગે આપ કે લીએ, 9:30 મિનિટે ફિલ્મ સંગીત.

10 વાગે છાયા ગીત, 10:30 ઢલતી જાહેરાત. આહતી માહિતી અમારા આજે હવે પછી પ્રસારિત થવાના કાર્યક્રમો વિશે. પ્રસારણ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

ચિત્રલોક કાર્યક્રમમાં સાંભળીએ લાલ સિંહ ચડ્ઢા ફિલ્મનું આ ગીત, અરિજિત સિંઘ અને શિલ્પા રાવના સ્વર, સંગીત પ્રીતમનું, ગીતકાર અમિતાભ ભટ્ટાચાર્ય.

96.7 FM પર આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર. નવા ફિલ્મ ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક આપ માણી રહ્યા છો. મિત્રો, કેટલાક ગીતો માત્ર સંગીત નથી હોતા, એ દિલની એવી લાગણીઓ બની જાય છે જેમાં યાદો, પ્રેમ અને વિયોગની સુગંધ વસેલી હોય છે. સાંભળી આવું જ એક હૃદય સ્પર્શી જાય એવું ગીત ફિલ્મ છે હાય પાપા. ગીતા મધુરી અને વિનીત શ્રીનિવાસનના સ્વર છે, ગીતકાર છે કૌસર મુનીર.

0: આ વેકેશન માં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
1: તો ચાલ ને, આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
0: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
1: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
0: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
1: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.
2: नमस्ते कविता, अच्छा लगा कि आप आयुष्मान आरोग्य मंदिर में सर्विकल कैंसर की जांच के लिए आईं।
3: अरे दीदी, मेरी बेटी ने मुझे प्रोत्साहित किया।
2: आपकी बेटी तो बहुत समझदार है। बेटा, तुम कितने साल की हो?
3: मैं 14 साल की हूँ।
2: अब आपको अपनी बेटी को सर्विकल कैंसर से बचाने के लिए टीका लगवाने लाना होगा।
3: क्या कैंसर के लिए भी टीका होता है?
2: हाँ, ये एक ऐसा कैंसर है जिससे HPV की वैक्सीन के जरिए बचाव किया जा सकता है।
3: धन्यवाद दीदी।
2: जरूर, अपनी बेटी को HPV का टीका लगवाने के लिए वैक्सीन पोर्टल UWIN पर रजिस्टर करना मत भूलना।
4: भारत सरकार ने सर्विकल कैंसर से बचाव के लिए 14 साल की लड़कियों के टीकाकरण को सरकारी स्वास्थ्य केंद्रों पर निशुल्क उपलब्ध किया है। आज ही www.uwin.mohfw.gov.in पे जाके HPV वैक्सीनेशन के लिए रजिस्टर करवाएं। ये संदेश भारत सरकार के स्वास्थ्य और परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
0: આ વેકેશન માં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
1: તો ચાલ ને, આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
0: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
1: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
0: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
1: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.
5: વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી આપ માણી રહ્યા છો કાર્યક્રમ ચિત્રલોક. ગદ્દર 2 આ ફિલ્મનું ગીત આપના રેડિયો સેટ પર વિશાલ મિશ્રા, નીતિમોહન સાહિલ અખ્તર અને શહનાઝ અખ્તરના સ્વર છે. આ ગીતમાં સંગીત આપ્યું છે મિથુને, ગીતકાર છે સઈદ કાદરી.

0: શિવ મહાદેવનું પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ, ભારતની અજે સભ્યતાનું પ્રતીક. 1000 વર્ષોના વિનાશકારી પ્રહારો છતાં સોમનાથ આજે આપણા આત્મસન્માન અને સાહસની જીવંત પ્રેરણા બનીને અડીખમ ઊભું છે. 75 વર્ષ પહેલા લોખંડી પુરુષ સરદાર પટેલે સંકલ્પ લીધો સોમનાથના નવનિર્માણનો, અને આજે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આ પાવન ભૂમિ ભારતના સાંસ્કૃતિક પુનરુત્થાનનો શંખનાદ કરી રહી છે. આવો સાક્ષી બનીએ આ સ્વર્ણિમ અવસરના, ઉજવીએ સોમનાથની વિરાસતના 75 વર્ષ. 8-11 મે 2026 શ્રી સોમનાથ મંદિર પરિસર, પ્રભાસ પાટણ.
1: કાર્યક્રમના અંતે સાંભળીએ કબીરસિંહ ફિલ્મથી આ ગીત, અરિજિત સિંઘના સ્વર, સંગીત અને ગીતકાર મિથુન.

96.7 FM પર આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર. ફિલ્મ સંગીત કાર્યક્રમમાં આપ સર્વે શ્રોતાઓનું સ્વાગત. કભી અલવિદા ના કહેના આ ફિલ્મના ગીત સાથે કરીએ શરૂઆત. શફકત અમાનત અલી, શંકર મહાદેવન અને સાથીઓના સ્વરમાં આ ગીત. સંગીત શંકર અહેસાન લોહીનું, ગીતકાર જાવેદ અખ્તર.

રાતના શાંત વાતાવરણમાં સુંદર મજાના ગીતો આપ માણી રહ્યા છો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી. ક્યારેક મનને શબ્દોની જરૂર નથી પડતી, એક ધૂન અને શબ્દો જ ઘણું બધું કહી જાય છે. આવું જ ગીત કાર્યક્રમની શરૂઆતમાં આપે સાંભળ્યું કભી અલવિદા ના કહેના આ ફિલ્મના ગીતમાં. હવે સાંભળીએ ડોન, નવું જે ફિલ્મ આવ્યું હતું એનું આ ગીત. અલેશા ચિનોય, મહાલક્ષ્મી અય્યર, સોનુ નિગમના સ્વર, સંગીત શંકર અહેસાન લોહીનું, ગીતકાર જાવેદ અખ્તર.

આજા નચલે આ ફિલ્મનું ગીત સાંભળી રાહત ફતેહ અલી ખાનના સ્વર, સંગીત આપ્યું છે સલીમ સુલેમાને, ગીતકાર જયદીપ સાહની અને પિયુષ મિશ્રા.